આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ, જે અહીં સમાપ્ત થાય છે. અત્યારે સવારના 5:45 થવા જઈ રહી છે. આ સાથે જ આકાશવાણીની DTH ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાની આ સભાને અહીં વિરામ આપીએ છીએ. થોડી ક્ષણો બાદ ફરી મુલાકાત થશે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

સુપ્રભાત. 364 પૂર્ણાંક 6.6 મીટર્સ એટલે કે 846 કિલો હોર્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે શનિવાર, અધિક જેઠ સુદ દિનાંક 14, વિક્રમ સંવત 2082 એટલે કે 30 મે 2026. અત્યારે સવારના 5:57 થઈ છે. શ્રોતા મિત્રો, આપની પ્રથમ સભામાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રારંભ કરીએ છીએ મંગળ ધ્વનિથી.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે આજે અમારા પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. અત્યારે સવારે 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારા, 6:35 રજૂ થશે શ્રી રામચરિત માનસ ગાન ભાગ 173, 6:45 સુરસરિતા, સવારે 7 વાગે સદાબહાર ગીત અંતર્ગત જૂના હિન્દી ફિલ્મી ગીતો સાંભળશો, 8:30 સદાબહાર ગીતો રજૂ થશે, 9 વાગે માહિતીસભર કાર્યક્રમ સવારે 9:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો રજૂ થશે, સવારે 10:02 રજૂ થશે હિન્દી ચિત્રપટ સંગીત, 10:45 સુગમ સંગીત સાંભળશો, સવારે 11:02 હિન્દી ચિત્રપટ સંગીત રજૂ થશે, 11:30 ગેરફિલ્મી હિન્દી ફિલ્મી ગીતો રજૂ થશે.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળુ ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળુ ગુજરાત.
2: હવે સાંભળીએ સોનલ રાવલના સ્વરમાં સુરદાસની આ રચના.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
2: હવે સાંભળીએ નીતિન મુકેશના સ્વરમાં આ ભજન.

હમણાં જ આપે આકાશવાણી ગાયક વૃંદના સ્વરમાં ભજન સાંભળ્યું. શબ્દરચના હતી રણજીત પટેલની. આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત કરીએ છીએ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અમૃતધારા. આજનો વિષય છે સૂર્યોપાસના. વક્તા છે વીણા શેઠ.
1: સૂર્યોપાસના. સૂર્ય એ ફક્ત આકાશમાંનો જળ ગોળો નથી, પરંતુ વિશ્વનો, જીવ માત્રનો પ્રાણ છે. એ પ્રચંડ તેજનો ગોળો તો સમગ્ર સૃષ્ટિની ધારણા છે, વનસ્પતિનો આધાર છે. તેના વગર જીવનનો વિચાર જ અસહ્ય છે. સૂર્ય વગર જીવન સંભવી જ શકતું નથી. સમગ્ર સંસાર તેનો ઋણી છે. સૂર્ય એ સ્થાવર જંગમ સૃષ્ટિનો આત્મા છે એમ ઋગ્વેદમાં લખ્યું છે. માનવશાસ્ત્રનો નિયમ છે કે માનવ જેનું ચિંતન કરે છે તેવો તે થાય છે. સ્ત્રીનું ચિંતન કરનાર સ્ત્રીને બને છે, જળનું ચિંતન કરનારનામાં જળતા પ્રવેશે છે. આપણા પૂર્વજોએ તેજ પૂજ સહસ્ર રશ્મિની ઉપાસના કરી અને પોતાનું જીવન તેજસ્વી તેમજ પ્રતિભા સંપન્ન બનાવ્યું. સૂર્યને શા માટે નમસ્કાર કરવાના? સૂર્ય ફક્ત પ્રકાશ જ નથી આપતો, તે શક્તિ એનર્જી પણ આપે છે. 1 સેકન્ડમાં 2 લાખ ટન શક્તિ સૂર્ય આપે છે એમ વિજ્ઞાને સિદ્ધ કર્યું છે. સૂર્ય માનવનો મિત્ર છે, તેથી જ મિત્રાય નમઃ કહીને ઋષિઓએ તેની વંદના કરી છે. પાપન નિવારતી યોજતે હિતાય, એ દ્રષ્ટિએ સાચો મિત્ર આપણને પાપમાંથી છોડાવે અને હિતકારક કાર્યમાં જોડે. આ અર્થમાં સૂર્ય આપણો સાચો મિત્ર છે. તે આપણને પાપથી દૂર કરે છે. માણસ અંધકારમાં જેટલા પાપો કરવા પ્રેરાય છે તેટલા પાપોથી પ્રકાશમાં પ્રેરાતો નથી. વળી સૂર્ય ભગવાનની આંખ છે. ભગવાન આપણા બધા જ જીવન વ્યવહારોને નિહાળે છે. આ સમજણથી માનવ પાપ કરતો અટકે છે. સૂર્ય ઉગતા જ માનવ કર્મ પ્રવૃત્ત બને છે. આ રીતે માનવને આળસ તેમજ પ્રમાદના પાપમાંથી છોડાવી હિતકારી કાર્યમાં જોડનાર સૂર્ય આપણો સાચો મિત્ર છે. સૂર્ય પાસે ઉપાસકતા, ઉપકારકતા, પ્રકાશમયતા, નિર્લેપતા, નિષ્કામતા, નિયમિતતા જેવા ગુણો આપણા જીવનમાં લાવવાના છે. સૂર્યનું જીવન એટલું નિયમિત છે કે જે સમયે જે થવું જોઈએ તે કરે જ છે. તેવું શિક્ષણ આપણે પણ લેવું જોઈએ. કૌમારમ યવનમ જરા, એમાં નિયમિતતા હોવી જોઈએ. આપણે કુમાર યુવાન ઘડો બની ગયો છે અને ઘડા યુવાન જેવું વર્તન કરે છે. કૌમારમ યવનમ જરા, જેને ખીલવ્યા તે પ્રકાશનો ઉપાસક છે. ભારતીય સંસ્કૃતિ પ્રકાશની ઉપાસક છે. પ્રકાશની ઉપાસના આ જ માનવી જીવનનો પોકાર છે. પ્રકાશનો અર્થ જ્ઞાન, પૂજા. સૂર્ય પૃથ્વીને ઘણું આપે છે, પરંતુ કેવળ આપ્યા જ કરે ને લે ન તો પૃથ્વીમાં ગુરુતાગ્રંથિ નિર્માણ થાય. તેથી સૂર્ય પોતે જરૂર ન હોવા છતાં પૃથ્વીના સમાધાન માટે પાણી લે છે અને પાછું મીઠું કરીને આપે છે. શ્રી કૃષ્ણ કદાચ તેથી જ સુદામા પાસે પહેલાં તાંદુલ લીધા હશે અને પછી તેમને સોનાની સુદામા પૂરી આપી હશે. દ્વેષ મત્સરથી ભરેલા માનવને દૈન્ય દારિદ્ર્યનું અંધારું આવી ગયું છે. તેની પાસે આશા, ઉત્સાહ અને પ્રેમ લઈ જવાનો સૂર્ય પાસેથી નિષ્કામતા શીખવાની છે. કશું જ ન માંગતા છતાં સતત સૂર્ય કામ કરે છે. તેને નમસ્કાર કરો કે ન કરો, તેને બદલાની કોઈ અપેક્ષા નથી. આવું જેના જીવનમાં ભક્તિની દ્રષ્ટિકોણ આવે તે જ માણસ નિષ્કામતા લાવી શકે. સૂર્ય પાસે નિર્લેપતા છે. ઘણી વખત વાદળ આવે, ધૂળ પણ ઉડે, તેનાથી ઢંકાઈ જાય, છતાં સૂર્ય નિર્લેપ રહે છે. આપણને જીવનમાં ફરવાનું છે, તેથી કચરો આવવાનો જ, પરંતુ સૂર્ય પાસેથી નિર્લેપતા શીખવાની છે. સૂર્ય પાસે ઉપકારકતા પણ છે. તે સતત ઉપકારકતા આપણા જીવનમાં ટકવી જોઈએ. સૂર્ય પાસે નિષ્કામ કર્મયોગનું સાતત્ય પણ આપણે શીખવું જોઈએ. તેથી જ કદાચ અવધિતે સૂર્યને પોતાના ગુરુ કર્યા છે. સૂર્યની નમ્રતા પણ બેજોડ છે. વિશ્વને પ્રકાશ આપવા તેમજ જગાડવા આવનાર દેવને ઘમણનો સદંતર અભાવ છે. બધાએ મારું સ્વાગત કરવું જોઈએ એવો આગ્રહ નથી. સૂર્યને પોતાના કાર્યમાં યશ નથી જોતો. અંધકારથી ઘેરાયેલા જગતને પહેલો પ્રકાશ સાંપડે છે ત્યારે તે યશ પોતે ના લેતા સહસ્ત્રલક્ષ્મી સારથી અરુણને યશ આપી દે છે. સૂર્યોપાસનાથી

0: આપણી બુદ્ધિ પણ તેજસ્વી અને પ્રતિભા સંપન્ન બને છે. તેથી જ ઓમ તત્સદ્વિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત એ મંત્ર, ગાયત્રી મંત્રનું સતત આપણે ઉપાસના કરતા રહ્યા છે.
1: હમણાં આપ સાંભળી રહ્યા હતા અમૃતધારા, વિષય હતો
2: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. હવે રજૂ કરીએ છીએ શ્રી રામચરિત માનસ ગાન. કલાકાર છે સુરેશ પાડેકર.

હમણાં જ આપ શ્રી રામચરિત માનસ ગાન સાંભળી રહ્યા હતા. કલાકાર હતા સુરેશ વાડેકર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સવારના 6:45 થઈ રહી છે. રજૂ કરીએ છીએ કાર્યક્રમ સુર સરિતા. કાર્યક્રમના પ્રારંભમાં સાંભળીએ લતા મંગેશકરને ફિલ્મ ખામોશીમાં.

अभी समय ये ममता फिल्मा लता मंगेशकर ने हेमंत कुमार ने

0: रॉयल चैलेंजर्स बेंगलुरु दलेन सह स्पर्धिष्यति इति वार्ताः।
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સવારના 7 થઈ રહ્યા છે. રજૂ કરીએ છીએ સદાબહાર ગીત. કાર્યક્રમના પ્રારંભમાં સાંભળીએ લતા મંગેશકરની ફિલ્મ છે રાત ઓર દિન.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત
2: કાર્યક્રમમાં આગળ સાંભળીએ મેલા ફિલ્મમાં મોહમ્મદ રફી અને લતા મંગેશકરને.

આ સાથે જ સદાભાર ગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે થોડી જ વારમાં પ્રાદેશિક સમાચાર અપાશે.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સિંહોના મોત મામલે વનતારાના વેટરનરી તબીબો અમરેલીમાં. અમરેલીના સાંસદ સિંહોના મામલે દિલ્હીમાં પીએમઓ અને કેન્દ્રીય વનમંત્રી સાથે ચર્ચા કરશે. સુરત ક્રાઇમ બ્રાન્ચે 1.5 કરોડ રૂપિયાના છેતરપિંડી કેસના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી. રાજ્યમાં 4 જૂન સુધી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી ગુજરાત ટાઇટન્સે ફાઇનલમાં પ્રવેશ કર્યો. આવતીકાલે અમદાવાદમાં રોયલ ચેલેન્જર બેંગલુરુ સામે ફાઇનલ મેચ. અને વડોદરા ખાતે આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ 2026માં આજે 3 અલગ અલગ કેટેગરીમાં ફાઇનલ મુકાબલા થશે. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની સરહદે આવેલા ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તારમાં અત્યાર સુધીમાં 8 સિંહોના મોત થયા છે, ત્યારે કુલ 22 સિંહોને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હોવાનું વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. સિંહોની સ્થિતિની સમીક્ષા માટે વનતારા જામનગરમાં તબીબોની ટીમ અમરેલી પહોંચી રહી છે. સિંહોના સેમ્પલ ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટ આગામી 24 કલાકમાં આવવાની શક્યતા છે. સરકાર વન વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ આ અંગે સ્થિતિનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. દરમિયાન ગીરના સિંહોના મોત મામલે અમરેલીના સાંસદ ભરત સુતરિયા દિલ્હી જઈને કેન્દ્રીય વનમંત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલય સાથે ચર્ચા કરી સિંહ સંરક્ષણ માટે પ્રયાસ કરશે. ગીરના સિંહોના મૃત્યુ અંગે અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ ગંભીર ચિંતા વ્યક્ત કરતા તેમણે રાજ્યના વનમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને સિંહોની વર્તમાન સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. તેમણે સિંહોના મૃત્યુનું કારણ, અત્યાર સુધી થયેલા મૃત્યુની સંખ્યા અને વન વિભાગ દ્વારા લેવાયેલા પગલાં વિશે જાણકારી પણ આપવામાં આવી હતી.
1: મોત થઈ જશે અને બીમારી જે આવી છે તે વન વિભાગના અધિકારીઓ તેમજ ગાંધીનગર સુધી મેં વાત કરી કે શું પોઝિશન છે, શું સ્ટેટસ છે નવું, અને સિંહોને બસાવવા બહુ જરૂરી છે. તમામ અધિકારી સાથે અને તમામ લગતા વર્ગ સાથે વાત કરી આવતા દિવસોની અંદર જાઉં છું દિલ્હી, ત્યારે હું વન વિભાગ આપણા કેન્દ્રના મંત્રી સાથે અને પીઓમ સાથે પણ આ વાતની ચર્ચા કરવાનો છું.
0: સુરતના નવનિયુક્ત મેયર માયા માવાણીએ તેમને મળવા આવતા મુલાકાતીઓને પુષ્પગુચ્છના સ્થાને એક નોટબુક લઈને આવવા અપીલ કરી છે. આ અપીલ કરતા મેયરે કહ્યું કે નોટબુક જરૂરિયાતમંદ બાળકોને અપાશે, જે તેમના અભ્યાસમાં મદદરૂપ થશે.
2: હું એવી ઈચ્છા રાખું છું કે સુરત શહેરના જે પણ મારા લાગણીશીલ મિત્રો મને મળવા આવે છે, શુભેચ્છા મુલાકાત લેવા આવે છે, તો હું એવી ઈચ્છા રાખીશ કે નહીં પણ નોટબુક જે બુકે ગરમાઈ જાય છે કચરાના ડબ્બામાં જાય છે, અને નોટબુક એક બાળકનું ભવિષ્ય ઉજળું કરશે, એટલે જરૂરિયાતમંદ જે બાળકો છે તેના સુધી આ બુક પહોંચે એવી મારી નમ્ર વિનંતી છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આકાશવાણી પરથી પ્રસારિત થતા માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડીમાં પ્રધાનમંત્રી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આશરે 1.5 કરોડ રૂપિયાના ડિજિટલ ધરપકડ સાયબર છેતરપિંડીના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ નકલી ટ્રાય અને સીબીઆઈ તરીકેની ઓળખ આપી આરોપીએ 90 વર્ષીય મહિલા પાસેથી આ રકમ પડાવી હતી. આ અંગે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરઆઈ જાડેજાએ વધુ વિગતો આપી.
3: કર્ણાટક કે કોલાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન કે એરિયા મેં એક 90 યર કે એક વૃદ્ધા કો 1.34 કરોડ રૂપે કા ડિજિટલ અરેસ્ટ કિયા થા. ઇનકી એમઓ યે હૈ કે યે લેડીઝ કો વોટ્સએપ કોલ

0: अननोन नंबर से करते हैं। बाद में वीडियो कॉल में खुद वो न्यू दिल्ली ट्राई के वरिष्ठ अधिकारी और सीबीआई और नकली पुलिस के पूरे सेट को दिखाते हुए लेडीज को प्रेशराइज करके 1,34,00,000 का साइबर फ्रॉड किया था।
1: અમદાવાદ હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ જામવાની આગાહી કરી છે. આજથી 4 જૂન દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને આવતીકાલના રોજ અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે 1 જૂને અમદાવાદમાં થંડર સ્ટ્રોમ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં આ વર્ષે અંદાજે 90% વરસાદ થવાની શક્યતા છે. ચોમાસો આગળ વધવાના માટેના પરિબળો હાલ સાનુકૂળ હોવાનું હવામાન વિભાગના વડા એ કે દાસે જણાવ્યું હતું.
2: અભી હમારા સેન્ટ્રલ ઇન્ડિયામાં હમારા ગુજરાત રિજિયન આતા હૈ, ઇસમે ગુજરાત રિજિયન મેં જો સીઝનલ ફોરકાસ્ટ દિયા ગયા હૈ જૂન સે લેકર સપ્ટેમ્બર તક, ઇસમે

0: રેડવાળો હાલ સાનુકૂળ હોવાનું હવામાન વિભાગના વડા એ કે દાસે જણાવ્યું હતું.
1: અભી હમરા સેન્ટ્રલ ઇન્ડિયામાં હમરા ગુજરાત રિજિયન આતા હૈ ઇસમે ગુજરાત રિજિયન મેં જો સીઝનલ ફોરકાસ્ટ દિયા ગયા હૈ જૂન સે લેકર સપ્ટેમ્બર તક ઇસમે બિલો નોર્મલ રેનફોલ હોને કા સંભાવના બતાયા ગયા હૈ ઓર જૂન મહિને કા જો રેનફોલ રહેગા બિલો નોર્મલ રહેગા કુછ એક્સેપ્ટ સમ એરિયાઝ ઓફ સૌરાષ્ટ્ર કા સર ગુજરાત રિજિયન ઓર જો અધિકતમ તાપમાન હૈ અબવ નોર્મલ રહેગા એક્સેપ્ટ સમ પાર્ટ્સ ઓફ કચ્છ કે કુછ એરિયા કો છોડ કે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_EBAD ને ફોલો કરશો. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રમાયેલી બીજી ક્વોલિફાયરલ મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવીને આઈપીએલની ફાઇનલમાં પ્રવેશ કર્યો. અગાઉ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 214 રન બનાવ્યા. જવાબમાં ગુજરાત ટાઇટન્સે 18 ઓવર અને 4 બોલમાં 3 વિકેટે 219 રન બનાવી મેચ જીતી હતી. ગુજરાત તરફથી કેપ્ટન શુભમન ગિલને 53 બોલમાં 104 રમતની રન બનાવ્યા હતા અને તે માટે તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયો હતો. આઈપીએલની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ આવતીકાલે અમદાવાદમાં વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. દેશમાં ઇબોલા વાયરસનો કેસ દેખાતા જામનગરની જીજી હોસ્પિટલમાં એક અગત્યની બેઠક યોજાઈ, જેમાં સ્પેશિયલ વોર્ડની વ્યવસ્થા કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. જામનગરની સરકારી હોસ્પિટલમાં આગોતરી તૈયારી રૂપે 70 પથારીવાળા 2 આઇસોલેશન વોર્ડની પણ તૈયારી કરવામાં આવી છે અને જો ઇબોલાના કેસ નોંધાશે તો જામનગરની જૂની ડેન્ટલ કોલેજમાં આ અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે. આ અંગે જીજી હોસ્પિટલના તબીબી અધ્યક્ષ ડોક્ટર વિજય પોપટે વધુ માહિતી આપી.
2: પ્રિવેન્શનના ભાગરૂપે શું થઈ શકે તથા આ અંગેની આ વાયરસ અંગે જો કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો તેના માટે ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ દરેકને કઈ રીતે ટ્રેન કરવા અને એક અલાયદો વોર્ડ ઊભો કરવો તેનું આયોજન કરવા માટે મીટિંગ રાખેલી છે. ઇબોલા વાયરસ સામાન્ય રીતે
0: આવતીકાલના રોજ એક અદભુત ખગોળીય ઘટના સર્જાનારી છે. આ દિવસે બ્લુ મૂન નિહાળી શકાશે. બ્લુ મૂન સામાન્ય રીતે પૃથ્વીની નજીક આવે છે, જેના કારણે વિશાળકાળ અને વધુ ઝળહળે છે. જો કે આ વખતે તે પૃથ્વીથી સામાન્ય કરતાં વધુ દૂર રહેશે. ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજીકલ પરિષદના સલાહકાર વૈજ્ઞાનિક નરોત્તમ સાહુએ આ બ્લુ મૂન અંગેની વિશેષતા વર્ણવી હતી.
3: 31st મે સન્ડે હૈ યે ફુલ મૂન હૈ મે મહિને મે સેકન્ડ ફુલ મૂન હૈ જિસકો હમ લોગો કો એસ્ટ્રોનોમી કે લેંગ્વેજ મે બ્લુ મૂન કહા જાતા હૈ બટ યે બ્લુ મૂન મે યે કલર ઇનકા બ્લુ નહીં રહેગા ક્યોંકિ યે જો મૂન હોતા હૈ કભી વો પૃથ્વી કે પરિક્રમણ કે ટાઈમ મે હમારા પાસ રહ જાતા હૈ તો ઉસી દિન ઇનકા સાઇઝ બડા દિખતા હૈ ઇનકા બ્રાઇટનેસ બઢતે હૈ એન્ડ હમ લોગ ઇનકો સુપર મૂન બતાતે હૈ બટ વો 31 તારીખ મે જબ મૂન રહેગા વો સબસે દૂર મે રહેંગે ઇનકા પેરિજી મે રહેંગે થોડા છોટા હોગા ઇનકા બ્રાઇટનેસ થોડા કા ક્યોંકિ સબસે દૂર મે રહેંગે એક ઇનકા માઇક્રો મૂન હમ લોગ ઇનકો બુલાતે હૈ.
0: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ 2026માં આજે સિનિયર વુમન્સની ફાઇનલ મેચ ARAFC અને સમીક્ષા સ્ટાઇકર FC વચ્ચે રમાશે, જ્યારે જુનિયર બોયઝની ફાઇનલ મેચ SGVP FC અને ARAFC વચ્ચે થશે. સિનિયર મેન્સની ફાઇનલ મેચ પ્રોગ્રેસિવ SS અને જનગ્નોટ અમદાવાદની ટીમ વચ્ચે યોજાશે. વડોદરાના સમા ઇન્ડોર હોલ ખાતેની આ મેચની અંદર સિનિયર મેન્સની સેમીફાઇનલ મેચમાં પ્રોગ્રેસિવ SS એ ફારોલ યુનિવર્સિટી ફૂટબોલ એકેડેમી વડોદરાને 5-2 હાથ આપી હતી, જ્યારે બીજી સેમીફાઇનલમાં જગનોટ અમદાવાદની ટીમે દ્વિવેદી બ્રધર્સને 13-3 હાર આપી હતી. સિનિયર વિમેન્સની સેમીફાઇનલ મેચમાં ARAFC એ SAG રિવર્સ ટીમને 2-1, સમીક્ષા સ્ટાઇકર FC એ પારોલ યુનિવર્સિટી ફૂટબોલ એકેડેમી વડોદરાને 4-1 મહાત આપી હતી. દમણ દીવમાં આગામી ખાસ સઘન સુધારણા SIR 2026 અંતર્ગત દમણ જિલ્લાના દરેક મતદાન મથકો પર જૂન મહિનાના તમામ રવિવારે બુથ દિવસ તરીકે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દમણના અમારા પ્રતિનિધિ જણાવે છે કે જૂનમાં દરેક રવિવારે યોજાનારા આ કેમ્પમાં નાગરિકો ગણતરીપત્રો ફોર્મ જમા કરાવી શકશે અને બુથ પર BLO પાસેથી માર્ગદર્શન પણ મેળવી શકશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સિંહોના મોત મામલે વન

સાપુતારાના વેટરનરી તબીબો અમરેલીમાં, અમરેલીના સાંસદ સિંહોના મામલે દિલ્હીમાં પીએમઓ અને કેન્દ્રીય વનમંત્રી સાથે ચર્ચા કરશે. સુરત ક્રાઇમ બ્રાન્ચે 1.5 કરોડ રૂપિયાના છેતરપિંડી કેસના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી. રાજ્યમાં 4 જૂન સુધી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી ગુજરાત ટાઇટન્સે ફાઇનલમાં પ્રવેશ કર્યો. આવતીકાલે અમદાવાદમાં રોયલ ચેલેન્જર બેંગલુરુ સામે ફાઇનલ મેચ. અને વડોદરા ખાતે આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ 2026માં આજે 3 અલગ અલગ કેટેગરીમાં ફાઇનલ મુકાબલા થશે. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

354 પૂર્ણાંક 6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હોર્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ ગુજરાતી ગેરફિલ્મી ગીતો. કાર્યક્રમના પ્રારંભમાં સાંભળીએ વિભા દેસાઈને.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: ગુજરાતી ગેર ફિલ્મી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ રાસ બિહારી દેસાઈને.

0: જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: ગુજરાતી ગેરફિલ્મી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: ભવંશ ગાયક વૃંદના આ ગીત સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણી.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે 4-સ્તરીય સુરક્ષા ગ્રીડ સાથે સરહદ વ્યવસ્થાપનમાં મોટા ફેરફારોની જાહેરાત કરી. સરકારે જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓને 30 દિવસ માટે LPG અનામત રાખવા જણાવ્યું. બિનદાવેદાર નાણાકીય સંપત્તિ સંબંધિત માહિતી માટે કોમન લેન્ડિંગ પોર્ટલ શરૂ કરાયું. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન્ટ હેઇંગ આજે ભારત

0: ભારતની 5 દિવસની મુલાકાતે બિહારના ગયા પહોંચશે. એશિયન અંડર 20 એથ્લેટિક ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડીઓ અત્યાર સુધીમાં 4 સુવર્ણ સહિત કુલ 8 ચંદ્રકો જીત્યા. અને આઈપીએલ ક્રિકેટની બીજી ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકાર નવા સુરક્ષા પડકારોનો સામનો કરવામાં સરહદ સુરક્ષા દળને વધુ અસરકારક બનાવવા માટે વધારાની જવાબદારીઓ સોંપવાનું વિચારી રહી છે. શ્રી શાહે ગઈકાલે ગુજરાતના ભુજમાં ભારત પાકિસ્તાન સરહદ પર 2 નવી સરહદ ચોકીઓનું ઉદઘાટન કર્યા બાદ આ મુજબ જણાવ્યું હતું. શ્રી શાહે ચતુર્ભુજ સુરક્ષા ગ્રીડની સ્થાપનાની જાહેરાત કરીને કહ્યું કે આ પહેલમાં જનતા, નાગરિક વહીવટ, સ્થાનિક પોલીસ અને સેનાની પણ પ્રાથમિક જવાબદારી રહેશે. શ્રી શાહે ડ્રોન, રડાર, સર્વેલન્સ ટાવર, અત્યાધુનિક ટેકનોલોજી અને સુરક્ષા કર્મચારીઓની તૈનાતી દ્વારા એક મજબૂત સુરક્ષા વ્યવસ્થાના નિર્માણમાં વિશ્વાસ વ્યક્ત કર્યો.
1: बीएसएफ की सीमा सुरक्षा के कंसेप्ट को पूर्णतया बदलने का निर्णय किया है. एक चतुष्कोणीय कंसेप्ट के साथ एक सुरक्षा ग्रिड हम आने वाले दिनों में बनाएंगे और बॉर्डर सुरक्षा की जगह टेरिटोरियल सुरक्षा का एक नया कंसेप्ट भी लॉन्च करेंगे और बीएसएफ के जवानों की तो प्रमुख जिम्मेदारी ही रहे. ये मिलाकर समग्र बॉर्डर बांग्लादेश और पाकिस्तान की सुरक्षा ग्रिड मजबूत बनाने का काम हम स्मार्ट बॉर्डर सुरक्षा के प्रोजेक्ट के तहत हम ले रहे हैं.
0: શ્રી શાહે જણાવ્યું કે આપણી સરહદોને સુરક્ષિત કરવી અને ઘૂસણખોરીને દૂર કરવી એ રાષ્ટ્રીય સંરક્ષણ માટે મહત્વપૂર્ણ છે. પશ્ચિમ બંગાળ સાથેની બાંગ્લાદેશ સરહદ અંગે ગૃહમંત્રીએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળની નવી સરકારે સરહદ પર વાળ માટે જમીન પૂરી પાડી દીધી છે. આ વાળ પૂર્ણ થવાથી ઘૂસણખોરી અટકાવવામાં મદદ મળશે. સરકારે જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓને 30 દિવસ માટે એલપીજી અનામત રાખવા જણાવ્યું છે. પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠામાં વિક્ષેપને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્દેશ આપ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ ગઈકાલે નવી દિલ્હીમાં માહિતી આપતા જણાવ્યું કે ભારત તેની ક્રૂડ ઓઇલ સ્ટોરેજ ક્ષમતા વધારવા માટે પણ કામ કરી રહ્યું છે.
2: मैं आप सभी के द्वारा सभी लोगों से अपील करना चाहूंगी कि सरकार सभी घरों तक एलपीजी सिलेंडर्स की उपलब्धता और डिलीवरी सुनिश्चित कराने के लिए हर संभव प्रयास कर रही है. इसके साथ सरकार सभी पेट्रोल पंप पर पेट्रोल और डीजल की आपूर्ति सुनिश्चित करने के लिए भी प्रयासरत है. इसलिए अफवाहों पर ध्यान न दें और अपने दैनिक उपयोग में ऊर्जा को बचाने का हर संभव प्रयत्न करें. बल्क और इंडस्ट्रियल कंज्यूमर्स से अपील है कि वो ऑथराइज प्रोक्योरमेंट चैनल
0: વિદેશ મંત્રાલયના અધિક સચિવ અસીમ મહાજને કહ્યું કે ગલ્ફ અને પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં ભારતીય દૂતાવાસો ભારતીય નાગરિકોને સમયસર સહાય પૂરી પાડી રહ્યા છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ડિરેક્ટર ઉપેશકુમાર શર્માએ જણાવ્યું કે મંત્રાલય નાવિકોના કલ્યાણ અને સરળ દરિયાઈ કામગીરી માટે વિદેશ મંત્રાલય, ભારતીય દૂતાવાસો અને દરિયાઈ ક્ષેત્રના તમામ હિસ્સેદારો સાથે સંકલન કરી રહ્યું છે. હોર્મુઝ સમુદ્રધાની વિસ્તારમાં તમામ ભારતીય નાવિક સુરક્ષિત છે. નાણાકીય સેવાઓ વિભાગે દાવો ન કરાયેલી નાણાકીય સંપત્તિઓ સંબંધિત માહિતી માટે જાહેર જનતાને સુવિધા આપવા કોમન લેન્ડિંગ પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ જાહેર ક્ષેત્રની બેન્કો એસોસિએશનના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે, જે દેશની 12 જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા સંયુક્ત રીતે સ્થાપિત એક કેન્દ્રીય સંસ્થા છે. નાણાં મંત્રાલયે જણાવ્યું કે www.unclaimedassetportal.in પોર્ટલ નાણાકીય વ્યવસ્થા સાથે જોડાયેલા એવા બેંક ખાતા, વીમા દાવા, શેર, ડિવિડન્ડ અને મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત માહિતી લોકોને આપે છે જેમના કોઈ દાવેદાર નથી. કોમન લેન્ડિંગ પોર્ટલ વધુ સુલભ, પારદર્શક અને નાગરિક કેન્દ્રી નાણાકીય વ્યવસ્થા બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિંગ આંગ હેંગ આજે 5 દિવસની ભારત મુલાકાતે બિહારના ગયા પહોંચશે. તેમની સાથે અનેક કેબિનેટ મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સહિત એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. રાષ્ટ્રપતિ તરીકે તેમની આ પહેલી ભારત મુલાકાત હશે. ગયામાં તેઓ મહાબોધિ મંદિર અને સુજાતા મંદિરમાં પ્રાર્થના કરશે. ત્યારબાદ તેઓ દિલ્હી પહોંચી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે મુલાકાત કરશે. આવતીકાલે તેઓ મ્યાનમાર ભારત વેપાર મંચમાં ભાગ લે તેવી અપેક્ષા છે. સોમવારે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો.

0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આકાશવાણી પરથી પ્રસારિત થનાર માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડીમાં પ્રધાનમંત્રી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓનર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. ગોવા આજે તેનો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. 1987માં આજના દિવસે ગોવાએ પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવ્યો હતો અને ભારતીય સંઘનું 25મું રાજ્ય બન્યું હતું. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે પણજીમાં કલા એકેડેમી ખાતે રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. હોંગકોંગમાં ચાલી રહેલી એશિયન અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા અત્યાર સુધીમાં 4 સુવર્ણ, 2 રજત અને 2 કાંસ્ય સહિત કુલ 8 ચંદ્રકો જીત્યા છે. મેડલ ટેલીમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે. ગઈકાલે સ્પર્ધાના બીજા દિવસે પૂજા સિંહે મહિલા હાઈજમ્પમાં સુવર્ણચંદ્રક જીત્યો. નીતિન ગુપ્તાએ પુરૂષોની 5000 મીટર રેસ વોક જીતી. અમાનત કોમ્બોજે મહિલા ડિસ્ક થ્રોમાં ટોચનું સ્થાન મેળવ્યું. રાહુલ જાખરે પુરૂષોની ડેકાથલોનમાં સુવર્ણ તો સાધના દેવીએ મહિલાઓની ટ્રીપલ જમ્પમાં રજત ચંદ્રક જીત્યો. ઉપકરે પુરૂષોની ડેકાથલોનમાં રજત, નીરૂ પાઠકે મહિલાઓની 400 મીટર દોડમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આઈપીએલ ક્રિકેટની બીજી ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 214 રન બનાવ્યા. જવાબમાં ગુજરાત ટાઇટન્સે 18 ઓવર અને 4 બોલમાં 3 વિકેટે 219 રન બનાવી મેચ જીતી લીધી. કેપ્ટન શુભમન ગીલે 53 બોલમાં 104 રન બનાવ્યા હતા. શુભમન ગીલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા. હવે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ રવિવારે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. મેચ આવતીકાલે સાંજે 7:30 વાગે શરૂ થશે. શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ અનુદાન જારી કરવા અને તેના ઉપયોગ અંગે એક વ્યાપક સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં સમગ્ર શિક્ષા અભિયાનના 3જા તબક્કાને વધુ અસરકારક, પારદર્શક અને પરિણામલક્ષી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી પ્રધાને જણાવ્યું કે આ વર્ષે સમગ્ર શિક્ષણ અભિયાન પીએમ પોષણ, ઉલ્લાસ, પીએમસી અને અન્ય મુખ્ય યોજનાઓનું સંકલન કરીને એક સંકલિત અભિગમ અપનાવવામાં આવશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે જયેશ વેગડા.
1: આજના અખબારોમાં દેશમાં વરસાદ, પેપર લિંકની ઘટના અંગે સર્વોચ્ચ અદાલતની ચેતવણી, રાજ્યમાં સિંહોના મોત અંગેના સમાચાર વાંચવા મળી રહ્યા છે. નીટ સીધી જવાબદારી નક્કી કરો, કાયાકલ્પનો રોડમેપ આપો, સુપ્રીમ, આ સમાચાર દિવ્ય ભાસ્કરે પ્રથમ પાને છાપ્યા છે. આ ઉપરાંત આ વર્ષે દુષ્કાળનું જોખમ, જામનગરથી વંતારાની ટીમ ગીર પહોંચી, આવા સમાચારને પણ પ્રથમ સ્થાને સ્થાન આપ્યું છે. વિના વિલંબે ન્યાયનો સુપ્રીમ આદેશ, આ મથાળા સાથે ફૂલછાબે હેડલાઇન બનાવી છે. આ ઉપરાંત ચોમાસું કેરળમાં 7 દિવસ બાદ આવશે અને બનાવી છે. સ્થાનિક સમાચારોમાં રાજ્યમાં સિંહોના મોત, હળવાથી મધ્યમ વરસાદની આગાહી અને અમદાવાદમાં આઈપીએલ ફાઇનલનો ફીવર જોવા એવા સમાચાર જોવા મળી રહ્યા છે.
0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગૃહમંત્રી અમિત શાહે 4 સ્તરીય સુરક્ષા ગ્રીડ સાથે સરહદ વ્યવસ્થાપનમાં મોટા ફેરફારોની જાહેરાત કરી. સરકારે જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓને 30 દિવસ માટે એલપીજી અનામત રાખવા જણાવ્યું. બિન દાવેદાર નાણાકીય સંપત્તિ સંબંધિત માહિતી માટે કોમન લેન્ડિંગ પોર્ટલ શરૂ કરાયું. અને આઈપીએલ ક્રિકેટની બીજી ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. તો આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.
3: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલિયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. तो सुनिए इस महीने 31 मई सुबह 11 बजे मन की बात आकाशवाणी, दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के ओटीटी प्लेटफॉर्म वेव्स पर.

0: माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आप सुन सकते हैं आकाशवाणी और दूरदर्शन से संबद्ध प्रादेशिक चैनलों पर। मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण आप सुन सकते हैं रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक चैनलों पर। तो याद रखें रविवार 31 मई सुबह 11 बजे मन की बात।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: મારું નામ રોશની છે. હું સુરજ ગામની વતની છું. નામ સુરજ, પણ ગામમાં અંધારું હતું કારણ કે ગામમાં કોઈના ઘરે શૌચાલય જ ન હતું. એટલે નાના મોટા સૌએ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ શૌચક્રિયા માટે બહાર જ જવું પડતું, જેને કારણે ગામમાં ગંદકી ફેલાતી અને ગામ લોકોએ રોગચાળાના ભોગ બનવું પડતું. આ રોજનું થયું. મારાથી આ સહન ન થયું. મને એક વિચાર આવ્યો. મારી બચત અને મારી મમ્મીના થોડા ઘણા દાગીના વેચીને મારા ઘરે મેં શૌચાલય બનાવડાવ્યું. આની અસર ગામ લોકો પર પણ થઈ અને આજે મારા આખા ગામમાં ઘરે ઘરે શૌચાલય છે. ચારે બાજુથી મારું સન્માન થયું. ગામ લોકો કહે છે કે રોશનીની પહેલથી ખરેખર સુરજ ગામમાં રોશની થઈ ગઈ.
2: તમે પણ તમારા ગામમાં શૌચાલય બનાવી રોશની કરી શકો છો. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત. એક ડગલું સ્વચ્છતા તરફ.
3: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, બરાબર 8 વાગે સમાચાર પ્રભાત અમે દિલ્હીથી પ્રસારિત કરીશું.

ए हता लता मंगेशकर फिल्म हती आई मिलन की बेला। સદાબહાર ગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ આવારા ફિલ્મમાં લતા મંગેશકર અને સાથીદારોને।

એ હતા ચિતલકર અને લતા મંગેશકર, ફિલ્મ હતી અલબેલા. હવે સાંભળીએ મન્ના ડે અને સાથીદારોને ફિલ્મ છે શ્રી 420.

આ ગીત સાથે જ સદાબહાર ગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સવારના 9 થયા છે. રજૂ કરીએ છીએ કાર્યક્રમ સવારે સવારે.
1: સવારે સવારે

શ્રોતા મિત્રો, આજે ગોવા રાજ્ય સ્થાપના દિવસ છે, જે દર વર્ષે 30મી મેના રોજ ઉજવવામાં આવે છે. તારીખ 30 મેના રોજ ગોવાને ભારતીય સંઘમાં 25મા સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો હતો. ભારતીય સેનાએ 19 નવેમ્બર 1961ના રોજ તેને આઝાદ કરાવ્યું હતું. ગોવા આઝાદી પછી પણ આશરે 450 વર્ષ સુધી પોર્ટુગીઝોના શાસન હેઠળ રહ્યું હતું. સાંભળીએ બપી લહેરીના સ્વરમાં ગીત ફિલ્મ છે બોમ્બે ટુ ગોવા.

આઝાદીપછી ગોવા દમણ અને દીવ સાથે મળીને કેન્દ્ર શાસિત પ્રદેશ હતો. લાંબી ચળવળ બાદ કેન્દ્ર સરકારે 30 મે 1987 રોજ તેને અલગ રાજ્યનો દરજ્જો આપ્યો. ગોવા તેના દરિયાકિનારા તેમજ પારંપરિક ખોરાક માટે પ્રસિદ્ધ છે. ભારતીય વાયુસેના દ્વારા ગોવાના મોરમુંગાઓમાં નેવલ એવિએશન મ્યુઝિયમ બાંધવામાં આવ્યું છે. આ મ્યુઝિયમ એશિયાનું એકમાત્ર એવું મ્યુઝિયમ છે. અહીં ઇન્ડિયન એરફોર્સ તેમજ નેવીના વિવિધ શસ્ત્રો, એરક્રાફ્ટ, યુનિફોર્મ, પુરાના દસ્તાવેજો અને અઢળક ફોટોગ્રાફ્સનો દુર્લભ સંગ્રહ જોવા મળે છે. ગોવાની મુલાકાત દરમિયાન આ એક ખાસ જોવા જેવી જગ્યા છે. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ સાગર ફિલ્મમાં કિશોર કુમાર અને લતા મંગેશકરના સ્વરમાં ગાવેલું આ ગીત.

0: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેન્કિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો, અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેન્કિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
1: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: શ્રોતા મિત્રો, આપ સવારે સવારે કાર્યક્રમ સાંભળી રહ્યા છો. આજે ગોવા રાજ્યનો સ્થાપના દિવસ તો છે, પણ સાથે સાથે આજે આંતરરાષ્ટ્રીય આલો દિવસ પણ ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 30 મેના રોજ તેની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય બટાકાના પોષણ, આર્થિક મૂલ્ય અને વૈશ્વિક ખાદ્ય સુરક્ષામાં તેના યોગદાન વિશે જાગૃતિ લાવવાનો છે. ડિસેમ્બર 2023માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 30 મેને આંતરરાષ્ટ્રીય આલુ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ દિવસની પહેલા પેરુ, કે જ્યાં બટાકાની ઉત્પત્તિ થઈ હતી, તે દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. વિશ્વની 2/3 વસ્તી દ્વારા બટાકા એટલે કે આલુ ખોરાક તરીકે લેવામાં આવે છે. તે કુપોષણ અને ભૂખમરો દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કાર્યક્રમમાં આગળ સાંભળીએ સત્યા ફિલ્મમાં લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલું આ ગીત.

શ્રોતા મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય આલુ દિવસ છે, જેનો ઉદ્દેશ્ય વિશ્વભરમાં અબજો લોકોના આહારના મુખ્ય ભાગ સમાન બટાકા વિશે જાગૃતિ ફેલાવી અને ખાસ કરીને નાના ખેડૂતોને મદદ કરવી અને કૃષિમાં વૈવિધતા લાવી તે છે. ચોખા, ઘઉં અને મકાઈ પછી બટેકા એ વિશ્વમાં સૌથી વધુ ખવાતો મુખ્ય પાક છે. તે વાઇટામિન સી, પોટેશિયમ અને ફાઇબરથી ભરપૂર હોય છે અને નાનાથી કરી અને મોટા સૌના પ્રિય બટેટા છે. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ અમિત કુમારના સ્વરમાં ગવાયેલ આ ગીત. ફિલ્મ છે બાલિકા બધું.

આંતરરાષ્ટ્રીય આલુ દિવસની વિષય વસ્તુ છે વેર પોટેટોઝ ગ્રો લાઇવલીહુડ્સ ફ્લોરિશ, એટલે કે જ્યાં બટાકા ઉગે છે ત્યાં આજીવિકા ખીલે છે. બટાકાની ખેતી અને તેની મૂલ્ય શૃંખલાના વિકાસ દ્વારા ખેડૂતોની આજીવિકા મજબૂત થાય છે. બટાકા એ માત્ર મુખ્ય ખોરાક નથી, પરંતુ તે વિશ્વભરના લાખો નાના ખેડૂતો, વેપારીઓ અને ઉદ્યોગો માટે આવક અને રોજગારનો મુખ્ય સ્ત્રોત છે. બટાકાનો પાકનો વિકાસ એ ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી હટાડવા અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કાર્યક્રમના સમાપનમાં સાંભળીએ બેતાબ ફિલ્મનું આ ગીત.

લતા મંગેશકર અને શબ્બીર કુમારના સ્વરમાં ગવાયેલ બેતાબ ફિલ્મના ગીત સાથે જ સવારે સવારે કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારે સવારે.

0: सवारी सवारी
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સવારના 9:30 થઈ રહી છે. સમય થયો છે ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો. કાર્યક્રમના પ્રારંભમાં સાંભળીએ આસિત દેસાઈ અને હેમા દેસાઈના સ્વરમાં આ ગીત.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: હવે સાંભળીએ અમર ભટ્ટના સ્વરમાં આ ગુજરાતી ગીત.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: ગુજરાતી ગેરફિલ્મી ગીતો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. મનોરંજન, માહિતી અને અભિવ્યક્તિની મોકળા સાપતો આકાશવાણી આજે 90 વર્ષની સફર ઉજવી રહી છે. કરોડો લોકોને જોડવાનું કામ આ માધ્યમે કર્યું છે. આજે જ્યારે ઇમેલ અને મેસેજના જમાનામાં ક્વિક રિસ્પોન્સની સૌને ઉતાવળ હોય છે, ત્યારે તે સમયે પત્રો દ્વારા શ્રોતાઓ આકાશવાણી સાથે સીધા જોડાતા હતા. પોતાના અભિપ્રાયો, અનુભવો, લાગણીઓ ઠાલવતા પત્રોની આત્મીયતા અલગ જ હતી. 1973માં આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી નિયમિત રૂપે પત્રોના ઉત્તરો આપતો કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવતો હતો અને આજે પણ આપના પત્રો અને ઇમેલ્સ અમને મળે છે, તે આનંદની વાત છે. આકાશવાણીની 90 વર્ષની સફળતાની સફરમાં યોગદાન આપનારા શ્રોતાઓનો આભાર માનીએ તેટલો ઓછો છે. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ આરતી મુનશીના સ્વરમાં આ ગીત.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: એ હતા અંતિશા. કાર્યક્રમના સમાપનમાં સાંભળીએ આશિત દેસાઈને, પણ તે પહેલા લઈએ આ વિજ્ઞાપન વિરામ.
1: જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

એ હતા આસિત દેસાઈ. આ સાથે જ ગુજરાતી ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે થોડી જ વારમાં મુખ્ય સમાચાર અપાશે.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. ગૃહમંત્રી અમિત શાહે 4-સ્તરીય સુરક્ષા ગ્રીડ સાથે સરહદ વ્યવસ્થાપનમાં મોટા ફેરફારોની જાહેરાત કરી. સરકારે જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓને 30 દિવસ માટે એલપીજી અનામત રાખવા જણાવ્યું. બિનદાવેદાર નાણાકીય સંપત્તિ સંબંધિત માહિતી માટે કોમન લેન્ડિંગ પોર્ટલ શરૂ કરાયું. શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ અનુદાન જારી કરવા અને તેના ઉપયોગ અંગે એક વ્યાપક સમીક્ષા બેઠક યોજી. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે ગઈકાલે આંધ્રપ્રદેશમાં કાપડ, હાથવણાટ, હસ્તકલા અને રેશમ ઉછેર ક્ષેત્રોના વિવિધ પહેલ અને વિકાસ પાસાઓ અંગે સમીક્ષા બેઠક કરી. સીબીએસઈએ જણાવ્યું કે તેનું પોસ્ટ રિઝલ્ટ એક્ટિવિટી પોર્ટલ સોમવાર 1 જૂનથી સક્રિય થશે. આ પોર્ટલ ઉત્તરવાહિની ચકાસણી અને પુનઃ મૂલ્યાંકનની પારદર્શક પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે શરૂ કરવામાં આવી રહ્યું છે. યુએનના માનવ અધિકારોના ઉચ્ચ કમિશનર વોલ્કર ટર્કે દેશો અને ટેક કંપનીઓને બાળકો માટે ઓનલાઈન પ્લેટફોર્મને વધુ સુરક્ષિત બનાવવા માટે વધુ કડક પગલાં લેવા હાકલ કરી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું કે યુદ્ધભૂમિની પરિસ્થિતિ સૂચવે છે કે યુક્રેનમાં સંઘર્ષનો અંત નજીક છે. સિંહોના મોત મામલે વંતારાના વેટરનરી તબીબો અમરેલીમાં, અમરેલીના સાંસદ સિંહોના મામલે દિલ્હીમાં પીએમઓ અને કેન્દ્રીય વનમંત્રી સાથે ચર્ચા કરશે. સુરત સાયબર ક્રાઇમે 1.5 કરોડ રૂપિયાના છેતરપિંડી કેસના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી. દેશમાં ઇબોલા વાયરસનો કેસ દેખાતા જામનગરની જીજી હોસ્પિટલમાં એક અગત્યની બેઠક યોજાઈ. બેઠકમાં સ્પેશિયલ વોર્ડની વ્યવસ્થા કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો. રાજ્યમાં 4 જૂન સુધી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી ગુજરાત ટાઇટન્સે ફાઇનલમાં પ્રવેશ કર્યો. આવતીકાલે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ફાઇનલ મેચ. અને અંડર એશિયન 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીમાં 4 સુવર્ણ સહિત કુલ 8 ચંદ્રકો જીત્યા. તો આ અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે સમય થયો છે હિન્દી ચિત્રપટ સંગીતનો. હમણાં જેમ આપણે વાત કરી તેમ કે આકાશવાણી એ સૌને જોડ્યા છે. આકાશવાણી એ દેશની વાણી છે. દેશના કોઈપણ ખૂણેથી નાનામાં નાનો કલાકાર પણ આકાશવાણીનો ભાગ બની શક્યો છે, તો સાથે જ વિશ્વવિખ્યાત કલાકારો પણ આકાશવાણીની શાન બન્યા છે. આવા જ એક કલાકાર એટલે કે આસામનો આત્મા ભૂપેન હજારિકા. નદી જેવો ગહેરો અવાજ ધરાવતા ગાયક, સંગીતકાર અને ફિલ્મ નિર્માતા ભૂપેન હજારિકાએ આસામી સંસ્કૃતિને વિશ્વ મંચ પર પ્રસ્થાપિત કરવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. ઉત્તર પૂર્વ ભારતના સાંસ્કૃતિક જગતના ભૂપ એટલે કે રાજા ભૂપેન હજારિકા આકાશવાણી પરિવારના એક ગૌરવશાળી ભાગ રહ્યા છે. સાંભળીએ તેમના અવાજમાં ફિલ્મ રૂદાલીનું આ ગીત.

હિન્દી ચિત્રપટ સંગીત આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ હિમલતા અને શૈલેન્દ્રના સ્વરમાં આ ગીત. ફિલ્મ છે અખિયો કે જરૂર ખીસે.

0: এহতা তলত আজিজ অনে অনুরাধা পৌড়াল ফিল্ম হতী বহার আনে তক আ সাথে জ হিন্দি চিত্রপট সঙ্গীত নো কার্যক্রম અહીં સમાપ્ત કરીએ છીએ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું
1: મારું નામ રોશની છે હું સુરજ ગામની વતની છું નામ સુરજ પણ ગામમાં અંધારું હતું કારણ કે ગામમાં કોઈના ઘરે શૌચાલય જ ન હતું એટલે નાના મોટા સૌએ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ શૌચક્રિયા માટે બહાર જ જવું પડતું જેને કારણે ગામમાં ગંદકી ફેલાતી અને ગામ લોકોએ રોગચાળાના ભોગ બનવું પડતું આ રોજનું થયું મારાથી આ સહન ન થયું મને એક વિચાર આવ્યો મારી બચત અને મારી મમ્મીના થોડા ઘણા દાગીના વેચીને મારા ઘરે મેં શૌચાલય બનાવડાવ્યું આની અસર ગામ લોકો પર પણ થઈ અને આજે મારા આખા ગામમાં ઘરે ઘરે શૌચાલય છે ચારે બાજુથી મારું સન્માન થયું ગામ લોકો કહે છે કે રોશનીની પહેલથી ખરેખર સુરજ ગામમાં રોશની થઈ ગઈ
2: તમે પણ તમારા ગામમાં શૌચાલય બનાવી રોશની કરી શકો છો સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એક ડગલું સ્વચ્છતા તરફ
0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે હવે રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મી ગીતો કાર્યક્રમના પ્રારંભમાં સાંભળીએ ચીની કમ ફિલ્મનું આ ગીત જેને સ્વર આપ્યો છે વિજય પ્રકાશે
3: સુની સુની ખોઈ ખોઈ આંખે મેરી ઢૂંઢે તુઝે હી

એ હતા કેકે અને ફિલ્મ હતી મેટ્રો. આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. હવે થોડી જ વારમાં સુગમ સંગીત અમે વડોદરાથી પ્રસારિત કરીશું.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીત. પ્રથમ સાંભળીએ રત્ના જાદવાનીના સ્વરમાં પવનથી પાતલી ક્ષણ. રચના છે

મિત્રો, હવે સાંભળીએ બીજી રચના, જમાનાથી જેઓ જુદા, અમર પાલનપુરીની, સ્વર રત્ના જાદવાનીનો.

મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સુગમ સંગીત. આવા કાર્યક્રમની એક છેલ્લી રચના સાંભળીએ. મળતા નથી એ વાતની, મનહર ચોકસીની રચના છે અને સ્વર આપ્યો છે રત્ના જાદવાનીને.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. ગૃહમંત્રી અમિત શાહે 4-સ્તરીય સુરક્ષા ગ્રીડ સાથે સરહદ વ્યવસ્થાપનમાં મોટા ફેરફારોની જાહેરાત કરી. સરકારે જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓને 30 દિવસ માટે એલપીજી અનામત રાખવા જણાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોવાના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી. ગોવામાં આજે રાજ્ય સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી. 1987માં આ દિવસે ગોવાએ પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવ્યો અને ભારતીય સંઘનું 25મું રાજ્ય બન્યું. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે ભારતીય હજ મિશનને પહેલીવાર સાઉદી હજ અને ઉમરાહ મંત્રાલય તરફથી હજ સંકલન અને સંદેશાવ્યવહારમાં શ્રેષ્ઠતા માટે 2 પ્રતિષ્ઠિત લબુત્તમ પુરસ્કારો પ્રાપ્ત થયા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ હિન્દી પત્રકારત્વ દિવસ પર હિન્દી ભાષાને સમર્પિત પત્રકારો લેખકોને શુભેચ્છાઓ પાઠવી. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આઈજીઆઈ એરપોર્ટ નવી દિલ્હી ખાતે ભારતની પ્રથમ સ્કાયકાસ્ટ સિસ્ટમનું ઉદઘાટન કર્યું. જણાવ્યું કે ભારત ધુમ્મસ મુક્ત વેધર સ્માર્ટ એવિએશનના નવા યુગમાં પ્રવેશી રહ્યું છે. ભારતના અધ્યક્ષપદ હેઠળ બ્રિક્સ એગ્રીકલ્ચરલ વર્કિંગ ગ્રુપમાં મત્સ્યોદ્યોગ અને જળકૃષિના વિકાસ પર ઉચ્ચસ્તરીય સંવાદ યોજાયો. ભારતમાં સંસ્થાકીય પ્રસૂતિ 2019-2021માં 88.6% વધીને 2023-24માં 90.6% થઈ. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હિંગ આજથી ભારતની 5 દિવસની મુલાકાતે છે. અમદાવાદમાં રમાનારી આઈપીએલ ફાઇનલની ટિકિટોને ઊંચા ભાવે વેચતા 7 આરોપીઓ ઝડપાયા. ભારતીય 18 વર્ષથી ઓછી મહિલા હોકી ટીમે એશિયા કપ 2026માં પ્રથમ પુલ એ મુકાબલામાં શનિવારે મલેશિયાને 2-1થી હરાવી જીત મેળવી. રાજ્યમાં 4 જૂન સુધી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી ગુજરાત ટાઇટન્સે ફાઇનલમાં પ્રવેશ કર્યો. આવતીકાલે અમદાવાદમાં રોયલ ચેલેન્જર બેંગલુરુ સામે ફાઇનલ મેચ. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું મુકેશ ગાયેલા મિલન ફિલ્મના ગીતથી.

बहुजन हिताय बहुजन सुखाय। 8 जून 1936 થી આપની સેવામાં રહેલી આકાશવાણી 90 વર્ષ થી સમાજમાં સચોટ માહિતી, શિક્ષણ અને સાત્વિક મનોરંજન પૂરું પાડી રહી છે। આજે સમગ્ર ભારતમાં લગભગ 591 સ્ટેશનોનું સંચાલન કરી રહી છે। આકાશવાણીના સૂત્ર બહુજન હિતાય બહુજન સુખાયને સાકાર કરતા આજે આકાશવાણી ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે। દેશના ગ્રામીણ, શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે। આધુનિક સમયને માન આપીને DTH, મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન। ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો લતા મંગેશકર અને મુકેશ ગાયલું જુવારી ફિલ્મનું ગીત।

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું અનુપ જલોટાએ ગાયેલી સ્મિતાની રચનાથી.

હમણે જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત ગઝલનો કાર્યક્રમ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ ગોવાના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ આજે પણજીમાં કલા એકેડમી ખાતે રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. નાણાકીય સેવાઓ વિભાગે જાહેર જનતાને દાવો ન કરાયેલ નાણાકીય સંપત્તિ સંબંધિત માહિતીની સરળ એક્સેસ પ્રદાન કરવા માટે કોમન લેન્ડિંગ પોર્ટલ શરૂ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદની નજીક રહેતા રહેવાસીઓએ સરહદની 15 કિલોમીટરની ત્રિજ્યામાં ગેરકાયદેસર બાંધકામો અને અનધિકૃત પ્રવૃત્તિઓ દૂર કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં ઉચ્ચસ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લીધો. આસામના રાજ્યપાલ મંગોલિયા માટે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો સાથે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. રાજૌરીમાં 8મા દિવસે પણ આતંકવાદી શોધ અભિયાન યથાવત. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેઇંગ આજે ભારતની 5 દિવસની મુલાકાતના ભાગરૂપે બોધગયા પહોંચ્યા. તેમણે વિશ્વવિખ્યાત મહાબોધિ મંદિર અને ઐતિહાસિક સુજાતા મંદિરમાં પ્રાર્થના કરી. પંચમહાલ જિલ્લાના શહેરા પાસે બે બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત, જ્યારે એક ઇજાગ્રસ્ત. બિહાર રાજ્યમાં વાવાઝોડા વરસાદ અને વીજળી પડવાની અલગ અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા અને ખાનપુર, કડાણા અને સંતરાપુરમાં વહેલી સવારથી જ જોવા મળ્યો વરસાદી માહોલ. સુરત જિલ્લા ટાસ્કફોર્સ દ્વારા બાળમજૂરી નાબૂદી અભિયાન અંતર્ગત વરાછા વિસ્તારમાંથી 23 બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરવામાં આવ્યા. સાળંગપુર ધામમાં પુરૂષોત્તમ માસ નિમિત્તે કષ્ટભંજન દેવને નાળિયેરની થીમનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો અને 108 કિલો સુગડીનો અન્નકૂટ ધરાવાયો. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. શબ્દોમાં મહેકતી યાદો પ્રસ્તુત છે આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી ભૂતપૂર્વ કાર્યક્રમ નિષ્પાદક શ્રી જયકૃષ્ણ રાઠોડની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત. નમસ્કાર શ્રોતા મિત્રો, શબ્દોમાં મહેકતી યાદો આકાશવાણીના ભવ્ય ભૂતકાળને તાજો કરવા આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એક એવા પ્રોગ્રામ એક્ઝિક્યુટીવ કાર્યક્રમ નિષ્પાદક જેમણે પોતાની મહેનત અને સર્જનાત્મકતાની સાથે અનેક સુંદર કાર્યક્રમો આપણને આપ્યા છે એવા અમારા સૌના જેકે અને આપ સૌ જેમને જયકૃષ્ણ રાઠોડના નામથી ઓળખો છો એમની સાથે કેટલીક યાદો તાજી કરવી છે. તો જયકૃષ્ણભાઈ, આપનું આકાશવાણીના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત.
2: આભાર આભાર આભાર.
1: જયકૃષ્ણભાઈ, આકાશવાણી સાથેની તમારી સફર ક્યારે અને કેવી રીતે શરૂ થઈ?
2: હવે આપણે શરૂઆતથી વાત કરીએ તો 1976-77માં હું ડ્રામા નાટ્ય વિદ્યા વિભાગ કોલેજમાં હું હતો. બરાબર, મારી સાથે હરીશ કકવાણી પણ વિદ્યાર્થી તરીકે હતા. ત્યાંથી પાસ થયા પછી એ વખતે આકાશવાણીમાં હરીશ કકવાણી

0: આવી ગયેલા હતા બરાબર. અને મેં અહીંયા ઓડિશન માટે ફોર્મ ભર્યું હતું ને મારો ઓડિશન થયો બરાબર 78 માં બરાબર. હવે એ વખતે ઓડિશન વખતે આપણો તો પહેલો અનુભવ, પણ હરીશ કકવાણીએ મને ઘણી બધી ટીપ આપી હતી જે પછી બધાને આપવા માંડ્યો. એટલે એમણે જે મને ટીપ્સ આપી હતી ને એના કારણે હું આકાશવાણીના ઓડિશનમાં પાસ થયો. પણ આ મારો પહેલો અનુભવ નથી આકાશવાણીનો. આની પહેલા ઓડિશન પહેલા જયારે મેં નાટ્ય વિદ્યાભવન કામ કરતા હતા ત્યારે એ એક નાટક ભવાઈ કરતા હતા અમે, જેને રક્તદાનનો વેશ. એ વખતે ચાલુ વિદ્યાર્થી કાળે એક કંસારા સાહેબ છે ગુજરાત કોલેજના, એમણે સંસ્કૃતમાં એનું રૂપાંતર કર્યું હતું ભવાઈનું. એ ગુજરાતીમાં હું ભજવતો હતો પણ જનકભાઈ દવે અમારા ગુરુ, નાટ્ય ગુરુ કહેવાય, એમણે આમનું ડિરેક્શન કરતા હતા અને સંસ્કૃતમાં જયારે રૂપાંતર થયું ત્યારે હું રંગલો કરતો હતો પણ મને વંચાવવામાં આવ્યું, પણ હું બહુ વાંચી શકતો નતો. પણ મેં એમની પાસે એક રાતની મોહરત માંગી, બીજા દિવસે આખો ગોખીને તૈયાર થઈ ગયો અને એ નાટક એ સંસ્કૃતમાં ભવાઈ એ આકાશવાણી પર ભજવાઈ બરાબર. એમાં આ મારો પહેલો અનુભવ, એમાં એ વખતે મને 15 રૂપિયા જેવું મળ્યું હતું. હવે સંસ્કૃત ડે આજે નથી ઉજવાતા બધી જગ્યાએ, એ વખતે સંસ્કૃત ડે આકાશવાણીમાં ઉજવાતો હતો. એટલે મેં આકાશવાણીમાં મુખ્ય પાત્ર સાથે, રંગલાનો મુખ્ય પાત્ર સાથે 20-25 મિનિટની ભવાઈ સંસ્કૃતમાં મેં આકાશવાણીમાં ભજવી. આ મારો પહેલો અનુભવ અને એ જોરદાર અનુભવ, એને એ આજે રેકોર્ડ છે એક જાતનો કે પછી સંસ્કૃતમાં ભવાઈ કોઈએ કરી નથી બરાબર. એ વખતે મારી સાથે અંસાર રાઠોડ રંગલી તરીકે હતા. જય કૃષ્ણ રાઠોડ, અંસાર રાઠોડ રંગલા રંગલી અને સંસ્કૃતમાં ભવાઈમાં. આજે કોઈના માન્યમાં ના આવતું હોય પણ મને હજુ પણ એના ડાયલોગો યાદ છે કે હું તમને કઈ બતાવું. પ્રસાદનમ ચિકણ કશી તન્ન રંગલ ચિકણ ક્વાની શ્રી ચિરોમણી ત્વં.
1: જે કે ક્યાં બાત, આટલા બધા વર્ષો પછી તમે 77-78 માં સંસ્કૃતમાં ભવાઈ,
0: 48 વર્ષ થઈ ગયા,
1: 48 વર્ષે તમને ડાયલોગ યાદ છે, બહુ મોટી વાત છે.
0: હું પહેલા આકાશવાણીમાં રેડિયો પર નાટક, પછી ઓડિશનમાં થયા, ઓડિશન થયા પછી પિનાકિંગ ઠાકોર
1: જી,
0: પછી આપણે ઘણા બધા, પછી તો દલીલ ચૌહાણ, પછી બધા ઘણા બધા બધા યાદ નથી આવતા, બધા હરીશ કકવાણી, બધા કેટલા બધા લોકોએ મને ઓડિશનમાં બોલાયા. પણ એક વસ્તુ મારે કહેવાની હતી કે આમાં છે ને એ વખતે હું ડાયલોગ ગોખતો હતો, મને નાટકોમાં કામ બહુ કરેલું એટલે ગોખવાની આદત પડી ગયેલી, એટલે આકાશવાણીમાં પણ હું વાંચીને નતો ડાયલોગ બોલતો, ગોખીને બોલતો હતો બરાબર. એટલે એટલે એના કારણે શું છે કે બહુ સરસ રીતે થતું. બીજું પિનાકિન ઠાકોરની મને એક વાત યાદ આવી, એ વખતે હું ટેલિવિઝનમાં બહુ કામ કરતો હતો, તો એક વખત પિનાકિન ઠાકોરના રેકોર્ડિંગમાં હું આવ્યો નાટકનું અને એ વખતે મેં દાઢીવાડી નથી કરી, વાળ બાળું વિખરેલા હતા, મને એમ કે આકાશવાણીમાં દ્રશ્ય ક્યાં હોય છે, ક્યાં કોઈ જોવાનું છે, ટીવીમાં હોય તો દાઢીવાડી કરીને આવવાનું. તો પિનાકિન ઠાકોરે મને ટોક્યો હતો એ વખતે, મને કે આકાશવાણીમાં ભલે દ્રશ્ય ના હોય, જોવાનું ના હોય કોઈને, પણ તો દાઢી કરીને સરસ રીતે વાળ વળીને આવવાનું,
1: ડિસિપ્લિન.
0: પછી મેં એનો પાલન કર્યું બધે, પછી દરેક રેકોર્ડિંગમાં હું દાઢીબાઢી કરી સ્માર્ટ બનીને આવતો હતો, પણ એની અસર મારા માનસિક પર બહુ સરસ પડતી હતી.
1: એટલે આકાશવાણીએ તમને શિસ્ત પણ શીખવી એવું કહી શકાય,
0: સવાલ જ નથી ને.
1: તો જયકૃષ્ણભાઈ, આપે પ્રોગ્રામ એક્ઝિક્યુટીવ તરીકે કઈ સાલમાં જોઈન કર્યું? અહીંયા
0: 89 માં
1: જોઈન કર્યું,
0: 2017 માં રિલીઝ, 9 વર્ષ ત્યાં રિટાયર થયા.
1: જયકૃષ્ણભાઈ, તમે કાર્યક્રમ અધિકારી તરીકે એ વિભાગ સંભાળ્યા, એમાં અલગ અલગ વિભાગોમાં તમે કામ કર્યું હશે, તો એના અનુભવો થોડા અમારા શ્રોતાઓને.
0: હવે સૌથી વધારે તો મારી એક્ટિંગ છે ને, એક્ટિંગ એ 53 વર્ષની થઈ, 73 થી HK કોલેજમાં મેં એક્ટિંગ શરૂઆત કરી કોલેજ કાળ દરમિયાન, ત્યારથી અવિરત દરેક વર્ષમાં કોઈ પણ વર્ષ પાડ્યા વગર 53 વર્ષ સુધી મેં એક્ટિંગ કરી. હવે આ એક્ટિંગમાં મેં 6 માધ્યમોમાં કામ કર્યું, 6 માધ્યમો, સ્ટેજ, ટીવી.

0: રેડિયો, ફિલ્મ, ભવાઈ અને માઇમ, આ બધું જ મેં કર્યું છે. પણ મારો ઓડિયોનો અનુભવ એ મારો બહુ સર્વશ્રેષ્ઠ રહ્યો. ઓડિયો નાટકના કારણે મારું ઘડતર થયું. જો ફિલ્મ હોય કે કોઈ પણ હોય, ટેલિવિઝન હોય, એમાં તમારો ઓડિયો સારો ના હોય ને તો તમારો દેખાવ કોઈ કામમાં નથી આવતો.
1: બિલકુલ, બહુ સાચી,
0: બરાબર. આ મેં નોંધ્યું છે મારા જીવનમાં. એટલે ઓડિયો આકાશવાણીનું મારા ઘડતરમાં બહુ જ એટલે બહુ જ મહત્વનું છે. પછી મને એક શીખવા મળ્યું કે ઘણા લોકો શું કહેતા હોય છે કે નાટકમાં આ તો ઓડિયો છે, આમાં દ્રશ્ય ક્યાં હોય. આ વસ્તુ પર મને બહુ દાદ ચડતી હતી અને સમજાવતો હતો, ઓડિયોમાં પણ દ્રશ્ય તો હોય છે જ, બરાબર. એ તમારે ઉભું કરતા આવડવું જોઈએ. તમારું એક તલવાર એક જ છે ઓડિયોની,
1: બિલકુલ,
0: પણ તમારે બે તલવારોનું કામ કરવાનું છે.
1: અને એ વસ્તુ પણ છે જયકૃષ્ણભાઈ, કે એ શબ્દ જે બોલાય છે, એ જે ડાયલોગ જે બોલાતા હોય છે, એ શબ્દ ચિત્ર આખું શ્રોતાઓ એ આખું વિઝ્યુઅલાઇઝ કરતા હોય છે. અને એ જે બોલાયેલા શબ્દો છે એનાથી એ આખું, ધારો કે ક્રિકેટની કોમેન્ટ્રી અપાતી હોય તો એમને આખું ગ્રાઉન્ડ દેખાતું હોય, ક્રિકેટરે કયો શોટ માર્યો, શું કર્યું. એવી રીતે આપણે જયારે રેડિયો પર આકાશવાણીમાં નાટકો ભજવતા હોઈએ ત્યારે દ્રશ્ય એમને એમ જ લાગે કે હું ફિલ્મ જોઈ રહ્યો છું. એ રીતે
0: જ હું પ્રોડક્શન કરતો હતો.
1: તો બીજી વસ્તુ, જય કૃષ્ણભાઈ, અલગ અલગ વિભાગોમાં આપે જે કામ કર્યું તો એનો થોડો અનુભવ.
0: આ નાટકની જ વાત કરું, તમે આપણે જે શબ્દો ઓડિયોની વાત નીકળી, જેમ મેં સંસ્કૃતમાં ભવાઈ કરી એ આખો એક રેકોર્ડ બની ગયો. એવો બીજો એક રેકોર્ડ છે મારા ધ્યાનમાં આ તબક્કે, મને કહેવાનું મન થાય છે કે એક બીજો રેકોર્ડ છે કે હરીશ કકવાણી, એમણે આ રેડિયો પર, રેડિયો નાટકમાં એક પણ શબ્દ વગરનું 20 મિનિટનું નાટક ફેમિલી પ્લાનિંગના વિષય પર એમણે રજૂ કર્યું હતું. એક પણ શબ્દ નહીં સાહેબ, એવું એક નાટક, એ બી એક રેકોર્ડ છે. એટલે આવું બધું, આ બધાનું ઘડતર મારા જીવનમાં બહુ પડ્યું છે.
1: મૂળ પ્રશ્ન પર આવીએ.
0: બરાબર,
1: આપે જે અલગ અલગ વિભાગોમાં કામ કર્યું તો એના થોડા અનુભવની વાત કરો.
0: હવે ડ્રામામાં તો કામ બહુ કર્યું, હવે બીજા વિભાગોમાં તો બહુ ઓછો થયો. એટલે વિમેન પ્રોગ્રામ, ચિલ્ડ્રન પ્રોગ્રામ, આદિવાસી પ્રોગ્રામ, મને વડલો, બધા જ કાર્યક્રમો. હું એવો એક ટેક્સ હશે જેની પાસે નાટકનું સેક્શન હતું, સંગીતનું પણ સેક્શન હતું, અને એ ઉપરાંત આવો બધા કેટલાય સિક્યુરિટી ઓફિસર ના આવ્યો તો મને બનાવી દે, પછી એવો ના આવ્યો હોય તો મને બનાવી દે. નવો પેક્સ બન્યો હતો ત્યારે દમણમાં મને સ્ટેશન હેડનું આખું કામ સોંપવામાં આવ્યું હતું અને 3 વર્ષ મેં ચલાવ્યું હતું દમણમાં.
1: તો જયકૃષ્ણભાઈ, આપે જે નાટકની વાત કરી, આપે નાટકો ઘણા બધા ભજવ્યા, ભવાઈની વાત કરી, રૂપકો પણ કર્યા હશે, તો એમાં કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખતા હતા?
0: એક તો ઘણા લોકોને નાટક અને રૂપકનો તફાવત જ નથી ખબર. આ તફાવતની ખબર પડે ને તો આ બેના પ્રોડક્શન કરવામાં સરળતા રહે. સૌથી પહેલો મોટો છે કે નાટક એટલે નાટક અને રૂપક એટલે ડોક્યુમેન્ટરી. ડોક્યુમેન્ટરી તથ્યોના આધારે જ રજૂ થતી હોય છે. એટલે અને બીજું શું કે કોઈક એક ટાર્ગેટ બનાવીએ તો એની ઓપોઝિટમાં બી કોઈ જે ટાર્ગેટ હોય એને પણ લેવો જોઈએ, એવું બહુ ઓછા લોકો લેતા હોય છે. એક વિષય પકડે એટલે એના વખાણ કર્યા કરે, એવું ના હોવું
1: જોઈએ.
0: એને વખાણ બી કરવા જોઈએ અને સાથે સાથે
1: બેલેન્સ કરવું જોઈએ.
0: બેલેન્સ જે રાખવું હોય ને એ નથી રખાતું, એમાં રાખવું પડે રૂપકમાં. નાટકમાં તો બધી છૂટ હોય છે, જ્યાં સ્વર્ગમાં બી માં જઈ શકે, દરિયામાં બી જઈ શકે, ગમે ત્યાં જઈ શકે.
1: છેવટે નાટક તો એક સમાજને એક સંદેશો જ આપતું હોય છે હંમેશા, કોઈ પણ નાટક.
0: બંને સમાજને સંદેશો તો આકાશવાણીના દરેક પ્રોગ્રામો આપતા હોય છે,
1: પણ એના એ આપણા ફોર્મેટ છે.
0: અલગ અલગ ફોર્મેટ છે.
1: તો જયકૃષ્ણભાઈ, આકાશવાણીનું સૂત્ર છે બહુજન હિતાય બહુજન સુખાય,
0: એ તો છે જ, બહુ ગમતું મને સૂત્ર છે.
1: સમાજના છેવાડાના માનવી સુધી આકાશવાણી પહોંચી છે. તો આપ જયારે કાર્યક્રમો બનાવતા હતા ત્યારે એમાં ગ્રામીણ અને શહેરી બંને શ્રોતાઓનું ધ્યાન પણ રાખવું પડે, કે સમાજના બધા જ વર્ગના લોકો રેડિયો સાંભળતા હોય છે, તો એનું સંતુલન આપ કેવી રીતે કરતા હતા?
0: મને યાદ આવે છે ત્યારે વન બંધુની વિકાસ યાત્રા, એ આદિવાસીઓનો પ્રોગ્રામ, એ મને કઈ 26 એપિસોડ સુધીની એપ્રુવલ આપી હતી. પછી એટલું બધું જામ્યો કે મેં 63 એપિસોડ સુધી મેં એને ખેંચ્યું. એમાં આવું ભવાઈ બધું જ એમાં આવે, દરેક પ્રકારો એક કાર્યક્રમમાં આવતા હતા, એના કારણે એ સાંભળવું ગમે. હવે વેરિએશન બહુ મહત્વનું હોય છે.
1: બિલકુલ બિલકુલ.
0: પછી એકનું એક તમે કર્યા કરો તો પ્રેક્ષકો બોર થઈ જાય,
1: શ્રોતાઓ,
0: પ્રેક્ષકો બોર ના થાય.

0: થાય એનો ખ્યાલ દરેક પ્રોડક્શનમાં રાખવો પડે છે.
1: શ્રોતાઓ બોર ના થાય એનું ધ્યાન રાખવું પડે.
0: એટલે એક તો એ મેં કર્યું. પછી મેં એક વાત શું છે કે સામાન્ય ગામડાઓના નામ એમાં મેં એક કેરેક્ટર સ્ટોક કેરેક્ટર બનાવ્યું હતું ગાળાલાલ નામનું પાત્ર મેં એનું નામ રાખ્યું હતું. ગાળાલાલ એટલે છેવાડાનો માણસ, સામાન્ય ગ્રામીણ માણસ, ખેડૂત. એટલે ગાળાલાલ નું કેરેક્ટર નામ મેં કેમ નામકરણ કેમ ગાળાલાલ કર્યું એનું કારણ આ છે કે છેક સુધી પહોંચી શકાય. પછી એ વખતે મેં નવ એક એપિસોડ જેવું કર્યું હશે ને એટલું બધું પોપ્યુલર બની ગયું હતું. દરેકના મગજમાં ગાળાલાલ તો હોય જ અંદર, બરાબર. ગાળાલાલ ખરો, પણ ગાળાલાલની ડાહી વાતો એ હું એમાં કોમ્પેરિંગમાં કરતો હતો. એ બંધ થયો ને સાહેબ તો લોકોએ વિરોધ કર્યો હતો.
1: બિલકુલ.
0: એક બહેનો જે કલોલથી ફોન આવતા હતા મારા એનાઉન્સર ઉપર કે આ તમે કેમ બંધ કર્યું. આ આ તાકાત છે આકાશવાણીની.
1: એટલે મૂળ વસ્તુ એ જ છે કે તમે એ કેરેક્ટર સ્ટોક કેરેક્ટર ગાંડાલાલનું બનાવ્યું, પણ એમાં વાતો બધી ડાઈ ડાઈ કરતા હતા. મેસેજ તમે એક સમાજને એક સારો સંદેશ આપતા હતા એ કેરેક્ટર દ્વારા. તો જયકૃષ્ણભાઈ, તમારા જમાનામાં તો આખું ટેપ સ્પૂલ ઉપર આખું બધું રેકોર્ડિંગ ને બધું થતું હતું ને, હવે તો બધું આખું આધુનિક કમ્પ્યુટર આવી ગયા, ડિજિટલ માધ્યમો થઈ ગયા. તો એ વખતે કેવા પડકારોનો સામનો કરવો પડતો હતો આપે?
0: એક તો મેં તમને પહેલા જ વાત કરી કે હું છ માધ્યમોમાં કામ કર્યું.
1: જી,
0: આકાશવાણીમાં આવ્યા પહેલા હું 83માં ટીવી સ્ટાર હતો. એક તે મારો ઓટોગ્રાફ પણ લેવાતો હતો, બરાબર, બધું જ થતું હતું. અને એ વખતે એટલું બધું એટલે મોટા ભાગે ઇસરોમાં 10 વર્ષ કામ કર્યું હતું કેઝ્યુઅલ પ્રોડક્શન આસી તરીકે. અને એ જ વખતે હું એક્ટર બી એમાં બન્યો. એ જમાનામાં એ વખતે ઇસરોમાં તો બે અલગ અલગ બિલ્ડિંગ હોય. એક બિલ્ડિંગમાં ટેપ લેવા જવાનું અને બીજા બિલ્ડિંગમાં વગાડવાનું. આવું દોડા દોડા, મારી આદત કેવી ખબર છે? પહેલા ચાલવાની આદત નથી, દોડવાની જ આદત હતી. અને દોડી દોડીને જ કામ કરું. એ મારું ઘડતરમાં ઇસરોમાં એક ચીફ પ્રોડ્યુસર હતા, એમનું નામ છે કે વિશ્વનાથ. એમની સાથે આસિસ્ટન્ટમાં કામ કરવા કોઈ પણ માણસ એક મહિનાથી વધારે ટકે નહીં, એટલું હાર્ડવર્ક કરાવે. એની જોડે મેં 3 વર્ષ કામ કર્યું. આ ટેકનિકલી બાબત છે, ટેકનિકલી બાબત મને ત્યાંથી શીખવા મળેલી. એટલે ત્યાં ઇસરોમાં મેં આટલું બધું શીખ્યું એના કારણે અહીંની જે ટેકનિક છે ને એ મને બહુ સામાન્ય લાગવા મળી. અને એના કારણે શું છે કે સામાન્ય લાગવાના કારણે હું વધારે કામ કરી શક્યો. હજુ બી ઘણું બધું કરી શકે, મરીએ ત્યાં સુધી કરવાનું.
1: કામ કરવાની તો વાત નથી જયકૃષ્ણભાઈ, એમાં તમે એ જે સ્પૂલ પર કામ કરતા હતા, ટેપ તૂટી જાય, તમારે મિક્સિંગ કરવાનું હોય, એમાં જે, અને અત્યારે તો આખું કમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે એટલે બહુ સરળ થઈ ગયું છે, પણ એમાં કેટલા પડકારોનો સામનો કરવો પડે.
0: એ તો ખરું જ. આમાં શું છે કે જો ટેપ છે ને, એક તો બે ટેપ લેવાની, એકમાં ઇફેક્ટ હોય, એકમાં સ્પોકન વર્ડ્સ હોય, એ બીજી ત્રીજી ટેપમાં રેકોર્ડ થાય.
1: જી,
0: બરાબર. હવે પેલું ચાલુ રાખવાનું, આમ પકડી રાખવાનું, પેલું અવાજ આવે પછી જ્યાં પોઈન્ટ આવે ત્યાં દબાઈએ, અને પછી ફેડીને ફેડ આઉટ કરે, લઈ લઈ. આવું બધું કેટલું બધું હતું. સમય તો બહુ જ જાય.
1: બિલકુલ,
0: બરાબર. એમાં તો શું છે કે બહુ કામ કરતો, શનિ રવિ બી અમારે આવું પડતું હતું.
1: જી બિલકુલ.
0: અને ઘરવાળા બી ભૂમા પાડે કે તમારે તો રજા જ નહીં, કશું જ નહીં. મેં કીધું ભાઈ જો આપણને ઇન્ટરેસ્ટ છે અને વધારે કામ કરવાનો ઇન્ટરેસ્ટ છે,
1: સારો કાર્યક્રમ બનાવો,
0: બધું કરીએ, અને સારો બનાવો એનો સમય આપવો પડે.
1: જી. તો જયકૃષ્ણભાઈ, કાર્યક્રમના જીવન પ્રસારણ પણ, લાઈવ બ્રોડકાસ્ટ પણ એ વખતે ઘણા બધા થતા હતા, તો એમાં ખાસ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે?
0: તો મેં લાઈવ પ્રસારણમાં તો મેં નાટક જ કરેલું. એના પ્રોડ્યુસર હતા રમેશ ભટ્ટ, અને એમાં અમે બહુ બધા રિહર્સલ કરીએ, અને ટેક તો સીધું, અને બહુ બધા રિહર્સલ કરીએ એટલે હું તો ગોખી જ નાખું.
1: જી.
0: એટલે મારે તો સ્ટેજ પર એક્ટિંગ કરું છું એવું જ લાગતું હતું, એના કારણે કોઈ જગ્યાએ ભૂલ જ થતી જ નથી, અને બહુ રિહર્સલ કરેલ એટલે ભૂલનો અવકાશ હતો જ નથી.
1: બિલકુલ.
0: એટલે આ બધું લાઈવ કરવાને કારણે આ બધું કરી શક્યો હતો.
1: ઘણા બધા કઈ બાબતોનું ખાસ, કારણ કે લાઈવ જયારે
0: એ જ કહું છું કે આજે હું કરતો હતો ને એ જ ધ્યાન રાખવાનું છે. હવે આ બધું ધ્યાન બધા ના રાખી શકે, પણ એ વખતના બધા કમિટેડ કલાકારો પણ એટલા બધા કમિટેડ હતા, પ્રોડ્યુસર બી એટલા બધા કમિટેડ હતા. હવે લાઈવ કરું, અને આમે ઘણા બધા ટેકનિકલી કારણો છે કે લાઈવ નથી કરી શકાતું, એ પણ એક કારણ છે. એવું નથી કે કલાકારો નથી, છે, બધાને અનુભવ કરવા છે, પણ તમારા અમુક સિસ્ટમના કારણે, અમુક સિસ્ટમમાં બનેલી પરિવર્તનના કારણે ન પણ કરી શકાય.
1: જી જી જી બિલકુલ. તો જયકૃષ્ણભાઈ, આપની વાતો અત્યાર સુધી જે અમારા શ્રોતાઓએ સાંભળી એમાં આપના રસનો વિષય નાટક રહ્યો છે હંમેશા. આપણે ઘણા બધા નાટકોનું નિર્માણ કર્યું.

0: ટક્યો કહેતા હતા મને એટલે બધા
1: રૂપકો કર્યા, ભવાઈ વેશ પણ કર્યા. હે તમે જેમ વાત કરી,
0: જી બેન મને નાટક્યો કહેતા હતા.
1: જી જી, તો આપના એ નાટકો, રૂપકો, ભવાઈ, એના વિશે થોડીક વધુ વાત કરો જેથી અમારા શ્રોતાઓને રસ પડે.
0: એક વખતે ભવાઈ અમે કરતા હતા અને કઈ ખેડૂતોને લગતા પ્રોગ્રામમાં હતા અને ખેતી થઈ રહી છે ને આ બધું, તો એ વખતે અમે ભવાઈ હતી. ભવાઈમાં તમે અમુક વસ્તુ ના મૂકો તો ચાલે. દાખલા મેં શું કર્યું કે પેલા બળદગાડી ચાલતી હોય.

0: ભવાઈ હતી, ભવાઈમાં તમે અમુક વસ્તુ ના મૂકો તો ચાલે. દાખલા મેં શું કર્યું કે પેલા બળદ ગાડી ચાલતી હોય, બળદ ગાડી ઘૂઘરા વાગતા હોય, ગાડું ચાલતું હોય, આ બધી ઇફેક્ટો એમાં નાખી. અને જે કલાકાર મારી સાથે આવેલા ને મને કે યાર આ તો દ્રશ્ય ખડું થઈ જાય છે, આખું ખેતીનું ખેતરનું દ્રશ્ય ખડું થઈ જાય છે. એટલે વાત ભવાઈ છે, ભવાઈમાં તો ખાલી શું હોય, ગાવાનું તબલા વગાડવાનું બધું જ હતું. પણ આવું બધું બી તમે નાટકની જેમ ભવાઈનું પ્રોડક્શન કરવું જોઈએ. એ ભવાઈ એટલે બધા ભવાઈ મંડી પર ધંકા છે, ગાવાનું બાવાનું બધું વાત
1: છે, શૈલી છે,
0: એ શૈલી છે. પણ એમાં તમે જો આવું નાટકનું તત્વ ઉમેરો, રેડિયો નાટક રેડિયો ભવાઈ કરો, ત્યારે આ બધી ઇફેક્ટો એમાં પણ ઉમેરો. એમાં કાંસી જોડા અને બધું નહીં, એના સિવાય આવું બધું ઘૂઘરા વાગે, ગાડું ચાલે, આવા બધા જે દ્રશ્યો મેં કર્યા તો એ કલાકારે મારા બહુ વખાણ, મને કે યાર આવું ભવાઈનું પ્રોડક્શન તો મેં હજુ સુધી ક્યાંય જોયું નથી.
1: જી જી જી, બિલકુલ બિલકુલ. હવે એ જમાનામાં અને આજની તારીખમાં પણ કોન્સર્ટ થતી હોય છે, પણ વધારે થતી હતી એ સમયમાં. તો એ કોઈ કોન્સર્ટનો તમારો અનુભવ શેર કરશો?
0: કોન્સર્ટના તો બધા બહુ અનુભવ છે. કોન્સર્ટમાં તો શું છે, તમે ઘરની બહાર નીકળો છો.
1: જી,
0: લોકો શું માનતા હોય છે ખબર છે કે આકાશવાણીમાં તમારે તો આકાશવાણી શું, તમારે તો એસીમાં બેસીને કામ કરવાનું ને, તમારે ક્યાં મહેનત મજૂરી કરવાની, આવા બધા લોકોના જે વિચારો હતા એને કોન્સર્ટે બદલી નાખ્યા. આજે ઉનાળો હોય, શિયાળો હોય કે કોઈ પણ હોય, ગામડાઓમાં છેવટમાં જઈને અમે કોન્સર્ટો કરતા હતા. નાટકની, સંગીતની, બધી જ જાતની, બધા પ્રોડક્શનની કોન્સર્ટ થતી હતી. એટલે ટૂંકમાં પરસેવો પાડતા હતા, એસીમાં બેસીને કામ નતા કરતા, એવું લોકોને ખબર પડવા માંડી.
1: અને એ પણ આપણા શ્રોતાઓ માટે કે એ
0: સીધી વાત છે.
1: સરસ રીતે એક આકાશવાણી જે સ્ટુડિયોમાં બેસીને જે કામ કરે છે એ આમંત્રિત શ્રોતાઓની સામે આપણે એમને બોલાવી,
0: એટલે જ કહું છું કે આકાશવાણી વિશેના વિચારો લોકોના એ કોન્સર્ટે બદલી નાખ્યા છે.
1: તો જયકૃષ્ણ ભાઈ, ઘણા બધા કલાકારો સાથે આપણે કામ કર્યું હશે, સાહિત્યકારો સાથે કામ કર્યું હશે, તો એમના કોઈ અનુભવ અથવા તો એમને યાદ કરવા હોય તો તમે કોને કરશો? આજે
0: એ વખતે તો પેલું શું કે કલાક કલાકના ઇન્ટરવ્યુ લેવાય, સાહિત્યકાર હોય, નાટ્યકાર હોય, દાખલા તરીકે રઘુવીર ચૌધરી છે, આ બધા ઘણા બધા સાહિત્યકારોના મેં રેકોર્ડિંગ કર્યા છે. આ તો અત્યારે નામ યાદ આવ્યું, એ મારા ગુરુ પણ કહેવાય એમના, એમણે જ મને નાટકમાં લાયા. છેલ્લું નાટક ડિરેક્શન એમણે કર્યું, છોક નામનું. હવે શરૂઆતમાં હું ઓડિશનમાં પાસ થયો અને પછી મને લલિત ચૌહાણે બુક કર્યો હતો. એ વખતે મારા સાથી કલાકારોમાં મુખ્ય પાત્ર ભજવનાર નલિન દવે,
1: જેમણે ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.
0: સાહેબ શું કલાકાર! એ મારી પહેલી મુલાકાત, બરાબર પહેલી મુલાકાત. અમે સાથે કામ, હું તો નવો નવો ઓડિશાળીઓ કહેવાય,
1: બિલકુલ.
0: એ વખતે અમારી ભાઈબંધી એટલી બધી ચાલી કે એમના પોળના જે ગામમાં બે ત્રણ વાર હું એમના રસોડામાં બેસીને જમ્યો છું. પણ જે ભાઈબંધી છે ને, દોસ્તી, એ નાના મોટા કલાકારને જોતી પણ નથી. પણ આ મારી શરૂઆતની હોય ને, શરૂઆત આપણને બહુ યાદ રહે.
1: તો જયકૃષ્ણભાઈ, તમે કયા કયા નાટકો કર્યા એના વિશે થોડી વાત કરો, એના નામ સાથે.
0: મારો પ્રોડક્શન શાસ્ત્રાર્થ એક નાટક હતું, નેશનલ પ્રોગ્રામ ઓફ પ્લે, અને એનું મેં પ્રોડક્શન કર્યું. પ્રોડક્શન એટલું બધું સરસ થયું હતું કે કોઈક લેખકનો દિલ્હીથી મારા પર ફોન આવ્યો હતો. મને કે અમે સાંભળ્યું તમારું અને એટલા માટે ફોન કર્યો. આપણને તો અમુક કલ્પના પણ ના હોય કે આટલી બધી અસર થતી હશે. એટલે આકાશવાણીની જે અસર થાય છે ને સાહેબ, અને આકાશવાણી સર્વોપરી છે, પહેલા પણ હતું અને હજુ પણ રહેશે. રેડિયો તો રેડિયો, એટલે બીજા રેડિયો સ્ટેશન પણ હવે તો જોઈન્ટ થયા છે, આપણે એને નકારી તો ના શકીએ. પણ સ્પર્ધાનો અવકાશ છે, એટલે સ્પર્ધામાં જીવવું તો જરૂરી છે. એવા એક વિજય ઠક્કરનું મેં થીજેલા જળમાં મીન પ્યાસી,
1: જી જી જી,
0: એ મારું ગમતું શ્રેષ્ઠ પ્રોડક્શન. એ જેણે પણ સાંભળ્યું હશે એને અત્યારે યાદ આવતી હશે, લોકોએ કેટલી વખત સાંભળ્યું, બરાબર. મેં પણ કેટલી વખત સાંભળ્યું, પ્રોડક્શન કર્યા પછી બી વર્ષો થઈ ગયા તો એ સાંભળવા બેસી જતો હતો. થીજેલા જળમાં મીન પ્યાસીમાં વિજયા દેસાઈએ બહુ સરસ કામ કર્યું હતું. વૃદ્ધ બાઈ છે, એ પોતાના પ્રેમીને, જૂના પ્રેમીને શોધવા નીકળે છે. એનું દાંપત્ય જીવન બધું ખરાબ થઈ ગયું છે અને એના કારણે જૂનો પ્રેમી એને યાદ આવે છે. એ પ્રેમીએ લગ્ન નથી કર્યા અને એક વૃદ્ધાશ્રમમાં એની મુલાકાત થાય છે. વર્ષો પછી એ જે મુલાકાત થાય છે ને એટલી ટ્રેજિક હતી ને કે કોઈના આંખમાંથી આંસુ ના પડે ને તો આપણે સાહેબ નામ બદલી નાખવું એવું નાટક.
1: તો જય કૃષ્ણભાઈ, તમારા એ નાટકનો એક

0: ડાયલોગ સાંભળીએ.
1: ક્યાં જતી રહી હતી મને આમ રેડો મૂકીને? હમ, બહુ રાહ જોવડાવી. અરે અરે અરે શુભા, આ તારા હાથ. એક મિનિટ, હું મારા ચશ્મા લાવો. અરે મારા ચશ્મા ક્યાં મૂકી ગયા? કશું સુસ્તું નથી. મારી શુભાને મારે જોવી છે. એના ઉપર સમૃદ્ધિના ઢોળ તો નથી ચડી ગયા ને? હા, આ રહ્યા ચશ્મા. આ તારો ચહેરો, આ હાથ. મારી શુભા બહુ દુઃખી થઈ ગઈ હે. જીવનના એ બધા ખેલ છે દોસ્ત.
2: કેમ છો તમે? હું તમને લેવા આવી છું વિશ્વજીત.
1: સારો છું. હવે શું સારું અને શું ખરાબ? તારા આગમનની રાહ જોવામાં દિવસો કાઢી નાખ્યા. અરે દિવસો કેમ, વર્ષો કાઢી નાખ્યા. મારી શ્રદ્ધા પૂર્ણ થઈ. બસ હવે સંતોષ થઈ ગયો. શું
3: વાહ, એક અંતરની સુવાસ. પરેશ નાયકની સ્ક્રિપ્ટ હતી
0: જી,
3: એ પણ બહુ જબરજસ્ત કરેલી.
0: રેડિયો પર તમારો મનગમતો કાર્યક્રમ
3: કસુમ્બલ રંગ, એક બે સિરિયલ શરૂ કરી હતી એ મારી મન કે દેશભક્તિના આધારિત હતી. પછી ઉંબરનો અતિથિ, ઉંબરનો અતિથિમાં મેં 17-18 રોલ કરેલા.
0: જી જી,
3: જયેશ પંડ્યાનો સાક્ષી છે, એનો પ્રોડ્યુસર એ જ હતો.
0: જી જી,
3: જે કોઈ બી કેરેક્ટર ના આવે એટલે મને જ બેસાડી દે.
0: જી,
3: અને 3-4 કેરેક્ટર આવે ને એટલે હું 3-4 કેરેક્ટર મને હામટા આપી જ દે.
0: જી,
3: એટલે અવાજ બદલીને બધા જ કેરેક્ટર હું કરી નાખતો હતો.
0: બિલકુલ.
3: એની ઇફેક્ટ ક્યાં પડી ખબર છે? કે એક નાટકમાં મેં 7 રોલ કર્યા. એક નાટકમાં, સ્ટેજ નાટકમાં 2 કલાકના 7 રોલ કર્યા. અને એ નાટકનું નામ, મારું નામ લિમકા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું છે.
0: વાહ વાહ, ક્યાં વાત હે, ક્યાં વાત હે. જય કૃષ્ણભાઈ, તમારી દ્રષ્ટિએ આકાશવાણીના 90 વર્ષ થયા છે, તો સમગ્ર આકાશવાણી માટે આપ શું કહેશો?
3: આકાશવાણીનું મારા જીવનમાં એટલું બધું મહત્વ છે કે મને એના કારણે, આકાશવાણીના કારણે મારું ઘર ચાલ્યું. એટલે બધા માધ્યમો કરતા આકાશવાણીનું મહત્વ મારા જીવનમાં અનેક અનેક અનેક ગણું છે. હવે હું સ્કૂલમાં હતો, એટલે સ્કૂલમાં હતો ને તો મારા સાથીદારો, બે વિદ્યાર્થીઓ અને મારા ટીચર, એક સ્કૂલ બ્રોડકાસ્ટ નામનો કાર્યક્રમ આવતો હતો. પહેલા તો આકાશવાણી સિવાય કશું હતું નહીં.
0: શાળાએ કાર્યક્રમ.
3: આમ મારા સ્કૂલ લાઈફની વાત કરું.
0: બિલકુલ.
3: એટલે બે છોકરાઓ કે અમે આકાશવાણીમાં આ સ્કૂલના પ્રોગ્રામમાં અમે ભાગ લઈને આવ્યા, તો મને એમની ઈર્ષા આવતી હતી કે યાર આ કેવું આપણું નસીબ સારું કહેવાય એમ. એ પછી હું કોલેજ કાળ દરમિયાન આવ્યો ત્યારે સુભાષ બ્રહ્મભટ્ટ ને બધા મારી સાથે ભણતા હતા. એ વખતે કોલેજ કાળ દરમિયાન એ સુભાષ બ્રહ્મભટ્ટ કે હું આકાશવાણીના એક પ્રોગ્રામમાં જઈને આવ્યો, તો મને એમ થતું હતું કે યાર હા આકાશવાણી આ લોકો જઈને આવ્યા, આપણા તો નસીબ જ નહીં હોય આવું આકાશવાણી તો. અને પછી સાહેબ, પરિસ્થિતિ પરિવર્તન, જગતનો નિયમ છે કે સૌથી વધારે મેં આકાશવાણીમાં જ કામ કર્યું અને દરેક જગ્યાએ કામ કર્યું. એટલે નાનપણમાં જે આકાશવાણીની મારી ઇમેજ હતી જબરજસ્ત, કે આ જગ્યાએ તો આપણું ક્લાસ નહીં, જવાના ક્લાસ જ નહીં, કેમ કે બોલવું અગત્યનું છે, ભાષા શુદ્ધિ આ બધું એ વખતે મારામાં નહોતી. પણ સંસ્કૃત નાટક જયારે મેં ભજ્યું ત્યારે મારામાં ભાષા શુદ્ધિ આવી. જો તમારી ભાષા શુદ્ધિ કરવી હોય, શીખવી હોય, તો પહેલા કોઈ બી સંસ્કૃત નાટકના ડાયલોગો ગોખો અને બોલો અથવા ભજવો, તો શું છે કે તમારી ભાષા બદલાઈ જશે.
0: બિલકુલ બિલકુલ.
3: એ પછી મદિરાર, બધા સકાર નાટકો, બધા બહુ જબરજસ્ત સાહિત્યિક લેંગ્વેજ વાળા, સાહિત્યિક સંવાદો વાળા બધા સંવાદો મેં બોલ્યા. એના કારણે મારી ભાષા શુદ્ધિ બહુ ખરાબ હતી. અને અહીંયા આવ્યા પછી આકાશવાણીના નાટકોમાં કામ કર્યા પછી મારી ભાષા શુદ્ધિ એકદમ થઈ ગઈ, બદલાઈ ગઈ.
0: એટલે ટૂંકમાં એમ કહી શકાય કે તમને આકાશવાણીએ શિસ્ત પણ શીખવાડી,
3: અરે સવાલ
0: શુદ્ધિ પણ શીખવાડી, અને કેવી રીતે ડિસિપ્લિનમાં રહીને કામ કરવું એ પણ તમને શીખવાડ્યું,
3: અને ઓફિસની સિસ્ટમ શું છે એ મને આકાશવાણીમાં કહી.
0: જયકૃષ્ણભાઈ, ભૂતકાળની વાતોને યાદ કરીને આકાશવાણીના સુવર્ણકાળની આપે સફર કરાવી. આશા છે કે અમારા શ્રોતાઓને આ કાર્યક્રમ ચોક્કસ ગમશે. ખૂબ ખૂબ આભાર.
3: મને પણ બહુ જ ગમશે. મેં પહેલી મારી જિંદગી

0: માં પહેલી વાર હું ઇન્ટરવ્યુ આપી રહ્યો છું, અત્યાર સુધી બધાના ઇન્ટરવ્યુ લીધેલા છે, એટલે આ પહેલો અનુભવ કરાવવા બદલ આકાશવાણી અમદાવાદનો ખૂબ ખૂબ ખૂબ આભાર.
1: શબ્દોમાં મહેકતી યાદો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી, ભૂતપૂર્વ કાર્યક્રમ નિષ્પાદક શ્રી જયકૃષ્ણ રાઠોડની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ.
1: આપ સાંભળી રહ્યા છો બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

0: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેન્કિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો, અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેન્કિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
1: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: નમસ્તે બહેનો, આપ સૌ કેમ છો? મને આશા છે કે આપ સૌ મજામાં હશો. બહેનો, હું છું આપની રેડિયો દોસ્ત બેનઝીર પઠાણ. આજે મારે તમારી સાથે ઘણી જ બધી વાતો કરવાની છે. તમને રોજિંદા જીવનમાં ઉપયોગી નીવડે તેવી ટિપ્સ પણ આપવાની છે, અને ચટાકેદાર જાયકેદાર વાનગીઓની રેસીપી પણ આપવાની છે. તમને ખૂબ સારું તમારા માઇન્ડને ફ્રેશ કરી દે તેવું કોમેડી નાટક પણ સંભળાવવાનું છે. પરંતુ તે પહેલા એક સુંદર મજાનું ગીત.

0: જય।
1: તમને ખબર છે બહેનો, દર વર્ષે વિશ્વમાં 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ લોકોને તમાકુના સેવનથી થતા ગંભીર નુકસાન વિશે જાગૃત કરવાનું છે। બહેનો, આજના સમયમાં યુવાનોમાં ગુટખા, પડીકી, બીડી, સિગારેટ, હુક્કા અને ઈ સિગારેટ જેવા તમાકુજન્ય પદાર્થોનો વપરાશ વધતો જઈ રહ્યો છે, તે ઘણી જ ચિંતાજનક બાબત છે। બહેનો, તમાકુમાં રહેલા નિકોટિન જેવા ઝેરી તત્વો શરીરને ધીમે ધીમે નુકસાન પહોંચાડે છે। બહેનો, શરૂઆતમાં માત્ર શોખ તરીકે શરૂ થતી આ આદત પછી વ્યસનમાં ક્યારે ફેરવાઈ જાય છે તે જેતે વ્યક્તિને પણ ખબર હોતી નથી। બહેનો, તમાકુના કારણે ફેફસાના કેન્સર, મોઢાના કેન્સર, હૃદયરોગ, બીપી, શ્વાસ લેવામાં તકલીફ, દાંત મસૂડાની તકલીફ જેવી ઘણી બધી ગંભીર બીમારીઓ થાય છે। ખાસ કરીને બહેનો, ગુજરાતમાં માવા અને ગુટખાના વધતા ઉપયોગને કારણે મોઢાના કેન્સરના કેસોમાં ઉત્તરોત્તર વધારો જોવા મળે છે। તો બહેનો, તમાકુનું સેવન કરતા સૌ કોઈએ સમજવાની જરૂર છે કે આજનો ત્યાગ એ આવતીકાલનું સ્વસ્થ જીવન છે। જો વ્યક્તિ મક્કમ નિશ્ચય કરે તો તમાકુની આદત પણ છોડી શકાય છે। તો બહેનો, આવો સાંભળીએ યશદી કરંજિયા દ્વારા લિખિત નાટક કુટ કુટ ટીક ટીક।
2: એક બે જરૂરી ફોન કરવા છે, ઇફ યુ ડોન્ટ માઇન્ડ પ્લીઝ।
3: આવો ની વિનુભાઈ, જરૂર જરૂર, એમાં શું થઈ ગયું? આવો ની ફોન કરો।
2: થેન્ક યુ। પણ નવસિરભાઈ કેમ જવાબ નથી આપતા? તબિયત ઠીક નથી?
3: હજી જરાય એને માથું દુખે છે। જી લાવ, તને બામ લગાડી આપો।
2: હેલો હેલો 198। અરે પ્લીઝ, અમારો ફોન 2 દિવસે બગડી ગયો છે, જરા નંબર નોંધી દો। 265 67। જી, હું 26490 પરથી બોલું જી। થેન્ક યુ। હલો, પ્રિન્સિપાલ સાહેબ છે કે? ના, ખાસ કામ તો નથી, પણ સ્કૂલ ચાલુ છે કે કેમ તે પૂછવું છે। આજે વરસાદ ખૂબ છે, તે બાબાને મોકલીએ કે નહીં તે પૂછું છું। થેન્ક યુ। હલો હલો, અરવિંદ છે કે? અરે ઓ અરવિંદ ભાઈ, કાલે સાંજે તું મારાથી છૂટો પડ્યો ને, ત્યારે ખૂબ ગુસ્સામાં હતો ભાઈ, આખી રાત ચટપટી થયા કરીને મને તો ઊંઘ આવી નહીં, કેમ ગુસ્સો ઉતર્યો ને? હે, શું મજાક કરતો હતો? અચ્છા તો કઈ નહીં, હા સાંજે મળીશું, ઓકે બાય। હલો હલો બાલુ, કેમ છે? નાસ્તો કર્યો કે નથી કર્યો? ભાઈ અમે તો કર્યો। અચ્છા તો ખાઈ લે સાહેબજી। હેલો રાજેશ, કેમ છે? અરે ભાઈ શું નવાજ્યું નહી, કાલે પેલું પિક્ચર જોયું તે ગમ્યું કે નહી? મારા મારીને એવું બધું જ છે। સારું સારું, તો હું જરૂર જોઈ આવીશ। અચ્છા બાય।
4: વિનુભાઈ, 7 તો થયા, હવે 10 પૂરા જ કરી દેવાની?
2: અરે માફ કરજો, ખાસ અગત્યના હતા એટલે જ ફોન કર્યો
4: કપાલ।
2: આ તો તમે ફોનના પૈસા લેતા નથી તો વધારે ફોન કરવા અમને ખરાબ લાગે। ચા સાહેબજી।

0: નહીં રે, કઈ નહીં, ગમે તારે આવજો હા વિનુભાઈ.
1: ગમે તારે આવજો હા વિનુભાઈ. કયો તારો સગો વાલો લાગે? સાલા સાત ફોન ને ટીવી ડમ વગર ના કઢું કે ને પિક્ચર જોયું કે? છી છી, આ તો કઈ વીજ છે, મફત કા ચંદન એટલે. અરે મને આ ટીક ટીક જયારે બી પસંદ નથી હા. એને કોને કહ્યું કે આપણે પૈસા નથી લેતા?
0: પણ તેમાં તું મોડી સાથે કઈ કટકટ કરે છે વિનુભાઈ? બિચારાને અગત્યનું કામ હશે તે ફોન કીધો.
1: અરે રોજ જ એના ફોન બગડેલા રે, ને પોણો પોણો કલાક પર ફોન પર ચીટકી જ રહે. મેનર લેસ
0: નોશિજે, નાઉ ડોન્ટ એક્ઝેજરેટ પ્લીઝ. તમને વાત વધારીને કહેવાની આ આદત પડી ગઈ છે. પાંચ મિનિટનો તમે પોણો કલાક બનાવી દીધો.
1: ઓકે ઓકે ઓકે, કાલે એને આવવા દે, પછી જો અલાર્મ માંડીને તું ટાઈમ બતાવું કે નહીં તે.
0: નહીં નોશિર, હવે કાલે બી પેલી બિચારી શિરીન આપણને મળવા આવેલી તો તમે ધડ દઈને એને કહી દીધું કેમ મજાની પાંચ વારની સાડીને બદલે મહારાષ્ટ્રીયન બૈરાની માફક આઠ હોઠની સાડી કાંઈ પહેરી આવ્યા?
1: માટે ખરી જ વાત ઉઠી, ખરી જ વાત ઉઠી. એક તો મારા જેવી બટકુસ ને ગગર ગોલ બેડિંગ બાંધ્યો હોય તેમ સારી લપેટેલી,
0: તે એ બાઈ બાતકી હોય તો શું કરે હા? શું કરે વળી, અડધી સાડીને પહેરે શું?
1: અરે હું જો એની જગ્યાએ હોઉં કે નહીં તો બે સાડી ખરીદું અને પછી તેમાંથી ટન બનાવું.
0: હા, એ તમારા જેવા કંજૂસને જોવા વિચાર આવ્યા.
1: Now dear, એમાં મારી કંજૂસી કાં આવી? You see, you have to be practical.
0: Yes, I know, I know.
1: હા, I know તો ઘણું મજાનું હા. હવે વિનુભાઈ કે કોઈ બી ફોન કરવા આવે ને તો આપણું પેલું ઈંડા બાપાનું સ્ટોપવોચ છે ને તે ટેલિફોનની સંભે લટકાવવાનું, કે ફોન કરવા વાળું બી જરા ટાઈમની કિંમત સમજે.
0: હવે શરમાઓ, હવે શરમાઓ, આવું બોલતા જરા શરમાઓ. કોઈ બિચારું જરા આપણે ઘરે ફોન કરવા આવે એને હું ત્રણ મિનિટ કે પાંચ મિનિટ માટેનું ઈંડા બાફવાનું સ્ટોપવોચ લટકાવું, તે કોઈ આપણે વાસ્તે શું ધરશે?
1: શું ધરશે વળી? શું ધારશે? કહેશે કે કેટલા ગણતરી બાદ છે, રિસોર્સફુલ ફેમિલી છે, અને પછી ટેલિફોન પર લાંબા લાંબા ટોયલા બી નહીં કરશે.
0: ચાલો હવે બહુ થઈ ગયો, બિચારા કોઈ ટોયલા નથી કરતા.
1: ટોયલા નથી કરતા, હું હવે ટેપ રેકોર્ડર લાવીને રાખસ, પછી તું સાંભળજે કે કોણ કેવા ટોયલા કરે છે.
0: હા હા, ઘણું મજેનું લાગશે. એક તો અહીં ટેલિફોનનું મશીન, ત્રીજું સ્ટોપવોચનું મશીન, ત્રીજું અહીં ટેપ રેકોર્ડરનું મશીન, બધા જ કહેશે આ હા હા નોશિને રહેતા કેટલા. પેલો તમે શું બોલવા પડ્યો?
1: રિસોર્સફુલ, અપ ટુ ડેટ ને વખતની કિંમત સમજનારા.
0: રવાડ્યો રવાડ્યો, હવે લોકો તમારી જ કિંમત કરી નાખશે. પંદર મિનિટથી આ તમે જે એકની એક વાતની ટીક ટીક લઈને બેઠા છે તે પરથી તમે વખતની કિંમત કેટલી સમજો છો તે મેં સમજી લીધી.
1: આઈ સી, વેરી ગુડ, વેરી ગુડ. આ સ્ટોપવોચ મારો હાથમાં જ છે, પંદર નહીં ખાલી પાંચ જ મિનિટ થઈ જાય ચર્ચાને.
0: મોટું તમારું સ્ટોપવોચ, મજેનું રમકડું હાથમાં આવી ગયું છે, રમ્યા કરો.
1: પોનો
0: કલાક કોને કહી ખબર છે કે
1: નહીં? જી મને ક્યાંથી ખબર હોય, હું તો ગધેરાનો ગ અમઠા જ છોકરાઓ શીખવું જ. અરે પોણા કલાકમાં તો રાજધાની ભરૂચ થી સુરત આવે.
0: હા, અને બે માંથી એક બી સ્ટેશને ઉભી નથી રહેતી.
1: હા, ને તેમજ તમારી ટેલિફોનની કટકટ ટીક ટીક, કટકટ ટીક ટીક નોનસ્ટોપ ચાલ્યા કરે, ને હું તો ફોન કરવાનો જ રહી જાઉં છું.
0: તે અમને ફોન કરો ની, કરો ની, અમને કોઈ બી નથી.
1: અરે વાહ વાહ વાહ, મારા ઘરમાં મને જયારે બી ટેલિફોન કરવો હોય ટોળે કરું, અમને કઈ કરું, અમને નથી કરતો.
0: હા બરોબર છે, ને જયારે બિચારા કોઈ પડોશી ફોન કરવા આવશે ત્યારે જ તમને બી ફોન કરવાનું મન થશે.
1: મનમાં જોક છે.
0: અરે જરા એડજસ્ટ થતા શીખો, શું પોસિબલ. અડોશી પડોશી હોય તો આપણને સુખ દુઃખમાં કેટલા મદદગાર થાય, તે એ લોકો જરા ફોન કરે તો શું થઈ ગયું.
1: એ તું મને શીખવે જ, પેલી સાતમે માની પીલી કાલે આવીને હા એક્સક્યુઝ મી અંકલ કરીને એના ફિયાન્સેને ફોન કરવા બેસી ગઈ, ને કમ બકટે કઈ ટોયલું કીધું કે ટોયલું કીધું કે ટોયલું કીધું. હોટલના ફેમિલી રૂમમાં એ લોકો શું કરતા હતા તેનું ટોયલું ટેલિફોન પર, તો શું ઢૂર ફૂંકવા ફેમિલી રૂમમાં બેઠેલા ચોપાટી પર જઈને બેસતે કે નહીં?
0: અરે જરા જુવાન જીવ છે તે જરા હરે ફરે, તેમાં શું થયું?
1: પણ હરે ફરે તેનું કોણ ના કહે છે, પણ વગર કારણના ફોન કાંઈ કરે ને તે બી કોઈના ટેલિફોન પરથી.
0: જો નોશિરા, આટલો બધો નલ્લો જીવ તમે પ્લીઝ ના રાખો, આ આપણી પાસે સાધન છે તેથી જ બિચારા બધા આવે છે.
1: મરી ગયા, વરી કોઈ ફોન વાસ્તે આવ્યું હશે.
2: નવશીર ભાઈ
1: આવી લાગે,
2: કોઈ વરી કોણ આવે? હેલો, હા મેનેજર સાહેબ છે જી. અરે હોટલ બંધ છે કેમ? હોટલ કર્મચારી એસોસિએશને હડતાલ પાડી છે? ઓ થેન્ક યુ, આજે નસીબ બરોબર નથી. હું જરા શ્રીમતીજીને પૂછી જોઉં, કદાચ કોઈ સગા સ્નેહીને ત્યાં જમવા જવા કહે તો એકાદ બે ફોનની જરા તકલીફ આપવી પડશે. હા
0: જી, કઈ નહીં કઈ નહીં, આવજો વિનુભાઈ સાહેબજી.
2: સાહેબજી
0: બિચારા કેટલા દિલગીર થઈ ગયા.
1: દિલગીર થઈ ગયા તે જમવા બોલાવી લેની.

0: તો એક બે ફોન બાકી રાખીને ગયા છે. હવે ટેલિફોન બિલ આવે કે નહીં તો એમને ઘરે જ મોકલાવી દેવાનું, કહેવાનું કે ફોન તો તમે વાપરો છો, ટેલિફોન પર તો ખાલી અમારા નામ પર જ છે એટલું જ.
1: ડિયર, આજે સવારથી ઉઠીને તું ખીજવાયા કાંઈ કરે જ હોય, હવે જરા મદદરૂપ થયા તો શું થયું? બિચારા કેટલા ભલા માણસ છે.
0: હા, તે એકવાર એને ના કહીજો કે ફોન નથી કરવાનો, પછી કેટલા ભલા છે કે નહીં તે તને ખબર પડશે. અરે ડિયર, તું એ લોકોને નથી જાણતી, જરા તલમાં તસું ઓછું પડ્યું કે ખલ્લાસ, એ લોકોની નજરે પછી સૌથી ખરાબ માણસ આપણે બની જઈએ.
1: ઓસે ઓસે, હવે કોઈ એવું બી વળી હોય આપણે આપણી ભલાઈ નહીં છોડવાની. ને જો આજે બિચારી ડોલી ફોન કરવા આવવાની છે, પધરારે જો ગમે તેમ ના બોલતા.
0: બાપરે, પાછી શરૂ થઈ જશે. ટેલિફોન પકડ્યો.
2: જમશી ડિયર, નહીં ડાર્લિંગ, તારે તો આવવું જ પડશે. ઓ નો, નહીં કે તો કેમ ચાલે ડાર્લિંગ? નહીં, મારા વાતનો સવાલ છે, પ્લીઝ બોલાવશે ને ડાર્લિંગ, શું રંધાવ? ઓ નો નો, હું ગાડી મોકલી આપું છું ડિયર, તારે આવવું જ પડશે. હા, પછી આપણે હોટેલ પર એકતા થશું ને પછી મારો ડાર્લિંગ ને એક સહજ સરપ્રાઈઝ આપસ. આ સરપ્રાઈઝ આપશે એમ કરીને ટેલિફોન ખાઈ જતી હોય કે નહીં તેમ ટેલિફોન પર કમ્બકટ ભજાપ જ કિસ કરશે. માય ફ્રૂટ સરપ્રાઈઝ આપશે. રોજ ફોન પર આયેલા હોવા સમજતો હું કંટાળી ગયો છું.
1: હવે જરા પાર્ટીમાં પોતાના ફિયાન્સેને બોલાવ્યો તો શું થઈ ગયું? તે ગેસને જમવામાં શું ગમે શું નહીં ગમે તે તો પૂછવું જ પડે ને.
0: ઓ બાપ રે, જો કોઈ બી હોય ને તો કહી દેજે કે ફોન બગડેલો છે, સમજી?
1: વારું, ઓ ફોન રિપેર કરવા વાળા છે, આવો આવો. ઓ તમે બોલી નથી શકતા, કોઈ બાત નહીં કોઈ બાત નહીં. હા હા જી, દેખો ના અમારા ફોન બગડેલા હે. આ જમની જમ. અચ્છા ઠીક હે, ઓ થેન્ક યુ થેન્ક યુ. હા નોશી, બિચારને રૂપિયો આપી દઉની.
0: વાર લેવ ભાઈ, આવજો. હા અચ્છા, જરા ગયો કે ગાડી ટેલિફોન રિપેર કરવા વાળાને શું કામ રૂપિયો આપ્યો? ને ને એમ કાંઈ કહ્યું કે ફોન બગડેલો છે?
1: ટેચ તો કહેલું.
0: અરે આમ તો ડાયલ ફેરવીને ચાલી ગયો. અરે એમ નહીં ને સાલો, એમ રૂપિયો ચાલી ગયો. તમારામાં જો જરા અક્કલ હોય તો.
1: અરે આ અક્કલની વખાર તો તમારી જ પાસે છે ને, હવે મને કઈ પૂછવાને કહેવા ના આવતા. તમે જાણો ને તમારું કામ જાણે, હું અહીં કિચનમાં છું.
0: ખલાસ, આ ટેલિફોનની કિટકિટ ટકટકમાં જમવાનું બગાડવાની, અને ગુસ્સામાં કિચનમાં ગઈ જ ને તો કોઈમાં મીઠું કોઈમાં મરચું વટું ઓછું નાખી દેવાની. તો પટાવી લેવી પડશે ભાઈ, પટાવી લેવી પડશે. રાતી રતી ડિયર, ચાલો અહીંયા જાઉં, ગુસ્સે સાની થઈ ગઈ મારા જાન.
1: તો શું કરું વળી? કાલે બિચારા જાલભાઈ ને રોહિનભાઈ ફોન કરવા આવ્યા અને હોટલમાં પાર્ટી આપવા વાસ્તે ઓર્ડર આપવાનો ફોન કીધો, તો તમે વળી પાછા બબડ્યા કે પોણો કલાક વેર ઓર્ડર આપ્યો, તેટલામાં તો રંધાઈ બી જાય ને જમી બી લેવાય. તે રોહિનભાઈએ સમજ્યું હશે, ખરાબ લાગશે.
0: ઘણું મજાનું, તે વળી મોટી સુફિયાની પાર્ટી આપવાના ને આટલો લાંબો ફોન, ને તેમાં તે વળી બેઉ જણાને ચોય બનાવી આપી, તે લોકોએ તો ફોન લંબાવી જ કીધો.
1: ને તમે પાર્ટીમાં જઈને જોબરશો તે કઈ નહીં.
0: એમ તે આપોને બી એ લોકોએ જમવા બોલાવ્યા છે?
1: હસ તો વળી આખા ફેમિલીને.
0: અરે તારી મી, તે મને જરા પહેલેથી કહેતે ને.
1: શું પહેલેથી કહે? તમે તો બાબરીને સીધા બાથરૂમમાં ભરાઈ ગયા. પાછી બિચારાએ મને કહી ગયા કે નોશીરભાઈને તમે ખાસ કહેજો, હા બધે અમને ઇજન કરવા જવાનું છે ને, તમે જરા ઉતાવળમાં છીએ, પણ તમે લોકો બધા જરૂરથી આવજો.
0: અરે પણ તે ડિયર, મને સમજ નહીં પડતી, કોઈ ડરો નહીં ને રોહિનભાઈ ને જાલભાઈ આપણને ઇજન કઈ કીધું? કઈ લોટરી લાગી શું?
1: તે તમારા દીકરા શહેજાદને જ પૂછો ને.
0: હવે એમાં શહેજાદને કઈ પૂછો?
1: અરે શહેજાદે જાલભાઈની પેલી પોરી છે ને મોટી, તેની સાથે.
0: શહેજાદને મોટી? અચ્છા, તો દીકરા શહેજાદની લોટરી લાગી, પણ તે તો મારી આગળ વાત બી નહીં કીધી.
1: હવે શું વાત કરું, જરા કે ગુડ મૂડમાં આવું તો તમારી સાથે વાત કરું ને, આખો ડરો ખાઉં કડું થયા કરો તો આવી વાત બી કેમ કરું?
0: અરે પણ તે શહેજાદે તો મને કેવું જોઈએ કે નહીં?
1: તો આવી વાત એ બિચારો તમને કેવી રીતે કહે? તમે આપણી વાત તમારા મમ્મી ડેડીને કહેલી?
0: અરે ભાઈ, આપણો જમાનો ને આપણી વાત જ જુદી ઉઠી.
1: હા હા, તમારે માથે સિંગરા ઉગેલા કે નહીં કે તમારી વાત જુદી ઉઠી?
0: ભાઈ દીકરાની ફેવર કરવી હોય તેટલી કર, પણ મારી સાથે કઈ ચિત્રા પાડે? ચાલો હવે તો વેવઈ થયા જાલભાઈ ને રોહિનભાઈ ના, એટલે એ લોકો તો હવે રોજ ફોન કરવા આવવાના, ને આપણા ડીટો કઈ બોલાશે બી નહીં.
1: જરાક બી નહીં, ખબરદાર જો કઈ બી લેવાનો કીધો જ તો મારા શહેજાદ ને ખોટું લાગશે.
0: નહીં જી, હા નહીં જી, નહીં જી, તમારા દીકરાને ખોટું લાગે તેવું અમે કઈ નહીં કરશું. જો કે પોરી તો મજેની છે. હા હવે સમજ પડી કે શહેજાદ રોજ એને સ્કૂટર પર લીપ કેમ આપતો હતો?
1: તે બાપ તેવા બેટા.
0: વોટ, બાપ તેવા બેટા? હવે જરા રિસ્પેક્ટથી વાત કર, જરા રિસ્પેક્ટથી વાત કર. હવે મારો મોભો વધી ગયો, હવે હું આવતીકાલનો સસરો ને આવતા વર્ષનો બપાવો બની ગયો. મારું ડિનર કરે છે, ડિનર
1: આજે રાતે.
0: અરે તરીની, આજે રાતે જ? તે આજે રાતે તમે મેરવનજી સાથે જમવાનું પ્રોમિસ આપ્યું, ને રતન સાહેબ, ફ્રેની આંટી, ઋષિ, આસી, નવરોઝ, બીની, ગુલ, નોશી બધા આવવાના છે.
1: તે કેન્સલ
0: કેન્સલ? અરે મને ખરાબ

0: લાગવાનું. લાવ નહીં ભાઈ, ફોન કરીને ના કહી દઉં ને આ પકડની જા. કાં છે ટેલિફોન તો ડેટ થઈ ગયો. દુનિયાભરના માણસો ફોન કરી ગયા તારે ચાલ્યો ને મારી જ વખતે ડેટ થઈ ગયો. ખરેખર ટેલિફોન સાથે બી લેનું હોવું જોઈએ. હા લાવણી ભાઈ, સ્કૂટર પર સ્કૂટરની ચાવી લાવણી, ના કહી આવું.
1: અરે સ્કૂટર તો શહેજાદ લઈ ગયો છે, એ લોકો બેઉ જણ જરા ફરવા ગયા છે.
0: સ્કૂટર શહેજાદ લઈ ગયો છે ને ફોન બગડી ગયો છે. શું મારા બી નસીબ છે, પણ ભાઈ મારે એ લોકોને બિચારાઓને કહેવા તો જવું જ પડશે કે નહીં. ચાલ ચાલતો જાઉં છું.
1: વહેલા આવજો.
0: હા જાઉં તો આવું ને વહેલો.
2: તો બહેનો, હમણાં જ આપે સાંભળ્યું યઝદી કરંજિયા દ્વારા લિખિત નાટક કુટ કુટ ટીક ટીક. બહેનો, ગરમીની ઋતુમાં ત્વચાની ખાસ કાળજી રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે, કારણ કે વધતી ગરમી, પરસેવો અને તીવ્ર ધૂપના કારણે સ્કીન ટેનિંગ, સનબર્ન, પિમ્પલ્સ અને ડ્રાયનેસ જેવી સમસ્યાઓ વધી શકે છે. તો બહેનો, હું તમને અમુક એવી ટિપ્સ આપી રહી છું જેના દ્વારા તમે સ્કીન ટેનિંગ, સનબર્ન, ડ્રાયનેસ અને પિમ્પલ્સ જેવી સમસ્યાઓને દૂર કરી શકો છો. સૌ પ્રથમ તો દિવસમાં ઓછામાં ઓછું 2-3 લિટર પાણી પીવું જ જોઈએ, જેથી શરીર અને ત્વચા હાઇડ્રેટ રહે છે. બહેનો, બહાર નીકળતા પહેલા SPF 30 કે 50 વાળું સનસ્ક્રીન જરૂરથી લગાવો. તે સ્કીનને હાર્મફુલ યુવી રેસીસ થી બચાવે છે. બહેનો, દિવસમાં 2 વખત હળવા ફેસવોશથી ચહેરો સાફ કરવો જોઈએ, જેથી ઓઇલ અને ડર્ટ દૂર થાય છે. એલોવેરા જેલ અને રોઝ વોટર જેવી નેચરલ વસ્તુઓ સ્કીનને ઠંડક અને ફ્રેશનેસ આપે છે. ગરમીમાં કોટન અને લૂઝ કપડાં જ પહેરવા જોઈએ, જેથી પરસેવો ઓછો થાય અને સ્કીન પ્રોબ્લેમ્સથી બચી શકાય. બહેનો, વધુ ઓઇલી અને જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. સિઝનલ ફ્રૂટ્સ અને સલાડ જ વધુ ખાવા જોઈએ. બપોરે 12-4 દરમિયાન સીધું ધૂપના સંપર્કમાં આવતા બચવું જોઈએ. અને જો બહેનો સનબર્ન અથવા ટેનિંગ થાય તો દહીં, કાકડી અથવા એલોવેરા જેલ જેવા ઘરગથ્થુ ઉપાયો મદદરૂપ બની શકે છે. બહેનો, ગરમીમાં પરસેવાની સમસ્યા સામાન્ય છે. વધારે પડતો પરસેવો આવતો હોય તો ફેસને વારંવાર પ્લેન વોટરથી ધોઈ શકાય છે, પરંતુ તેના પર હાર્શ સોપનો ઉપયોગ ટાળવો જોઈએ. બહેનો, ગરમીમાં હેવી મેકઅપ કરવાનું ટાળવું જ જોઈએ, કારણ કે તેનાથી ચહેરાના રોમ છિદ્રો બંધ થઈ જાય છે અને તેના કારણે પિમ્પલ્સ થાય છે. બહારથી ઘરે આવ્યા પછી તરત જ ફેસ ક્લીન કરી લેવો જોઈએ, જેથી ડસ્ટ અને સ્વેટ દૂર થઈ જાય. બહેનો, રાત્રે સૂતા પહેલા સ્કીનને ક્લીન કરીને મોઇશ્ચરાઇઝર અથવા એલોવેરા જેલ લગાવવાથી સ્કીન રિપેર સારી રીતે થાય છે. અને બહેનો, સનબર્ન થયેલી સ્કીન પર બરફ સીધું ક્યારેય ન લગાવવું જોઈએ, તેના બદલે ઠંડા પાણીની પટ્ટીનો ઉપયોગ કરવો જોઈએ. ગરમીમાં હોઠ પણ શુષ્ક થઈ જાય છે, તેથી લીપ બામ અથવા ઘી લગાવી શકાય છે. ખાસ તો સ્કીનને ચમકદાર રાખવા માટે પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે. ઊંઘની કમીથી પણ સ્કીન ડલ દેખાય છે. બહેનો, સવારે ખાલી પેટે 9 શેકુ પાણી પીવાથી બોડી ડિટોક્સ થાય છે અને સ્કીન ફ્રેશ રહે છે. દિવસમાં 1 વખત ફેસ પર આઈસ વોટર સ્પ્લેશ કરવાથી સ્કીનને ઇન્સ્ટન્ટ ફ્રેશનેસ મળે છે. બહેનો, સનસ્ક્રીન માત્ર બહાર જતા નહીં પરંતુ ઘરમાં ડે લાઇટ હોય ત્યારે પણ લગાવવું ફાયદાકારક છે. કાકડીના રસની સાથે ટામેટા અથવા બટાકાનો જ્યુસ પણ નેચરલ ટેન રિડક્શનનું કામ કરે છે. બહેનો, ગરમીમાં પરસેવો વધુ થતું હોવાથી લોકો વારંવાર પરફ્યુમ છાંટતા હોય છે. ગરમીમાં પરફ્યુમ સીધું સ્કીન પર ક્યારેય સ્પ્રે ન કરવું જોઈએ, કારણ કે સનલાઇટ સાથે ઇરિટેશન થઈ શકે છે. અને બહેનો, ગરમીમાં વિટામિન સી ધરાવતા ફ્રૂટ્સ જેમ કે લીંબુ, મોસંબી, ઓરેન્જ સ્કીન રિપેર માટે મદદરૂપ બને છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, અને બહેનો, સ્ટ્રેસ અને ડિહાઇડ્રેશન સ્કીન એજિંગ ઝડપથી વધારી શકે છે, તેથી મેન્ટલ રિલેક્સેશન પણ ખૂબ જ જરૂરી છે. ગરમીમાં માત્ર બહારની નહીં અંદરની કાળજી પણ એટલી જ જરૂરી છે. યોગ્ય ખોરાક, પાણી અને નિયમિત સ્કીન કેર તમારી ત્વચાને કુદરતી ગ્લો આપી શકે છે. તો બહેનો, મને આશા છે કે મેં આપેલી ટિપ્સ તમે જરૂરથી ફોલો કરશો અને ગરમીમાં પણ તમારી સ્કીનને ચમકદાર અને ગ્લોઈ બનાવશો. આ ટિપ્સ આપ્યા બાદ હવે ટાઈમ છે એક સુંદર મજાનું ગીત સાંભળવાનું. તો આવો સાંભળીએ એક સુંદર મજાનું ગીત.

બહેનો, ઉનાળાના વેકેશનમાં હળવો, પૌષ્ટિક અને ઠંડક આપતો ખોરાક શરીરને એનર્જી અને હાઇડ્રેશન બંને આપે છે. તો બહેનો, હું તમારી સાથે અમુક હેલ્ધી સમર રેસીપી શેર કરી રહી છું. સૌ પ્રથમ ક્યુકમ્બર મિન્ટ સલાડ. તેના માટે સામગ્રી જોઈશે: એક કાકડી, થોડા ફુદીનાના પાન, એક ચમચી લીંબુનો રસ, મીઠું અને ચાટ મસાલો. તો બહેનો, બનાવવાની રીત જે ખૂબ જ સરળ છે. કાકડીના ટુકડા કરો, તેમાં ફુદીનો, લીંબુનો રસ અને મસાલા ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરી લો. આનો ફાયદો એ છે કે તે બોડીને ઠંડક અને હાઇડ્રેટ રાખે છે. બીજી રેસીપી હું તમને આપીશ: કેરી પુદીનાની સ્મૂધી. તો બહેનો, સામગ્રી જોઈશે: એક પાકી કેરી, એક કપ દહીં, થોડા ફુદીનાના પાન અને એક ચમચી મધ. બહેનો, બનાવવાની રીત: બધી વસ્તુઓ બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી લો અને તેને ઠંડુ ઠંડુ પીરસો. બહેનો, આ સ્મૂધીથી એનર્જી અને વિટામિન્સ બંને મળે છે. બહેનો, તે સાથે હું એક વધુ અને છેલ્લી રેસીપી આપું છું. તે છે ફ્રૂટ યોગર્ટ બાઉલ. સામગ્રી જોઈશે: એક કપ દહીં, બનાના, એપલ, વોટરમેલન અને થોડા ડ્રાય ફ્રૂટ્સ. તો બહેનો, દહીંમાં આ બધા ફ્રૂટ મિક્સ કરી દો અને તેને ઠંડુ ઠંડુ પીરસો. બહેનો, આ હેલ્ધી બ્રેકફાસ્ટ માટે ઉત્તમ વિકલ્પ છે. ઉનાળામાં લાઇટ, ફ્રેશ અને પાણીવાળો ખોરાક શરીરને એનર્જી સાથે ઠંડક પણ આપે છે. બહેનો, મારે તો તમારી સાથે ઘણી બધી વાતો કરવી છે, પરંતુ બહેનો શું કરું, સમય તેની ઇજાજત બિલકુલ નથી આપતો. તો બહેનો, મને આશા છે કે મેં આપેલી રેસીપી પણ તમે ટ્રાય કરશો. અને બહેનો, હું હંમેશા કહેતી હોઉં છું કે રેસીપી એવી હોવી જોઈએ જે ગણતરીના સમયમાં બની જાય. તો બહેનો, આ ઉનાળાની ઋતુમાં તમારી સ્કિનનું, વાળનું અને તમારી હેલ્થનું પ્રોપર ધ્યાન રાખો. ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. તો તમારી રેડિયો દોસ્ત બેનઝીર પઠાણને આપજો ઇજાજત. આવજો બહેનો. આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ સાંભળી રહ્યા છો. બરાબર એક વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

દેવંશી જોશીએ ગાયેલી તુષાર શુક્લની શબ્દરચના આપે સાંભળી, અને આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ, બરાબર 1:20 આપ સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેંગ આજે ભારતની 5 દિવસની મુલાકાતે માટે બોધગયા પહોંચ્યા. કર્ણાટકના નવા મુખ્યમંત્રીની પસંદગી માટે આજે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક. રાજૌરીમાં 8મા દિવસે પણ આતંકવાદી શોધ અભિયાન યથાવત. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ લશ્કરી સેવામાંથી નિવૃત્ત થયા. યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથે કહ્યું કે જો કરાર નિષ્ફળ જશે તો વોશિંગ્ટન ઈરાન સામે લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરવા માટે તૈયાર. અને મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બ્રિસ્ટલમાં બીજી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેંગ આજે ભારતની 5 દિવસની મુલાકાતના ભાગરૂપે બોધગયા પહોંચ્યા. આ મુલાકાત દરમિયાન તેમણે વિશ્વવિખ્યાત મહાબોધિ મંદિર અને ઐતિહાસિક સુજાતા મંદિરમાં પ્રાર્થના કરી. રાષ્ટ્રપતિ બોધગયામાં વિવિધ મ્યાનમાર બૌદ્ધ મઠોની મુલાકાત લેશે. આ અગાઉ બિહારના કૃષિમંત્રી વિજયકુમાર સિન્હાએ ગયા એરપોર્ટ પર રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેંગનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમની સાથે વરિષ્ઠ અધિકારીઓ અને બૌદ્ધ પ્રતિનિધિઓનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ હતું. રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેંગની મુલાકાતને ભારત અને મ્યાનમાર વચ્ચેના ઐતિહાસિક સાંસ્કૃતિક અને બૌદ્ધ વારસાના સંબંધોને વધુ મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે. તેઓ પ્રધાનમંત્રી સાથે પણ મુલાકાત કરશે.
1: म्यांमार के राष्ट्रपति प्रधानमंत्री से मुलाकात करेंगे. इस दौरान दोनों नेता इन संबंधों को और मजबूत करने के बारे में चर्चा करेंगे. इस यात्रा का एक व्यापारिक पहलू भी है जिसमें दोनों देशों के बीच आर्थिक संबंधों को मजबूत करने के बारे में विचार विमर्श किया जाएगा. ये एक आधिकारिक यात्रा है.
0: રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ ગોવાના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી. સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ગોવા માત્ર તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ઉત્તમ આતિથ્ય માટે જ નહીં પરંતુ શિક્ષણ, ટેકનોલોજી, સ્ટાર્ટઅપ્સ અને ટકાઉ વિકાસમાં તેની નોંધપાત્ર પ્રગતિ માટે પણ પ્રખ્યાત છે. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આ રાજ્યની પ્રગતિ અને માન્યતા માટે અથાગ મહેનત કરનારા તમામ લોકોને યાદ કરવાનો પ્રસંગ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગોવા સમૃદ્ધ થતું રહેશે અને વિકસિત ભારતના લક્ષ્યમાં મુખ્ય ભૂમિકા ભજવશે. ગોવાના પણજીમાં આજે કલા અકાદમી ખાતે 40મા રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી કરી. આ પ્રસંગે સભાને સંબોધતા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ગોવાને એક આદર્શ રાજ્ય તરીકે વર્ણવ્યું જેણે તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાના વિકાસ અને જાળવણી વચ્ચે સફળતાપૂર્વક સંતુલન જાળવી રાખ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદની નજીક રહેતા રહેવાસીઓએ સરહદની 15 કિલોમીટરની ત્રિજ્યામાં ગેરકાયદેસર બાંધકામો અને અનધિકૃત પ્રવૃત્તિઓ દૂર કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે. ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં ઉચ્ચસ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લીધો હતો. અરાનિયા, આરએસપુરા અને સુચિતગઢ સહિતના સરહદી વિસ્તારોના રહેવાસીઓએ જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરતો કોઈપણ પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. સરહદી વિસ્તારોમાં રહેતા લોકોની સલામતીનું રક્ષણ કરવા માટે આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી જરૂરી છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણય સરહદી સુરક્ષાને મજબૂત બનાવવા અને સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જાળવવા માટેની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી કે આ પગલું અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવશે. કર્ણાટક રાજ્યના આગામી મુખ્યમંત્રીની પસંદગીની પ્રક્રિયાને ઔપચારિક રીતે આગળ વધારવા માટે આજે બેંગલુરૂમાં કર્ણાટક કોંગ્રેસ વિધાનસભા પક્ષની એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. વર્તમાન રાજ્ય કોંગ્રેસના પ્રમુખ અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને વિધાનસભા પક્ષના નવા નેતા તરીકે ચૂંટવામાં આવે તેવી અપેક્ષા છે. આ બેઠક આજે સાંજે 4 વાગે વિધાનસભાના ત્રીજા માળે આવેલા કોન્ફરન્સ રૂમમાં યોજાશે. વિધાનસભા પક્ષના સચિવ અલ્લામા પ્રભુ પાટીલે તમામ કોંગ્રેસના ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા સૂચના આપી છે. ગઈકાલે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયાનું રાજીનામું સ્વીકાર્યું અને રાજ્ય મંત્રીમંડળનું વિસર્જન કરવામાં આવ્યું. આ પૃષ્ઠભૂમિમાં કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક બોલાવવામાં આવી છે. સિદ્ધરમૈયા બેઠકની અધ્યક્ષતા કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_NEWS_ABAD ને ફોલો કરશો.

0: દેશના કેટલાક કેન્દ્ર પર આજે લેવાયેલી સમાન વિશ્વવિદ્યાલય પ્રવેશ પરીક્ષા અનુસ્નાતક સીયુઈટી યુજી ટેકનિકલ ખામીના કારણે મોડી શરૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું, ટીસીએસના જણાવ્યા મુજબ ટેકનિકલ સમસ્યાનું નિવારણ કરાયું છે અને કોઈપણ ઉમેદવારને નુકસાન ન થાય તે રીતે પરીક્ષા સંપૂર્ણ વળતર સમય સાથે લેવામાં આવી રહી છે. સવારના સત્રના ઉમેદવારોને પ્રશ્નપત્ર માટે સંપૂર્ણ સમય અપાઈ રહ્યો છે, જ્યારે બપોરના સત્રની પરીક્ષા 3 વાગ્યાની જગ્યાએ 4 વાગે શરૂ થશે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના માંજાકોટ સેક્ટરના ગાઢ જંગલોમાં ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા હાથ ધરવામાં આવેલ સંયુક્ત આતંકવાદ વિરોધી અભિયાન આજે 8મા દિવસે પણ ચાલી રહ્યું છે. સુરક્ષાદળો વિસ્તારમાં છુપાયેલા શંકાસ્પદ આતંકવાદીઓને શોધવા માટે સતત શોધખોળ કરી રહ્યા છે. ઓપરેશન શિરુવાલી નામનું આ ઓપરેશન સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓની હાજરીની ગુપ્ત માહિતી મળ્યા બાદ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે ઔપચારિક રીતે ટ્રાય સર્વિસીસ ગાર્ડ ઓફ ઓનર સાથે લશ્કરી સેવામાંથી નિવૃત્ત થયા છે. આ સમારોહ દેશના ટોચના લશ્કરી અધિકારી તરીકેના તેમના પ્રતિષ્ઠિત કાર્યકાળ તરીકે ઉજવવામાં આવ્યો હતો. યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કર્યા પછી જનરલ ચૌહાણે કહ્યું કે ટ્રાય સર્વિસીસ ગાર્ડ ઓફ ઓનર સાથે નિવૃત્ત થવું તેમના માટે ખૂબ જ સન્માનની વાત છે. 4 દાયકાથી વધુ સેવા આપનારા જનરલ ચૌહાણે તેમના કાર્યકાળને સંતોષકારક અને ઉત્તમ ગણાવ્યો.
1: मेरे लिए ये बहुत सम्मान की बात है कि मुझे तीनों सेनाओं से गार्ड ऑफ ऑनर लेने का अवसर मिला. इसके लिए मैं तीनों सेनाओं और सेना मुख्यालय को धन्यवाद देता हूँ. गार्ड ऑफ ऑनर के समापन के साथ मैं वर्दी में अपने साथियों से विदाई लेता हूँ. मैंने वर्दी में अंतिम बार समर स्मारक पर पुष्प चक्र अर्पित किया. ये उन वीर सैनिकों को मेरी विनम्र श्रद्धांजलि है जिन्होंने देश की सेवा में सर्वोच्च बलिदान दिया.
0: ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ કહ્યું, ભારતીય સશસ્ત્ર દળો ઉચ્ચ ઓપરેશનલ એલર્ટ પર છે અને જો સૈન્ય કાર્યવાહીની વધુ જરૂર પડે તો ઓપરેશન સિંદૂર 2.0 માટે તૈયાર છે. પુણેના ખડકવાસલામાં રાષ્ટ્રીય સંરક્ષણ અકાદમી ખાતે 150મા અભ્યાસક્રમની પાસિંગ આઉટ પરેડને સંબોધતા જનરલ ત્રિવેદીએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર એ સચોટ અને સંકલ્પ સાથે જવાબ આપવાની ભારતની ક્ષમતા દર્શાવી છે, જે ઉભરતા સુરક્ષા પડકારોનો સામનો કરવા દેશના પ્રતિભાવ માટે એક માપદંડ સ્થાપિત કરે છે. યુએસ સંરક્ષણ સચિવ પીટ હેક્સેથે કહ્યું કે જો કરાર નિષ્ફળ થશે તો વોશિંગ્ટન ઈરાન સામે લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરવા માટે તૈયાર છે. એશિયાના મુખ્ય સુરક્ષા મંચ શાંગરીલા ડાયલોગને સંબોધતા શ્રી હેક્સેથે કહ્યું કે જો જરૂર પડે તો અમેરિકા પાસે આ પ્રદેશ અને વિશ્વભરમાં આવા ઓપરેશન હાથ ધરવા માટે પૂરતો લશ્કરી ભંડાર છે. તેમણે કહ્યું કે દેશ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો જવાબ આપવા માટે સજ્જ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વે 6 જાહેર કર્યો છે, જે માહિતી ભારતમાં માતા અને બાળ સ્વાસ્થ્ય, પોષણ અને નાણાકીય સુરક્ષામાં ઝડપી પ્રગતિ દર્શાવે છે. 2023-24 દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં 715 જિલ્લાઓમાં 6.87 લાખ ઘરોને આવરી લેવાયા હતા. ગઈકાલે જાહેર કરાયેલા સર્વે મુજબ ભારતમાં સંસ્થાકીય પ્રસૂતિ 2019-21માં 88.6% વધીને 23-24માં 90.6% થઈ ગઈ છે. મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બ્રિસ્ટલમાં બીજી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. ગુરૂવારે ચેમ્સફર્ડમાં રમાયેલી પહેલી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 38 રનથી હરાવીને 3 મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી હતી. 12 જૂનથી ઇંગ્લેન્ડમાં રમાનારી આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા આ શ્રેણી મહત્વપૂર્ણ છે. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હિંગ આજે ભારતની 5 દિવસની મુલાકાત માટે બોધગયા પહોંચ્યા. કર્ણાટકના નવા મુખ્યમંત્રીની પસંદગી માટે આજે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક. રાજૌરીમાં 8મા દિવસે પણ આતંકવાદી શોધ અભિયાન યથાવત. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ લશ્કરી સેવામાંથી નિવૃત્ત થયા. યુએસ સંરક્ષણ સચિવ પીટ હેક્સેથે કહ્યું કે જો કરાર નિષ્ફળ થશે તો વોશિંગ્ટન ઈરાન સામે લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરવા માટે તૈયાર. અને મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બ્રિસ્ટલમાં બીજી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પત્રકારત્વને ભારતને ગતિમાન રાખનારું મુખ્ય સ્તંભ ગણાવ્યું. ગાંધીનગરમાં ટાઉન હોલ ખાતે એક અખબારના વિશેષ કાર્યક્રમને સંબોધતા રાજ્યપાલશ્રીએ લોકોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર આપ્યો હતો. તેમણે કહ્યું, રાજ્યમાં 8,50,000થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. રાજ્યપાલશ્રીએ વૈજ્ઞાનિક અને પર્યાવરણીય સમસ્યાઓ માટે પ્રાકૃતિક ખેતીને એકમાત્ર રામબાણ ઇલાજ પણ ગણાવી. આગામી સમયમાં ગ્રાહકોને શુદ્ધ આહાર મળે તે માટે દરેક તાલુકા મથકે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો માટેના વિશેષ બજાર શરૂ કરાશે તેમ પણ રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું. હવામાન વિભાગની

0: આગાહી મુજબ રાજ્યના કેટલાક જિલ્લામાં આજે કમોસમી વરસાદ થયાના અહેવાલ છે. મહીસાગરમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો.
1: મહીસાગર જિલ્લામાં 2 દિવસ વાદળછાયા વાતાવરણ બાદ આજે વહેલી સવારે મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જિલ્લાના કડાણા, ખાનપુર, લુણાવાડા, બાલાસિનોર, વીરપુર તેમજ સંતરામપુરમાં વહેલી સવારે વરસાદી માહોલ સર્જાયો હતો. ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કૌશિક જોશી, આકાશવાણી સમાચાર, મહીસાગર.
0: તો અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો. માલપુર સહિતના તાલુકામાં વરસાદ થતાં અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી. બીજી તરફ શામળાજી પંથકમાં હળવું ઝાપટું પડતા ઉનાળુ વાવેતર કરનારા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. દરમિયાન દેવભૂમિ દ્વારકાના દરિયામાં આજે કરંટ જોવા મળતા દરિયો તોફાની બન્યો હતો. તેમજ 8 થી 10 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા ગોમતી ઘાટ સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં આકર્ષક અને રોમાંચક દ્રશ્યો જોવા મળ્યા. બીજી તરફ તંત્ર દ્વારા લોકોને દરિયા કિનારે સાવચેતી રાખવા અને જોખમી વિસ્તારોમાં ન જવા અપીલ કરવામાં આવી છે. ડાંગમાં પણ વાતાવરણમાં પલટો આવતા ગરમીમાંથી આંશિક રાહત મળી. ગિરિમથક સાપુતારાનું રમણીય વાતાવરણને જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન AIR મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. તેમજ આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય PMO અને માહિતી તથા પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. ગીરમાં સિંહોના શંકાસ્પદ મૃત્યુ બાદ વન વિભાગ ફરી એકવાર સક્રિય થયું છે. રાજ્યના વરિષ્ઠ વન અધિકારી અને પ્રધાન મુખ્ય વન સંરક્ષણ PCCF ભવાની પતિ ગત 3 દિવસથી ગીરમાં જ કેમ્પ તેમજ પરિસ્થિતિનું સીધું સ્થળ નિરીક્ષણ કરી રહ્યા છે. તેમણે અમરેલીના રાજુલા તાલુકાના પીપાવાવ અને ભેરાઈવીડી વિસ્તાર સુધી રાત્રે અને વહેલી સવારે સ્થળ મુલાકાત લીધી હતી. આ સાથે તમામ રેન્જમાં વન કર્મચારીઓ, ટ્રેકર્સ અને પશુ સંભાળ ટુકડીઓ હાઈ એલર્ટ પર રખાઈ છે. એટલું જ નહીં, સિંહની દરેક ગતિવિધિ, ખોરાક, વર્તન અને તેમના આરોગ્ય પર પણ સતત નજર રખાઈ રહી છે. નવસારીમાં ચીખલી નજીક ટેન્કરમાંથી ક્રૂડ ઓઇલ ચોરી કરનારા 5 લોકોની ધરપકડ કરવામાં આવી. તેમની પાસેથી 86 લાખ રૂપિયાથી વધુનો સામાન કબજે કરાયો છે. તેમજ 2 આરોપીને ફરાર જાહેર કરાયા હોવાનું જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક હરીશ ચંદુએ જણાવ્યું હતું.
2: નવસારી કી LCB કે ટીમ દ્વારા જો આરોપી હૈ વો જો ટ્રક ડ્રાઈવર જો ઓઇલ કન્ટેન્ટ ઓર ડામર કા કન્ટેન્ટ લેકર નિકલતે હૈ તો ઉસકી મિલી જુલી કે સાથ ઉસને મતલબ યે હર એક ટ્રક જહાં પર પાર્ક હોતા હૈ વહાં સે ટ્રક મે સે 200-200 લિટર એસે કરકે વો ઓઇલ ઓર જો ડામર હૈ વો નિકાલ લેતા થા ઓર ઉસકો ઓઇલ કા 30 રૂપીઝ કા ભાવ ઓર ડામર કા 60 રૂપીઝ કા ભાવ કે દામ પર યે સબ ચોરી કા નેટવર્ક ચલાતા થા.
0: બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર ધામમાં પુરુષોત્તમ માસ નિમિત્તે કષ્ટભંજન દેવદાદાને મૂર્તિને નાળિયેરનો ભવ્ય શણગાર કરાયો. તેમજ હનુમાન દાદાને 108 કિલો સુખડીનો અન્નકૂટ પણ ધરાવાયો છે. મંદિર પટાંગણમાં પારિવારિક શાંતિ અર્થે આગામી 15 જૂને સુધી 1 મહિના સુધી વિશિષ્ટ હનુમાન ચાલીસા યજ્ઞ પણ કરાશે. વેરાવળ રાજકોટ લોકલ ટ્રેનમાં આગામી 2 જૂનથી તાત્કાલિક ધોરણે 2 વધારાની જનરલ કોચ લગાવાશે. યાત્રીઓની સુવિધા તથા મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેએ વેરાવળ રાજકોટ અને રાજકોટ વેરાવળ લોકલ ટ્રેનમાં તાત્કાલિક ધોરણે વધારાના જનરલ કોચ લગાવવાનો નિર્ણય કર્યો હોવાનું ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગે 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ છોટાઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે રાજેશ રાઠવા. આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસી સમુદાયના લોકો માટે અખાત્રીજના મહિનાનું વિશેષ મહત્વ હોય છે, જેને લઈને ગ્રામીણ વિસ્તારોમાં પ્રકૃતિ પૂજા સાથે જોડાયેલી માન્યતા મુજબ, સારા વરસાદની કામના સાથે જોડાયેલી માન્યતા મુજબ ગામસાઈ ઈંદ અને પીઠોરાના પાનગાના ઉત્સવો ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યા. જિલ્લાના કવાંટનગરના પ્રસિદ્ધ બાબા પીઠોરા લખારા પદ્મશ્રી પરેશ રાઠવાએ ફરી એકવાર રાષ્ટ્રીય ફલક પર ગુજરાત અને આદિવાસી સંસ્કૃતિનું નામ રોશન કર્યું છે. દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ખાસ રેસીડેન્સી કલા વર્કશોપમાં તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે. પાવીજેતપુર તાલુકાના ચુલી ગામે સામાજિક સંસ્થા દ્વારા 6 જોડાઓનું દ્વિતીય સમૂહ લગ્ન સફળતાપૂર્વક સંપન્ન થયું. આદિવાસી રીતરિવાજ પ્રમાણે મકાઈની ઘાટ અને કડીના મેણું સાથે ભોજન બનાવવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા ફક્ત 1 રૂપિયાના ટોકન દ્વારા બીજી વખત આયોજિત કરવામાં આવેલ સમૂહ લગ્ન મહોત્સવમાં જોડાદીઠ ઘરવખરીની તમામ વસ્તુઓ સંસ્થા દ્વારા આપવામાં આવી હતી. છોટાઉદેપુરની પહેલ સાથે રક્તદાન શિબિર પણ યોજાઈ. સ્થાનિક સ્વરાજ્યની યોજાયેલી ચૂંટણીના પરિણામો મુજબ છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકા પંચાયતમાં જોવા જઈએ તો છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ બોર્ડ બનાવ્યું છે, તો જેતપુર પાવી તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીએ બોર્ડ બનાવ્યું છે. કદવલ તાલુકા પંચાયતમાં પણ ભાજપાનું બોર્ડ બન્યું છે, જ્યારે બોડેલી તાલુકા પંચાયત, સંખેડા તાલુકા પંચાયત અને નસવાડી તાલુકા પંચાયતમાં પણ ભાજપે બોર્ડ બનાવ્યું છે, જ્યારે કવાંટ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ બોર્ડ બનાવ્યું છે અને જિલ્લા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બન્યું છે, જ્યારે નવરચિત બોડેલી નગરપાલિકામાં પણ ભાજપનું બોર્ડ બન્યું છે. હાલના આધુનિક યુગમાં મિનરલ વોટર અને ફ્રીજના ઠંડા પાણી પીવાનો જમાનો છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં હજી પણ માટીના વાસણોનો ઉપયોગ થવાથી માટીકામ સાથે સંકળાયેલી હસ્તકળા જીવંત બની છે. આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસીઓ પોતાના જીવન વ્યાપનમાં માટીના વાસણોનો ઉપયોગ યથાવત રાખ્યો છે. એ ઉપરાંત હાલ ગ્રામીણ વિસ્તારોમાં દેવોની પેઢી બદલવાના ઉજવાતા ઉત્સવ પ્રકૃતિના તત્વોમાં ઘોડા, ઊંટ, હાથી, વાઘ, હરણ જેવા પ્રતિકાત્મક આકારના સાધનો દેવી દેવતા સમક્ષ મૂકવાની પરંપરા આજે પણ સચવાયેલી હોવાના કારણે આદિવાસી સમાજની સંસ્કૃતિ જીવંત રહેવા પામી છે, જેને લઈને કુંભારોની હસ્તકળા પણ સચવાયેલી જોવા મળી રહી છે. ત્યારે જોઝ ગામના દયાલભાઈ વરિયાને ગુજરાત માટીકામ કલાકારી અને ખાનગી કંપની દ્વારા 1,40,000ની સહાય માત્ર 10,000 જેટલો જ લોકફાળો ભરવાથી મળ્યો હોવાનું લઈને પ્રજાપતિ પરિવારો હવે આધુનિક મશીનો દ્વારા માટીકામના ઉત્પાદનો કરી રોજગારી મેળવી રહ્યા છે. જિલ્લામાં વસતા આદિજાતિ વિસ્તારના લોકો જંગલમાંથી ટીમરૂ પાન લાવી તેનું વેચાણ કરી પૂરક આવક મેળવી રહ્યા છે. જિલ્લાના જંગલો આજે પણ સચવાયેલા જોવા મળી રહ્યા છે, ત્યારે ગ્રામીણ વિસ્તારના લોકો જંગલની ગૌણ પેદાશોમાં ટીમરૂ પાન જેવી પેદાશોનું એકત્રીકરણ કરી તેમાંથી રોજગારી મેળવી રહ્યા છે. હાલ જંગલોમાં ટીમરૂના ઝાડ પર નવા પાન ફૂટી નીકળ્યા છે, જે પાન તોડવા લોકો વહેલી સવારે જંગલમાં જઈને પાન તોડી લાવે છે અને બપોરના સમયે ઘરના સભ્યો ટીમરૂ પાનની જુડીઓ બનાવી ખરીદ કેન્દ્ર પર વેચાણ કરે છે. આદિજાતિ વિસ્તારના લોકો ટીમરૂ પાનમાંથી સારી એવી રોજગારી મેળવી રહ્યા છે, જ્યારે કેળવી વિસ્તારના જંગલોમાં આવેલ કુસુમના ઝાડ પર દિવાળીના સમયે બેસાડવામાં આવેલ લાખ પરિપક્વ થતા આદિવાસી સમાજના લોકો લાખ ઉતારી તેનું વેચાણ કરે છે અને પ્રતિમણના 15,000 જેટલો ભાવ મળતા લાખ પણ રોજગારીનું માધ્યમ બન્યું છે. યુદ્ધ દરમિયાન પેટ્રોલ, ડીઝલ અને ગેસની સંભવિત સ્થિતિમાં છોટાઉદેપુર જિલ્લામાં પરિસ્થિતિને ધ્યાને લેતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે તાલુકામાં ઇંધણની કોઈ જ અછત નથી અને પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. વહીવટીતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે પુરવઠાની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે. હમણાં જ આપે છોટાઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા રાજેશ રાઠવા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભૂજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું આશિષ દેસાઈ અને હેમ

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં 5:30 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

0: મજા તો હવે પડશે ગોવાળિયા. એકવાર કનૈયો છાનુમાનો ચમના કિનારે છઈ ચડ્યો ત્યારે કાંઠે વસ્ત્ર ઉતારી ચમનામાં સ્નાન કરવા મહી વેચવા.
1: દાનની દોગર નહીં જવા દઉં એટલે ગોયો ભરી ગયો ગોપીઓને.
2: એ કાંડા દાનમાં તારે શું જોઈએ છે?
1: મારી સાથે રાતે રમો.
2: હજી તો અમારે મહી વેચવા છે, ત્યાંથી પાછા વળીને ઘરકામ કરવા છે. તને ખબર છે અમારે ઘરે કેટલા કામ છે?
1: કામ ગમે તેટલા પણ મારી સાથે રાતે તો રમવું જ પડશે. રમો છો કે નહીં?

0: વાડિયા, તારે બાળકૃષ્ણ લીલા સાંભળવી છે ને?
1: હા
0: તો સાંભળ. જો આજે ગોકુળમાં ક્યાંય આનંદ સમાતો નથી, નંદ ઘેર આનંદનો ઓહો ઉછળી રહ્યો છે. એમને ત્યાં શ્રી કૃષ્ણનો જન્મ થયો છે. સૌ જે જયકાર કરતા બોલી રહ્યા છે, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી.

0: પછી કનૈયો મોટો થવા લાગ્યો ને એક દિવસ માતા જશોદાને ફરિયાદ કરી.
1: શું ફરિયાદ કરી?
0: કેવો લુચ્ચો છે, જાણે છે તોય પૂછે છે. લાલજીની લીલા જેવી છે, જેમ જાણો જેમ સાંભળો એમ વધુ વાલી લાગે. જો સાંભળ, કનૈયો માને શું કહે છે?

0: સાંભળીને કનૈયાની ફરિયાદ.
1: એ તો સાંભળી પછી શું થયું એ કહો ને.
0: કેવો ઉતાવળો, કેવો અધીરો. માખણ મિશ્રીની ચોરીની વાત સાંભળવા તો આકડો ને અધીરો થયો. ને સાંભળ, કનૈયો તેવ તેવડા ગોપ બાળકોને ભેગા કરી કોઈ ગોપીની ખેર ચોરી કરવા ગયો.

0: મને તો ચપચપ માખણ ચોરી ખાતો કનિયો બહુ જ ગમે.
1: ગમ્યો તો મને, પણ ગોપીઓએ જયારે માખણ ચોરીની ફરિયાદ જશોદા માતાને કરી ને જશોદા માએ કનૈયાનો કાન છાલીને એને ધમકાવ્યો ત્યારે માખણ ચોટેલ મોઢે કનૈયો રીસાતો ખીજાતો માને મનાવી લે છે ત્યારે મને વધુ ગમ્યો.
0: એ મને સંભળાવો ને.
1: લે, એના જ શ્રીમુખે સાંભળ.

અરે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી અરે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી અરે બોલ બોલ તો થોડી થોડી છેલ થવી લો ગુજરાતી અરે તન છોટું પણ મન મોટું અરે તન છોટું પણ મન મોટું છે ખમીર વંતી જાતી અરે ભલે લાગતો ઘોડો હું છેલ થવી લો

नमस्कार, शुभ संध्या। मीडियम वेव 846 किलो हर्ट्स अर्थात 354.6 मीटर्स एएम बेन्ड पर आकाशवाणीनू आ अमदावाद वडोदरा केन्द्र छे। આજના સાંજે પ્રસારણમાં અમારી બીજી સભામાં આપ સૌ શ્રોતાજનોનું સ્વાગત અને અભિવાદન। થોડી જ વારમાં બરાબર 5 વાગે આકાશવાણી દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દી સમાચાર સાંભળશો।

આકાશવાણી અમદાવાદ વડોદરા શ્રોતા મિત્રો પુનઃ સ્વાગત છે આપનું આજની આ સભામાં. હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને પોલીસ જાહેરાતમાં ખોવાયેલી વ્યક્તિઓની માહિતી હવે આપ સાંભળશો. કાર્યક્રમો આપને ક્રમશઃ જણાવું. થોડી વારમાં 5 અને 10 મિનિટે ગુલમહોરમાં આપ સાંભળશો હિન્દી ફિલ્મોના ગીતો. લોકસંગીત અંતર્ગત સાંજે 5 અને 45 મિનિટે કિશોર બારોટના સ્વરમાં પ્રાચીન ભજનો અને રેખાબેન રાઠોડના કંઠે લોકગીતો રજૂ કરીશું. યુવા દોસ્તો માટે યુવાણી સાંજે 6:30 બિનફિલ્મી ગીતો આપ સાંભળશો. સાંજે 7 સમયે ગ્રામજનો માટેનો નિત્ય પ્રસારિત થતો કાર્યક્રમ ગામનો ચોરો સાંજે 7:22 મિનિટે. સુરમાધુરીમાં સુરીલા હિન્દી ફિલ્મ ગીતો પ્રસ્તુત કરીશું. ગુજરાતી ગીતોના ચાહક શ્રોતાજનો આપ સાંભળશો સુગમ સંગીતના ગીતો રાત્રે 8:30 સમયે. સ્પોટલાઇટ આકાશવાણી દિલ્હી કેન્દ્રથી પ્રસારિત થશે રાત્રે 9:15. આજ કે ફનકાર રાત્રે 9:30 વિવિધ ભારતી મુંબઈથી રિલે કરીશું. અખિલ ભારતીય સંગીત કાર્યક્રમ રાત્રે 10 વાગે, જેમાં શાસ્ત્રીય ગાયન અંતર્ગત ખયાલ પ્રસ્તુત કરશે સ્મિતા મોકાશી અને આ કાર્યક્રમ આકાશવાણી દિલ્હી કેન્દ્રથી પ્રસારિત થશે. તો મિત્રો, આ હતી કાર્યક્રમોની માહિતી અને હવે પોલીસ જાહેરાતમાં આપ સાંભળશો ખોવાયેલી વ્યક્તિઓની વિગતો. પોલીસ અધિક્ષકની કચેરી અમદાવાદ

ની યાદી અનુસાર ગુમ થનાર સોનલબેન વિજયભાઈ પટેલ, જેઓ રહેવાસી છે રામદેવ પીર મંદિર પાસે તાલુકા સાણંદ જિલ્લા અમદાવાદના, અને આજથી લગભગ મહિના પહેલા ક્યાંક ચાલ્યા ગયેલ છે, જે આજ દિન સુધી મળી આવેલ નથી, અને તેમનું વર્ણન આ મુજબ છે. સોનલબેન વિજયભાઈ પટેલ, ઉંમર વર્ષ 28, ઊંચાઈ 5 ફૂટ, રંગે ઘઉંવર્ણા છે, ગુજરાતી તેમજ હિન્દી ભાષા જાણે છે, અને તેમને શરીરે સાડી પહેરેલ છે. પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગરની યાદી અનુસાર ગુમ થનાર દિવ્યાબેન દાનબહાદુર પરબો બોહરા, જેઓ તેમની 9 માસની દીકરી સાથે ગુમ થયેલ છે, અને તેઓ રહેવાસી છે ભાવનગર સાંઈ દર્શન બિલ્ડિંગ, અને 15 માર્ચથી લાપતા છે. તેઓનું વર્ણન આ મુજબ છે. દિવ્યાબેન દાનબહાદુર પરબો બોરા, ઉંમર વર્ષ 27 અને દીકરીની ઉંમર 9 માસ, પાતળા બાંધાના, વાને ગોરા, વાળ અને આંખોનો રંગ કાળો છે, ચહેરો લંબગોળ, અને ઊંચાઈ આશરે 4 ફૂટ 5 ઇંચ. તેઓ હિન્દી ભાષા જાણે છે. અન્ય એક ગુમ થનાર વ્યક્તિ છે નીલમબેન મુકેશભાઈ મકવાણા, જેઓ રહેવાસી છે આઝાદનગર મહાકાળી માતાના મંદિર પાસે ભાવનગર, અને તેમનું વર્ણન આ મુજબ છે. નીલમબેન મુકેશભાઈ મકવાણા, ઉંમર વર્ષ 18, ઊંચાઈ 4 ફૂટ 1 ઇંચ, પાતળા બાંધાના, વાને ઘઉંવર્ણા, વાળ અને આંખોનો રંગ કાળો છે, ચહેરો લંબગોળ, અને તેમને શરીરે પંજાબી ડ્રેસ પહેરેલ છે. ભાવનગરની જ પોલીસ અધિક્ષકની કચેરીની વધુ એક યાદી જણાવે છે પૂજાબેન મહેશકુમાર ત્રિવેદી, જેઓ પારસ સોસાયટી મહુવા જિલ્લા ભાવનગરના રહેવાસી છે, અને પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયેલ છે, જે આજ દિન સુધી પરત આવેલ નથી, અને તેમનું વર્ણન આ મુજબ છે. પૂજાબેન મહેશકુમાર ત્રિવેદી, ઉંમર વર્ષ 19, ઊંચાઈ 5 ફૂટ 3 ઇંચ, મજબૂત બાંધાના, રંગે ઘઉંવર્ણા, આંખો અને વાળનો રંગ કાળો છે, ચહેરો ગોળ, અને તેમને શરીરે પંજાબી ડ્રેસ પહેરેલ છે. આ સૌ ગુમ થનાર વ્યક્તિઓ અંગે કોઈ માહિતી કે પત્તો મળે તો નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા વિનંતી છે. શ્રોતા મિત્રો, પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓની વિગતો અને કાર્યક્રમોની રૂપરેખા આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના.

મિત્રો, આપ જાણો છો તેમ 8મી જૂન 2026ના રોજ આપણી આ આકાશવાણીને 90 વર્ષ પૂર્ણ થશે, જેનો હરક છે, ગૌરવ છે, આનંદ છે આપણને સૌને. અને આ અવસરે જ્યારે પાછળ નજર કરીએ તો અનેક મહત્વપૂર્ણ પડાવ, અનેક ઘટનાઓ, સ્મરણો જાણવાની ખૂબ મજા આવે છે, નહીં? દાખલા તરીકે, ક્યારે FM પ્રસારણ શરૂ થયું, ક્યારે FM રેઇનબો, FM ગોલ્ડની ચેનલ શરૂ થઈ વગેરે. પણ આજે એવી જ એક રસપ્રદ વાત આપની સાથે વહેંચવા માંગુ છું, અને એ છે કે આપની સાથેનો જે સેતુ છે, આપના પ્રતિભાવો, આપના સૂચનો, ફરિયાદો, પાઠવતા જે પત્રો છે, પોસ્ટકાર્ડ છે, તેના જવાબોનો સંકલિત કાર્યક્રમ આપણા આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી 1973માં સૌ પ્રથમ શરૂ થયો હતો. અને સૌ પ્રથમ કાર્યક્રમમાં તુષાર મહેતા અને મીનળ ત્રિવેદી દ્વારા શ્રોતાઓના પત્રોના જવાબ આપવામાં આવ્યા હતા, અને પછી આ સેતુ રચાઈ ગયો હતો શ્રોતાઓ અને આકાશવાણી અમદાવાદ વચ્ચે. છે ને રસપ્રદ વાત? બસ, તો આ જ વાત સાથે કાર્યક્રમમાં હવે ગીત ઉપર આવી જઈએ અને આપને સંભળાવીએ છીએ જૂના જમાનાનું આ ખૂબ જ લોકપ્રિય ગીત. મોહમ્મદ રફી અને આશા ભોસલેનો સ્વર છે, ફિલ્મનું નામ છે 9 દો 11, સંગીતકાર સચિન દેવબર્મન.

0: આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
1: ગીતકાર શૈલેન્દ્ર, સંગીતકાર શંકર જયકિશન, મોહમ્મદ રફી, આશા ભોસલે અને સાથીઓનો સ્વર. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે આઈ મિલન કી બેલા ફિલ્મનું આ ગીત.

0: ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર સચિન દેવ બર્મન. આરાધના ફિલ્મનું યુગલગીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કિશોર કુમાર અને લતા મંગેશકરના સ્વરમાં. શ્રોતા મિત્રો, ગુલમહોર કાર્યક્રમમાં આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. હવે પછીનું ગીત સંભળાવીએ તે પહેલા એક સંદેશ.
1: મન કી બાત હૈ જન જન કી સભી કી કુછ અપની સી સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની કુછ સફળતાઓં કી અનકહી વિરાસત કી ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર મલિયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. ઇસકે અલાવા આકાશવાણી ઓર દૂરદર્શન કે યુટ્યુબ ચેનલ ઓર પ્રસાર ભારતી કે એપ ન્યૂઝ ઓન એર ઓર ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર સજીવ પ્રસારણ લાઇવ સ્ટ્રીમિંગ કે માધ્યમ સે ભી. તો યાદ રખે રવિવાર 31 મઈ સુબહ 11 બજે મન કી બાત.
0: શ્રોતા મિત્રો, પહોંચી રહ્યું છે આપના સુધી આંખિયો કે ઝરખો સે ફિલ્મનું આ ગીત. હેમલતા અને શૈલેન્દ્ર સિંહનો સ્વર છે. ગીત સંગીત રવિન્દ્ર જૈન.

0: आप सांभळी रह्या हता लता मंगेशकर अने किशोर कुमार ने फिल्म आपकी कसम, गीतकार आनंद बक्षी, संगीतकार आर डी बर्मन अने आ साथे ज गुलमोहर कार्यक्रम अहीं समाप्त थयो। प्रसारण आकाशवाणी अमदावाद वडोदरा केन्द्र परथी थयो। શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી હવે પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ, જેમાં આજે આપને સંભળાવીશું પ્રાચીન ભજનો અને લોકગીતો। પણ સૌ પ્રથમ પ્રાચીન ભજન આપણે સાંભળીએ તે પહેલા આ વિજ્ઞાપન।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।
0: સાંભળીએ કિશોર બારોટના સ્વરમાં આ પ્રાચીન ભજન।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર આપ સાંભળી રહ્યા છો લોકસંગીતનો કાર્યક્રમ. અને હવે કાર્યક્રમમાં રેખાબેન રાઠોડના સ્વરમાં કેટલાક લોકગીતો સાંભળીએ.

0: જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: રેખાબેન રાઠોડના સ્વરમાં સાંભળીએ આ લોકગીત.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રેખાબેન રાઠોડના સ્વરમાં લોકગીતો. લોકસંગીતના કાર્યક્રમ અંતર્ગત આપે કિશોર બારોટના સ્વરમાં પ્રાચીન ભજનો અને રેખાબેન રાઠોડના સ્વરમાં લોકગીતો સાંભળ્યા. અને આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સિંધી સમાચાર પ્રસારિત થશે.

0: ॿीहर ॿुधंदा। फ़ौज जे वॾेरे उपेंद्र द्विवेदीअ चयो, ज़रूरत पवण ते भारतीय सेना ऑपरेशन सिंदूर 2.0 जे लाइ तयारु आहे। म्यांमार जो राष्ट्रपति ऊ मिन आउ लाइन 5 ॾींहनि जी भारत यात्रा ते बिहार जे गया पहुतो। सिंधी समाचारनि जो इहो अंक हिते समाप्त थियो। मूंखे ॾींदा इजाज़त। नमस्ते।
1: શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે।
2: ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા। હીટવેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું। આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા। ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો। વારંવાર પાણી પીવું। લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત।
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490।
4: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો।
5: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા।
4: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો।
5: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા।
4: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
6: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી। મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલિયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ। તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ

આપ સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી નોલેજ ડોટ કોમ, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે જ્ઞાનસભર માહિતીની સફર પર જઈએ છીએ. તો ચાલો બનીએ જ્ઞાનની સફરના સહયાત્રી. યુવા મિત્રો, તમે લજામણીના છોડની વિશેષતા જાણો છો? સ્પર્શ કરતા જ બીડાઈ જતી વનસ્પતિ એટલે લજામણીનો છોડ. તો આ છોડ કઈ રીતે માણસ જેવો જ છે, ચાલો તેની માહિતી મેળવીએ. પ્રાણીઓની જેમ વનસ્પતિમાં પણ આત્મરક્ષણની અજાયબ વિશેષતા જોવા મળે છે. તેમાં લજામણી સૌથી વધુ સંવેદનશીલ છે. ભારત સહિત દક્ષિણ એશિયામાં થતો આ છોડ ટચ મી નોટ પ્લાન્ટ તરીકે જાણીતો છે. તેનું બોટાનિકલ નામ મિમ્સા પુડિક છે. લજામણીનો છોડ 1.5 મીટર ઊંચો હોય છે. તેને આમલી જેવા ઝીણા પાન હોય છે. આ પાનનો આપણે સ્પર્શ કરીએ કે તુરંત તે પાન બીડાઈ જાય છે. કોઈ પણ ચીજનો સ્પર્શ તે સહન કરી નથી શકતી. તેના પાનમાં પણ ખાસ પ્રકારના કોષો હોય છે. તેમાં પોટેશિયમ આયરન છૂટું પડે છે અને પાણીનું દબાણ વધતા તે બીડાઈ જાય છે. લજામણીને પીળા ફૂલ આવે છે. આ છોડ વિજ્ઞાનીઓને અભ્યાસમાં ખૂબ જ ઉપયોગી થયો છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે જે પ્રકારે માણસની અંદર સંવેદનાઓ હોય છે, એ જ પ્રકારે લજામણીના છોડમાં પણ સંવેદનાઓ હોય છે. જે પ્રકારે માનવીને લાગણીઓ હોય છે, એ જ પ્રકારે લજામણીના છોડને પણ લાગણીઓ હોય છે. તો યુવા મિત્રો, જેમ જેમ ઋતુઓમાં પરિવર્તન આવે છે, એમ એમ લજામણીના છોડમાં પણ પરિવર્તન આવે છે. ઉદાહરણ સ્વરૂપે, શિયાળો આવે એ સમયે આ છોડને પણ માનવીની જેમ જ ઠંડી લાગે છે. એ સમયે લજામણીના છોડ આપોઆપ થોડા વળી ગયેલા જોવા મળે છે. એ બાદ ઉનાળાના સમયમાં જ્યારે ધોમધખતો તાપ હોય છે, એ સમયે માનવી શક્ય હોય તેટલા ઠંડા પવનને મેળવવાનો પ્રયત્ન કરે છે. તો એ જ પ્રકારે લજામણીના છોડને પણ ઠંડી હવા પસંદ છે. ચોમાસાની ઋતુમાં સ્વાભાવિક છે કે વરસાદ આવતા વૃક્ષો એ વરસાદને રોકવાનું કામ કરે છે. પરંતુ એકમાત્ર લજામણીનો છોડ એવો છે કે ત્યાં વરસાદ પડ્યા બાદ પણ પાણી આપોઆપ સરી જાય છે. જે પ્રકારે માનવ શરીર પર પાણી પડે છે અને તે પાણી શરીરમાંથી સરી જાય છે, એ જ પ્રકારે આ પાણી પણ સરી જાય છે. આમ ઋતુઓ પ્રમાણે

0: કારણે લજામણીના છોડમાં પણ પરિવર્તન આવે છે.
1: યુવા મિત્રો, હવે સમય થઈ ગયો છે એક નાનકડા મ્યુઝિકલ બ્રેકનો. ચાલો માણીએ ફિલ્મ તેરી બાતો મેં એસા ઉલઝા જિયાનું ટાઇટલ સોંગ, જેને સ્વરબદ્ધ કર્યું છે રાઘવે. આ ગીતનું લેખન કર્યું છે નીના માથુર અને તનિષ્ક બાગચીએ, તથા આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે રાઘવ અને તનિષ્ક બાગચીએ. માણીએ આ સુંદર ગીત.

તો યુવા મિત્રો, હવે વાત કરીએ આપણા કાનની. યુવા મિત્રો, આપણા કાનમાં ધ્વનિ કઈ રીતે સંભળાય છે ખબર છે તમને? ચાલો તેની માહિતી પ્રાપ્ત કરીએ. આપણી આસપાસ ઘણી પ્રકારના અવાજો થતા રહે છે. પૃથ્વીનું વાતાવરણ જાત જાતના અવાજોથી ભરાયેલું છે. કોઈ દ્રશ્ય આપણે ન નિહાળવું હોય તો આંખ બંધ કરી શકીએ છીએ, જેથી એ દ્રશ્ય આપણને દેખાતું નથી. પરંતુ કોઈ અવાજ, કોઈ ધ્વનિ જ્યારે સાંભળવી ન હોય ત્યારે તમે કાનને બંધ કરી દો, છતાં પણ થોડી તો ધ્વનિ સંભળાય છે. તો તે પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે? ચાલો તેની માહિતી મેળવીએ. અવાજ તરંગો દ્વારા વાતાવરણમાં ફેલાય છે. આપણા કાનની બાહ્ય રચના અવાજને કેન્દ્રિત કરીને ગ્રહણ કરે છે. અવાજના મોજા કાનમાં પ્રવેશીને મધ્યકર્ણમાં જાય છે. મધ્યકર્ણ એટલે કાનનો વચ્ચેનો ભાગ, કે જે ગળાની ઉપરના ભાગે મસ્તકની નીચે હોય છે. મધ્યકર્ણના છેડે પાતળી ચામડી જેવો પડદો હોય છે. આ પડદો અવાજના તરંગોથી ધ્રુજે છે, એટલે અવાજ ધ્રુજારીના તરંગો વડે આગળ વધે છે. અવાજના આ તરંગો અંતઃકરણમાં પહોંચે છે. અંતઃકરણમાં ખૂબ જ નાજુક અને નાનકડા ત્રણ હાડકા હોય છે. એરણ, અથોડી અને પેગડા આકારના આ હાડકા અવાજના તરંગોથી ધ્રુજે છે અને તેની સાથે જોડાયેલા જ્ઞાનતંતુઓ અવાજને ઓળખીને મગજ સુધી મોકલે છે. મિત્રો, આ જ કારણ છે કે જ્યારે આપણે કાનને હાથ વડે બંધ કરી દઈએ છીએ છતાં પણ થોડી ધ્વનિ તો આપણને સંભળાય જ છે. યુવા મિત્રો, તમે જોયું હશે કે ઘઉં અને ચોખા વચ્ચે મૂકેલા ફળો વહેલા પાકી જાય છે. તેનું વૈજ્ઞાનિક કારણ શું છે એ તમને ખબર છે? ચાલો તેની માહિતી પ્રાપ્ત કરીએ. આંબા ઉપરથી ઉતારેલી કાચી કેરી તેમજ ફળોને પકવવા માટે અનાજ ભરેલી કોઠીમાં મૂકવાની પદ્ધતિ ખૂબ જ જાણીતી છે. ફળો પકવવામાં ઘણા પરિબળો કામ કરે છે, જેમ કે ગરમી, વાતાવરણ અને હવામાંથી ફળ દ્વારા શોષાતા વાયુઓ તેમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ફળો પાકે ત્યારે તેમાંથી ઇથાઇલિન વાયુ છૂટો પડે છે,

કોઈ પણ બંધ પાત્રમાં કે કાગળની કોથળીમાં પેક કરેલા ફળો આ વાયુ ઝડપથી અને વધુ ને વધુ પ્રમાણમાં છૂટા પડે એટલે ફળો વહેલા પાકે છે. પરંતુ ઘઉં કે ચોખા ભરેલા પાત્રમાં મૂકવાથી આ ક્રિયા વધુ ઝડપથી થાય છે. ઘઉં અને ચોખા સતત કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જાનું પ્રસારણ કરતા હોય છે. કાર્બન ડાયોક્સાઇડ ઘણા ફળોના ઇથાઇલિનના ઉત્સર્જન પર અસર કરે છે. તેથી કેરી, લીંબુ, ટમેટા જેવા ફળો અનાજની કોઠીમાં ઝડપથી પાકે છે. વળી ઘઉં કરતાં ચોખાની કોઠીમાં વધુ ઝડપથી પાકે છે. યુવા મિત્રો, માનવ શરીરમાં કેટલા પ્રકારના હાડકા હોય છે ખબર છે તમને? ચાલો તેની માહિતી પ્રાપ્ત કરીએ. માનવ શરીરના દરેક અંગ અને અવયવની રચનામાં સલામતી, શક્તિનો ઉપયોગ તેમજ જરૂરિયાતની અદ્ભુત ગણતરી જોવા મળે છે. શરીરને આધારે અને આકાર જાળવી રાખવા માટે શરીરમાં સખત હાડકા હોય છે. બંને હાથમાં 54, બંને પગમાં 53, ખોપરીમાં 28, ચહેરામાં 14, પાંસળીમાં 24 અને કરોડરજ્જુમાં 33 સહિત પુખ્ત માણસના શરીરમાં 206 હાડકા હોય છે. હાડકા લગભગ 40% કેલ્શિયમ, 41% ઓક્સિજન અને 18% ફોસ્ફરસના બનેલા પોલા હોય છે. તેના પોલાણમાં બોન મેરો હોય છે જ્યાં લોહીના કણો બને છે. માણસના શરીરમાં રહેલા અસ્થિમજ્જા અર્થાત હાડકા એ માત્ર આધાર નથી, પરંતુ માણસને હાલવા, ચાલવા તેમજ વજન ઊંચકવા જેવી તમામ ક્રિયાઓમાં ઉપયોગી બને છે. શરીરના હાડકા 230 સાંધાઓ વડે એકબીજા સાથે જોડાયેલા હોય છે. આ સાંધાઓ પણ જરૂરિયાત પ્રમાણે વળી શકે છે. હાથની કૂણી અને પગના તથા ઘૂંટણના સાંધાઓ એક તરફ વળી શકે તેવા મિજાગરા ધરાવે છે. ખભાના હાડકા દસ્તો અને ખાંડણી જેવા આકારના હોય છે જે ચારેય તરફ ઘૂમી શકે છે. તો યુવા મિત્રો, હવે સમય થઈ ગયો છે એક નાનકડા મ્યુઝિકલ બ્રેકનો. તો ચાલો સાંભળીએ ફિલ્મ સત્તે પે સત્તાનું ટાઇટલ સોંગ, જેને સ્વરબદ્ધ કર્યું છે કિશોર કુમાર, ભૂપિન્દર સિંહ તથા આર ડી બર્મને, અને આ ગીતનું લેખન કર્યું છે ગુલશન બાવરાએ, અને આ ગીતને કમ્પોઝ કર્યું છે આર ડી બર્મને. તો ચાલો સાંભળીએ આ સુંદર ગીત.

ગીત સાંભળવાની મજા આવી ને, તો ચાલો જ્ઞાનની સફરને આગળ વધારીએ. યુવા મિત્રો, તમે નિહાળ્યું હશે કે ઓલિમ્પિકમાં યોજાતી ઊંચી કૂદની રમતમાં રમતવીરો જમ્પિંગ માટે વાંસનો ઉપયોગ કરે છે. આ વાંસનું મહત્વ ઊંચી કૂદની રમતમાં કેવું અને કેટલું છે, ચાલો તેની માહિતી મેળવીએ. ઊંચા કૂદની સ્પર્ધામાં રમતવીર સ્થિતિસ્થાપક વાંસનો ટેકો લઈને વધુ ઊંચાઈએ પહોંચી શકે છે. આ રમતને પોલ વોલ્ટ કે પોલ જમ્પિંગ પણ કહે છે. આ રમતને ઓલિમ્પિકમાં પણ સ્થાન મળેલું છે. ઊંચો કૂદકો મારતા પહેલા રમતવીર વાંસ હાથમાં લઈને થોડું દોડે છે. અહીં સમજવું જરૂરી છે કે ગતિની ઊર્જા ગુરુત્વાકર્ષણ બળ, હવાનું ઘર્ષણ વગેરેથી થોડી ઘટે છે. ગતિની ઊર્જાની દિશા બદલી શકાય છે. ગતિમાન કારને સ્ટેરિંગના વ્હીલની મદદથી ડાબે જમણે વાળી શકાય છે. દોડતો માણસ પણ શરીર ઝુકાવીને ડાબે જમણે દિશા બદલી શકે છે, પરંતુ ઊંચા કૂદકામાં આ ગતિ ઊંચાઈએ પહોંચે તે રીતે બદલાવી પડે. દોડતો રમતવીર વાંસ જમીન પર ટેકવે જેથી બ્રેક લાગે છે અને તે સાથે જ હવામાં ઉચકાય છે. સ્થિતિસ્થાપક વાંસ આ ધક્કાથી થોડા વળે છે અને પાછા મૂળ સ્થિતિમાં આવીને રમતવીરને વધુ ઊંચાઈએ લઈ જવા માટે મદદરૂપ થાય છે. ગતિમાન પદાર્થની ઊર્જાનો નાશ થતો નથી, પરંતુ તે દિશા બદલે છે, માટે તે ઘર્ષણ સામે પ્રત્યાઘાત પણ આપે છે. જો કે આ ક્રિયામાં રમતવીરની કુશળતાનું પણ મહત્વનું પરિબળ રહેલું છે, જેથી તે વાંસનો યોગ્ય ઉપયોગ કરીને તેની યોગ્ય ઊંચાઈ સુધી પહોંચી શકે છે. યુવા મિત્રો, આપણે એ જાણીએ છીએ કે વાદળોમાંથી વરસાદ થાય છે, પરંતુ એક વાદળમાં કેટલું પાણી સમાઈ શકે અને નાના તથા મોટા વાદળો વચ્ચે શું અંતર હોય છે, ખબર છે તમને? ચાલો તેની માહિતી પ્રાપ્ત કરીએ. આકાશમાં બંધાયેલા વરાળના વાદળો ઠરીને વરસાદ સ્વરૂપે જમીન પર પડે છે. આકાશમાં નાના મોટા રૂના પોલ જેવા સફેદ તો ક્યારેક કાળા ડિબાંગ વાદળો જોવા મળે છે. ક્યારેક સમગ્ર આકાશ વાદળથી છવાઈ જાય છે, પરંતુ બધા જ વાદળો વરસાદ લાવે તેવું બનતું નથી. ક્યારેક નવાઈ લાગે કે ધોધમાર વરસાદથી હજારો લીટર પાણી વરસે છે. આટલું બધું પાણી વાદળોમાં કેવી રીતે ભરાતું હશે? વાદળો ફાટે ત્યારે તે એક સાથે હજારો લીટર પાણી જમીન પર ખાબકે છે. વિજ્ઞાનીઓએ વાદળોના કદ માપીને તેમાં કેટલું પાણી હોય તેનો અંદાજ કાઢવા એક ચોક્કસ પ્રકારનું યંત્ર બનાવ્યું છે, જેનું નામ છે ડોપલર રડાર. ડોપલર રડાર વડે આ આગાહી થાય છે. જો કે તેનાથી ચોક્કસ જથ્થો નક્કી કરી શકાય નહીં, પરંતુ એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે સામાન્ય રીતે વાદળના કદ કરતાં તેમાં 10 લાખમાં ભાગ જેટલું પાણી હોય છે. આકાશમાં વાદળો લાખો ઘન મીટરના હોય છે. 10 લાખ ઘન મીટરના વાદળમાંથી 1 લાખ ઘન મીટર પાણી વરસે તેવો

અંદાજ છે. વાદળો ભલે નાના અને હળવા દેખાય, પરંતુ તેનું કદ લાખો ઘન મીટર હોય છે. યુવા મિત્રો, એક સમય હતો જ્યારે આપણી પાસે કેમેરો ન હતો, પરંતુ આજના સમયમાં લગભગ બધા લોકો પાસે કેમેરો અથવા કેમેરાવાળો મોબાઈલ હોય છે, જેની મદદથી તેઓ ક્યાંય પણ અને ક્યારેય પણ પોતાની યાદગાર ક્ષણો કેમેરામાં કેદ કરી શકે છે. આજના યુગમાં ડિજિટલ કેમેરાનું ચલણ વધ્યું છે. તો ચાલો ડિજિટલ કેમેરાની કાર્યપ્રણાલી વિશે જાણીએ. ડિજિટલ કેમેરા ઇલેક્ટ્રોનિક યુગની લોકપ્રિય શોધ છે. અગાઉ ફોટોગ્રાફિક ફિલ્મવાળા કેમેરામાં લેન્સ દ્વારા ફોટોગ્રાફિક પ્લેટ ઉપર ઇમેજ લઈ તેને રાસાયણિક પ્રક્રિયા વડે ડેવલપ કરી તસવીરો મેળવાતી હતી. તેમાં તસવીર લેતા દિવસો નીકળી જતા હતા. ડિજિટલ કેમેરા પણ લેન્સ વડે જ તસવીરો કંડારે છે, પરંતુ તુરંત જ તસવીર જોવા મળે છે અને એ પણ રોલ કે ફિલ્મની કડાકૂટ વિના. ડિજિટલ કેમેરાનો લેન્સ સામેના દ્રશ્યની ઇમેજને સેમી કન્ડક્ટરની તકતી પર મોકલે છે. આ તકતીમાં ઝીણા ઝીણા ઇમેજ સેન્સર હોય છે. ઇમેજ સેન્સર બે પ્રકારના હોય છે, CCD એટલે કે ચાર્જ કપલ્ડ ડિવાઇસ, અને બીજા CMOS એટલે કે કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર. સેમિકન્ડક્ટર ડિજિટલ કેમેરામાં એ બેમાંથી કોઈ પણ એક પ્રકારના સેન્સરનો ઉપયોગ કરે છે. સેમિકન્ડક્ટરની આ તકતીમાં આ ઝીણા ઝીણા લાખો સેન્સર હારબંધ ગોઠવાયેલા હોય છે. સામેના દ્રશ્યની ઇમેજ આ તકતી ઉપર પડે એટલે દરેક સેન્સર પોતાનું કામ શરૂ કરી દે છે. આ તકતીમાં આડા અને ઊભા એમ કેટલાક સેન્સરની કતાર છે. તેના પરથી કેમેરાની ક્ષમતા નક્કી થાય છે. આપણે તેને રિઝોલ્યુશન તરીકે ઓળખીએ છીએ. પ્રકાશના કિરણો ફોટોન કણોના બનેલા હોય છે. પ્રકાશની તીવ્રતા મુજબ તેમાં વીજભાર હોય છે. CCD સેન્સર આ વીજભારને ઓળખીને તેના બાઇનરી મૂલ્યને મેમરીમાં સ્ટોર કરે છે. મેમરી કાર્ડની કાર્યપ્રણાલીની વાત કરું તો, જેમ વરસાદ પડતો હોય અને હજારો ડોલ કતારમાં ગોઠવીને મૂકી હોય તેમ, કોઈ ડોલ વધુ તો કોઈ ઓછી ભરાય છે, તે જ મુજબ મેમરી કાર્ડમાં પણ ફોટોનું સ્ટોરેજ થાય છે. અને દ્રશ્યની ઇમેજના દરેક તરંગની તીવ્રતા મુજબ દરેક સેન્સર તેમાં ફોટો જમા કરે છે. આ માહિતીના કણોને ફોટો સાઇઝ કહે છે. કેમેરામાં LCD સ્ક્રીન હોય છે. સેન્સરમાંથી પસાર થયેલા ફોટો લાઇટ એનાલોગ કન્વર્ટ અને માઇક્રોપ્રોસેસર દ્વારા ફરી પ્રકાશના કિરણો બની સ્ક્રીન ઉપર દ્રશ્ય સ્વરૂપે દેખાય છે. ડિજિટલ કેમેરા બેટરીના પાવરથી ચાલે છે. ડિજિટલ કેમેરા વડે લીધેલી તસવીરના ફોટોલાઇટ મેમરી કાર્ડ પણ સંગ્રહ કરી શકાય છે. મોબાઈલ ફોનમાં પણ ડિજિટલ કેમેરાનો ઉપયોગ કરી શકાય છે. તો યુવા મિત્રો, હવે ફરી સમય થઈ ગયો છે એક નાનકડા મ્યુઝિકલ બ્રેકનો. તો ચાલો સાંભળીએ ફિલ્મ હમ હૈ રાહી પ્યાર કેનું ટાઇટલ સોંગ, જેને સ્વરબદ્ધ કર્યું છે કુમાર શાનુ અને અલકા યાજ્ઞિકે. ગીતનું લેખન કર્યું છે સમીરે અને આ ગીતને કમ્પોઝ કર્યું છે જતીન લલિતની જોડીએ. તો ચાલો સાંભળીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને, એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી. પ્રસારણ આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું.
1: ઉપભોક્તાઓં તક પહોંચને કા સુલભ ઓર સસ્તા માધ્યમ હૈ આકાશવાણી.
2: આકાશવાણી કે વિભિન્ન કેન્દ્રો સે કીજીએ અપને ઉત્પાદો ઓર સેવાઓ કા પ્રચાર વિજ્ઞાપનો કે માધ્યમ સે.
1: લોકલ ઓર રાષ્ટ્રીય સ્તર પર કીજીએ અપને બિઝનેસ કા વિસ્તાર, ક્યુંકી આકાશવાણી મે વિજ્ઞાપન બુકિંગ હુઈ બહોત હી આસાન.
2: અબ ઘર, દફતર યા દુકાન પર બેઠે બેઠે આપ કર સકતે હૈ વિજ્ઞાપનો કી બુકિંગ.
1: ડાયલ કીજીએ 870001-4242.
2: નંબર એક બાર ફિર નોટ કરે 870001-4242.
1: अपने बिजनेस को बढ़ाने के लिए लीजिए आकाशवाणी का सहयोग.

0: શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. વિજ્ઞાપન બાદ બિનફિલ્મી ગીતોના કાર્યક્રમનું પહેલું ગીત આપ સાંભળશો, સ્વર અને સંગીત જગમોહન.
1: તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

બિન ફિલ્મી ગીતોના કાર્યક્રમમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા જગમોહનના સ્વરમાં એક ગીત, જેમાં સંગીત પણ જગમોહનનું જ હતું. અને આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતામિત્રો, બરાબર 7:10 મિનિટે પ્રાદેશિક સમાચાર પ્રસારિત થશે.

આ મારો નાનો ભાઈ છે ને, જબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. જાહેર રસ્તા ઉપર દબાણ કરતા અસામાજિક તત્વો સામે કડકાઈથી કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પોલીસને સૂચના. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં તેમના વિચાર રજૂ કરશે. આગામી સમયમાં દરેક તાલુકા મથકે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો માટેના વિશેષ બજાર શરૂ કરાશે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ કમોસમી વરસાદની આગાહી. અને રાજ્યના ખેલાડી રાહુલ જાખરે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર રસ્તા ઉપર દબાણ કરતા અસામાજિક તત્વો સામે કડકાઈથી કાર્યવાહી કરીને ખેડૂતોને સલામતીનો અહેસાસ કરાવવા પોલીસને સૂચના આપી. મે મહિનાના રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઈન એટલે કે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ફરિયાદ પર રાજ્યવ્યાપી ધ્યાન કાર્યક્રમ અંતર્ગત આવતી રજૂઆતોનું સમયમર્યાદામાં નિરાકરણ લાવવા મુખ્યમંત્રીએ જિલ્લા તંત્રને સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યા છે. આ સાથે જ રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્વાગતમાં કુલ 4020 અરજદારોની રજૂઆતો સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવી હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આ વખતે ગુરુવારે જાહેર રજાના કારણે આજે યોજાયો. મોરબી સિરામિક સંગઠન દ્વારા જીવીટી એટલે કે મજબૂત પ્રકારની ટાઇલ્સના ભાવમાં પ્રતિ ફૂટ 5 રૂપિયાનો વધારો કરાયો. આ વધારો 1 જૂનથી અમલમાં આવશે. પશ્ચિમ એશિયા સંઘર્ષની અસરના કારણે સિરામિકના ઉત્પાદન ખર્ચમાં 40-50% વધારો થતાં આ ભાવ વધારો કરાયો હોવાનું મોરબી સિરામિક સંગઠનના પ્રમુખ મનોજ એરવાડિયાએ જણાવ્યું.
1: અમારા દરેક રો મટીરિયલના ભાવમાં વધારો આવવાથી અમારો અત્યારનો જે ભાવ વધારો છે, અમે જીવીટી ટાઇલ્સ ની અંદર 5 રૂપિયા ફૂટ પર ભાવ વધારો કર્યો છે. હોલ ટાઇલ્સ ની પ્રોડક્ટ પર 30 રૂપિયાનો ભાવ વધારો છે. ફ્લો ટાઇલ્સ ની પ્રોડક્ટ પર 50 રૂપિયાનો ભાવ વધારો છે. એ 1 જૂનથી લાગુ થશે. અન્ય ભાવ વધારા સાઇઝ ઉપર આધારિત છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન AIR મોબાઈલ એપ્લિકેશન પર પણ પ્રસારિત કરાશે. તેમજ આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય PMO તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. દેવભૂમિ દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં આવતીકાલે પૂનમ નિમિત્તે મંગળા આરતીના સમયમાં ફેરફાર કરાયો. ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખી મંદિર વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય કરાયો હોવાનું મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણે જણાવ્યું.

0: આવતીકાલે તારીખ 31/5/2026 ના રોજ પૂર્ણિમાના ક્રમમાં ફેરફાર થયેલ છે. સામાન્ય રીતે પૂર્ણિમાનો ક્રમ સવારે 6 વાગે થતો હોય છે, પણ પવિત્ર પુરુષોત્તમ માસને ધ્યાને રાખી સવારે 5 વાગે મંગળ આરતી કરવામાં આવશે. તેથી તમામ ભક્તોને આ મેસેજ પહોંચે અને મંગળા દર્શન સવારે 5 થી 8 સુધી ખુલ્લા રહેશે. 8 વાગ્યા પછી નિત્યક્રમ રહેશે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આજે 30 મે હિન્દી પત્રકારત્વ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે 30 મે 1826 રોજ પ્રકાશિત થયેલા હિન્દી ભાષાના પહેલા સમાચારપત્ર ઉદંત માર્તંડને યાદ કરાય છે. પંડિત જુગલ કિશોર શુક્લ દ્વારા કલકત્તાથી શરૂ કરાયેલા આ સાપ્તાહિક સમાચારપત્રએ હિન્દી ભાષાને નવી દિશા આપી હતી. આજે હિન્દી પત્રકારત્વની 200 વર્ષની ગૌરવશાળી યાત્રા પૂર્ણ થઈ રહી છે, જે સત્ય, અભિવ્યક્તિ અને લોકજાગૃતિની શક્તિનું પ્રતીક છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પત્રકારત્વને ભારતના ગતિમાન રાખનારું મુખ્ય સ્તંભ ગણાવ્યું. ગાંધીનગરમાં ટાઉનહોલ ખાતે એક અખબારના વિશેષ કાર્યક્રમને સંબોધતા રાજ્યપાલશ્રીએ લોકોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર આપ્યો. તેમણે કહ્યું, રાજ્યમાં 8,50,000થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. રાજ્યપાલશ્રીએ વૈજ્ઞાનિક અને પર્યાવરણીય સમસ્યાઓ સામે પ્રાકૃતિક ખેતીને એકમાત્ર રામબાણ ઇલાજ પણ ગણાવી. આગામી સમયમાં ગ્રાહકોને શુદ્ધ આહાર મળે તે માટે દરેક તાલુકા મથકે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો માટેના વિશેષ બજાર શરૂ કરાશે તેમ પણ રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું હતું. રાજ્યના વિવિધ વિસ્તારમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. આ સમયગાળામાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. માછીમારોને પણ 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.
2: આને વાળી સાધનોની વાત કરીએ તો ટેબલ સે લેકર ડે 7 તક લાઈવ ટુ માર્કેટ ટ્રેનના પ્રવાહમાં ગુજરાત વિજન ને અસાથ ને સવાલ કરતા છે. વિજન કલ અમદાવાદ થી લાઈવ ટુ માર્કેટ ને ઓર સાથ મે ટમાટર ઇન્ડસ્ટ્રી ની વાત કરી ઓર જો વિન્ડ ની સ્પીડ હો તો 50 સે 60 કિલોમીટર પર આવર ઓર સાથ મે જો દસ્તી ની હો તો 70 કિલોમીટર પર આવર.
1: વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં જાગૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત યુવાનોને વ્યસન મુક્તિ અંગે જાગૃત કરાયા. અમદાવાદ ગ્રામ્ય આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ સેવનથી થતા નુકસાન અંગે જનજાગૃતિ અભિયાન યોજાયું હતું, જ્યારે ગીર સોમનાથમાં આરોગ્ય શાખાના જિલ્લા તમાકુ નિયંત્રણ એકમ દ્વારા જિલ્લા કક્ષાના તમાકુ નિષેધ દિવસની ઉજવણી સૂત્રાપાડા ખાતે કરવામાં આવી. આ અંગે તબીબ ડોક્ટર દિવ્યેશ ગોસ્વામીએ વધુ માહિતી આપી.
3: આજરોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવેલ છે. યુવાનો માટે ખાસ અમે અહીંયા GSL ફાઉન્ડેશનના 250 થી 300 લોકો દ્વારા માનવ સાંકળની રચના કરી સંદેશ આપવામાં આવેલ છે કે જેની અંદર તમાકુથી દૂર રહો, કોઈપણ પ્રકારના વ્યસનથી દૂર રહો અને સ્વસ્થ જીવન જીવો.
1: રાજ્યના ખેલાડી રાહુલ જાખરે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો છે. ગુજરાત રમતગમત સત્તામંડળની યાદી મુજબ નડિયાદમાં રમતગમત અકાદમીમાં તાલીમ લઈ રહેલા રાહુલ જાખરે તાજેતરમાં હોંગકોંગ ચીનમાં 22મી એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં આ સિદ્ધિ મેળવી. ડેકાથલોનમાં 20 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં 7,185 પોઈન્ટના પ્રદર્શન સાથે તેમણે સુવર્ણચંદ્રક જીત્યો હતો. હાલમાં તેઓ એશિયન 20 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં અગ્રીમ અને વિશ્વ ક્રમાંકમાં ટોચના 8મા ક્રમાંક પર છે. ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 4થી આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ સ્પર્ધાનો પ્રારંભ થયો. આગામી 4 દિવસ સુધી યોજાનારી આ સ્પર્ધામાં દેશના 27 જેટલા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના અંદાજે 2,000થી વધુ ખેલાડી ભાગ લઈ રહ્યા છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર બિમલ એન પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી ખેલાડીઓને અભિનંદન આપ્યા હતા. તેમણે આ સ્પર્ધા રમતગમત સાંસ્કૃતિક વારસાને વધુ મજબૂત બનાવવાની સાથે શિસ્ત, સ્વાસ્થ્ય અને શ્રેષ્ઠતા દ્વારા મૂલ્યોને પુનર્જીવિત કરવાના સંકલ્પને સાકાર કરવામાં મહત્વની સાબિત થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. અમદાવાદના દેત્રોદ તાલુકામાં

બે સરકારી માધ્યમિક શાળા અને ધોલેરામાં એક નવી ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળા શરૂ કરાશે. સત્તાવાર યાદી મુજબ શાળામાં 100% નામાંકન અને એક પણ બાળક શાળા ન છોડે એટલે કે ઝીરો ડ્રોપઆઉટના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાના અભિયાનના ભાગરૂપે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ મંજૂરી અપાઈ છે. અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી ઐતિહાસિક માતર ભવાની વાવના પુનઃસ્થાપનની કામગીરીનો પ્રારંભ કરાયો. શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાની ઉપસ્થિતિમાં આ કામગીરીનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાઈ ગયો. દરમિયાન સુશ્રી વાઘેલાએ ભારતીય પુરાતત્વ વિભાગને વાવના સંરક્ષણ અને જરૂરી સમારકામની કામગીરી હાથ ધરવા સૂચના આપી. ભારતીય પુરાતત્વ વિભાગ એટલે કે એએસઆઈ દ્વારા આ વાવના સંરક્ષણ અને જીર્ણોદ્ધાર માટે 50 લાખ રૂપિયા ખર્ચ કરાશે. વેરાવળ રાજકોટ લોકલ ટ્રેનમાં આગામી 2 જૂનથી તાત્કાલિક ધોરણે 2 વધારાના જનરલ કોચ લગાવાશે. યાત્રીઓની સુવિધા અને મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ વેરાવળ રાજકોટ અને રાજકોટ વેરાવળ લોકલ ટ્રેનમાં વધારાના જનરલ કોચ લગાવવાનો નિર્ણય કર્યો હોવાનું ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જાહેર રસ્તાઓ પર દબાણ કરતા અસામાજિક તત્વો સામે કડકાઈથી કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પોલીસને સૂચના. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં તેમના વિચાર રજૂ કરશે. આગામી સમયમાં દરેક તાલુકા મથકે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો માટેના વિશેષ બજાર શરૂ કરાશે. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ કમોસમી વરસાદની આગાહી. અને રાજ્યના ખેલાડી રાહુલ જાખરે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: बहुजन हिताय बहुजन सुखाय। 8 जून 1936 थी आपनी सेवा में रहेली आकाशवाणी 90 वर्ष थी समाज में सचोट माहिती शिक्षण अने सात्विक मनोरंजन पूरु पाड़ी रही छे। आजे समग्र भारत में लगभग 591 स्टेशनों संचालन करी रही छे। आकाशवाणी ना सूत्र बहुजन हिताय बहुजन सुखाय ने साकार करता आजे आकाशवाणी भारत ना 92% भौगोलिक विस्तार में 99% जेटली वस्ती ने।
1: એ રામ રામ કાનનબેન, તમને વિરલભાઈ ને કાનજીભાઈ ને વેજાભાઈ ને હવ ડાયરા ને જજા કરીને રામ રામ રામ રામ।
2: એ રામ રામ છે સુધીરભાઈ, વિરલભાઈ, તમને, રામીબેન, વાલીબેન, જીવીબેન, નેચોરાના હવ ભાઈ બેનુ ને રામ રામ રામ રામ।
3: એ સુધીરભાઈ, કાનનબેન, હવ ડાયરા ને જજા કરીને રામ રામ રામ રામ।
2: એ રામ રામ અટલબેન।
4: રામ રામ કાનન, રામ રામ।
2: કેમ છો?
4: બસ જો મજામાં છું, અને મિત્રોને મજા પડે ને એવી એક બીજી વાત આપણે કરવાના છીએ, એવી એક વ્યક્તિને આપણે મળવાના છીએ।
5: એ જીરે એ કાઠિયાવાડ

0: વાહ વાહ વાહ, મજા પડી ને ખાવાની?
1: હા, પણ આ મજાને છે ને વધારે લંબાવવાની છે.
0: હા હા, પણ પેલા મહેમાન આવી ગયા છે ને એનો પરિચય આપણે મિત્રોને આપીએ અને મિત્રોને કહીએ કે ભાઈ ખાલી દુહા છંદ ની જ વાત નથી કરવાની. જે વ્યક્તિ આવ્યા છે ને એ ખૂબ ખૂબ વધારે પણ કામ કરી રહ્યા છે સમાજ માટે, એમના ગામ માટે, એમને આપણે મળવાનું છે.
1: હા, તો આજે છે ને ગામના ચોરે મહેમાન થયા છે કાલાવડ તાલુકાના અરલા ગામના સમજુબેન કોયાણી. સમજુબેન એક થી વધારે ક્ષેત્રોમાં કામ કરે છે, એટલે મહિલા સુરક્ષા

0: સુરક્ષા માટે તો કામ કરે જ છે, પણ સમાજના વિકાસ માટે એમણે ઘણું બધું કામ કરેલું છે, અને ખાસ કરીને જળ સંચય માટે અને જળ માટે એમણે ખૂબ બધું કામ કરેલું છે. તો આપણે એમની પાસેથી એમના કામ વિશે જાણવાના છીએ, પણ સૌથી પહેલા તો સમજુ બેન આવી ગયા છે, તો એમનું સ્વાગત કરીએ અને એમને કહીએ રામ રામ. રામ રામ.
1: રામ રામ. રામ.
0: સમજુ બેન, થોડીક વાત તમારા ગામ વિશે અમને કરો, કે આ અરલા ગામ નજીક કયું કેન્દ્ર આવે, કેવડું ગામ છે, લોકો શું કરે છે?
1: મારું ગામ આમ તો નાનું છે,

0: મળ્યો અને અમે લોકફાળો ભાગીદારી એકઠા પૈસા કર્યા, અને પછી વાસ્મોમાં અમને 22.5 લાખની સહાય મળી વાસ્મો દ્વારા, અને ગામમાં ઘરે ઘરે 350 કનેક્શન નખાવી અને ગામને આનંદ કર્યું.
1: વાહ, અને તમે દુહો સંભળાવીને અમને પણ આનંદ કરાવ્યો. હવે જળ સંચયની બાકી બધી વાત કરશું, પણ સૌથી પહેલા તો મને એ કહો કે આ દુહા ગાવાની શરૂઆત તમે કેવી રીતે કરી, અને ક્યાંક તાલીમ લીધી કે આમ નાનપણથી ગાતા?
0: કોઈ જગ્યાએ કોઈ વસ્તુમાં ક્યાંય મેં તાલીમ જ લીધી નથી, મને શોખ જ એવો છે.
1: બરાબર, એટલે તમે આમ સાંભળી સાંભળીને શીખી ગયા. તો કોઈ સ્ટેજ ઉપર કેવી રીતે ગાવ છો ખરા?
0: હા,
1: વાહ, ખૂબ સરસ.
0: મારા ગામમાં 19 વર્ષ મેં ગરબી મંડળ ચલાવ્યું, અને અત્યારે રાસ ગરબા ને બધું ગાઈએ છીએ.
1: વાહ, ખૂબ સરસ. અને અરલા ગામના આપ પૂર્વ સરપંચ છો, તો આ એમ તમે ખેડૂત પરિવારમાંથી આવો છો, તો આ સરપંચ પદ મળવાનું છે કે સરપંચ પદ તમારે મેળવવું છે, કે આવી રીતે સમાજ ક્ષેત્રમાં તમે જાવું છે, એવી રીતે કેવી રીતે તમને નક્કી કર્યું?
0: નહીં, મને નાનપણથી નો શોખ હતો. હું જ્યારે નાની હતી ને ત્યારે હું એક એવો શબ્દ બોલતી, મારા મમ્મી મને કહેતા કે હું જે તે ગામમાં સાસરે જઈશ ને તે એક વખત સરપંચ થઈશ.
1: અરે
2: અરે વાહ,
0: મારું નાનપણનું સ્વપ્નું હતું અને 44 વર્ષે મેં સાકાર કર્યું.
2: વાહ, અચ્છા, વાહ, ખૂબ સરસ. એટલે સરપંચ થવાની સાથે સાથે જ્યારે આપણે એમ કહીએ છીએ કે આપણે ગામના સરપંચ છીએ, તો ખાસ તો ઘણી બધી જવાબદારી આવે, અને એમાંય તમે મહિલા સરપંચ છો, તો સ્વાભાવિક છે કે મહિલાઓની જે સમસ્યાઓ હોય એની સાથે તમને વધારે નિસ્બત હોય. તો તમે સરપંચ થયા પછી કેવી કેવી સમસ્યાઓનો તમને ખ્યાલ આવ્યો અને એના માટે તમે શું કર્યું? એમ
0: આ તો ગામ છે ભાઈ, સારું કામ કરે એને સૌ કીએ એમ, પણ અમે બહુ ધ્યાન ન લેતા ગામનું, પણ ગામનો અમને ખૂબ સાથ ને સહકાર બહુ હતો, સપોર્ટ બહુ હતો.
2: બરાબર,
0: એથી કરીને મેં મારા ગામમાં 100-100% કામ પૂરા કરી નાખ્યા.
1: એટલે આજે જળ સંચય ની વાત આપણે કરીએ, તો પેલા શું સ્થિતિ હતી અને પછી શું પ્રયાસ તમે કર્યા એ વાત કરો.
0: મારા ગામમાં પેલા છે ને પાણીનો પ્રોબ્લેમ બહુ હતો. ગામમાં કુવામાં પાણી ભરવા જવાનું, પછી એક પાદર સંપ હતો તો ત્યાં બેનો પાણી ભરવા જતા, તો મને એવો સારો વિચાર હતો કે મેં કીધું હું સરપંચ બનું, સરપંચ બની અને ગામની બહેનોને છે ને ઉપરથી બેડા ઉતારું ને એવું મારું સ્વપ્નું હતું, અને બતાવ્યા 2019માં.
2: અચ્છા અચ્છા, પણ એ તો તમે અત્યારે અહીં ખુરશીએ બેસીને આમ એકદમ સરળતાથી કહી ગયા કે ભાઈ બતાવ્યું એમ કે કરીને, પણ એના માટે તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે ને એમ, બરાબર ને? તો એ કઈ કઈ મુશ્કેલીઓ આવી? ઘર સુધી પાઇપલાઇન લઈ જવાની, લોકો પાસેથી કરવેરા લેવાના, પૈસા લેવાના, એ બધી મુશ્કેલીઓ આવી?
0: અમે આખા ગામની તમામ મારા મિત્ર મંડળ બહેનો તમામ કાસ્ટમાંથી એક એક બેન બધા સાથે મળી ચર્ચા કરી, અને 500-500 રૂપિયા ઘર દીઠ.
2: અચ્છા,
0: અમે 500-500 રૂપિયા એકત્રિત કર્યા બધા, એટલે એ બધા એકત્રિત થયા તો એ લોક ભાગીદારના અમારે પૈસા તો 2.25 લાખ ભરવા પડે એમ હતા, અને અમારી પાસે એટલું ફંડ નહોતું. પછી અમારી પાસે 1 ને 3 હતા.
2: અચ્છા,
0: પછી અમે સી નો કોન્ટેક્ટ કર્યો, તો અમે કીધું અમને છે ને અમારે 1 ને 22 ઘટે છે તો અમને આપો, તો અમારા ગામમાં વાસમોનું આપે છે અમને સહાય. તો સાહેબ કે સારું, હાલો વિચારી. મેં વિચારી નહીં, પેલા મને છે ને તમે આપો. સુમન સર કરીને રીટાબેન ના હસબન્ડ છે, એમને મેં લેટર પડ આપ્યો, અને એને મને થોડાક દિવસમાં જ મારા પંચાયતમાં પૈસા નાખી દીધા.
2: અચ્છા,
0: અને એ પૈસાનું અમે છે સીધા વાસમોમાં જાણ કરી. વાસમો વાળા આવ્યા અને એ લોકોએ તરત જ બધું મંજૂર કરી દીધું, અને 3-1 મહિનામાં તો ઘર ઘર સુધી નળ પહોંચાડી દીધા.
2: વાહ, ખૂબ સરસ. તો હવે જે બહેનો છે કે જેમણે હવે સંપ સુધી કે કોઈના કુવા કે વાડીએ જઈને પાણી નથી ભરવું પડતું, એ લોકો શું કહેતા હોય?
0: આશીર્વાદ બહુ આપે, બહુ આશીર્વાદ આપે. હજી આપણે બજારમાં કે ગમે ત્યાં ક્યાંક નીકળ્યા હોય ને ત્યારે એ લોકો તરત જ બોલે કે અમારા આ બેને અમારા ઉપરથી બેડા ઉતાર્યા છે.
1: તો સમજો બેન, અત્યારે પાણીની શું સુવિધા છે તમારા ગામમાં? ખેતી કરતા હશે ઘણા બધા લોકો, તો એના માટે અને જળ સંચય માટે બીજું કંઈ તમે કર્યું છે ખરું?
0: હા, મારા ગામમાં અત્યારે નર્મદાનું પાણી એવડું આવે છે, અને ગામમાં બધા બોર છે, બોરમાં એવડું પાણી છે. પાણીની સુવિધા મારા ગામમાં 100-100% સારી છે.
2: અચ્છા,
1: એટલે વરસાદી પાણી આવે એને સંગ્રહ કરવા માટે કાંઈ પ્રયત્નો થાય છે?
0: ના, ઈ જ છે, પણ હવે એટલે ઘરે ઘરે છે બધાને.
1: અચ્છા,
0: બાકી આખા ગામનો સ્તોત્ર ભેગો કરવાનો થાય ને એ નથી અમારે,
1: એટલે કઈ નદી તળાવ
0: કઈ એવું નદી ને એવું છે, પણ પછી અત્યારે ઉનાળામાં એમાં પાણી ન હોય ને.
1: બરાબર. અચ્છા,
0: મોટું તળાવ હોય ને.

0: તો વોય
1: હા
0: તો અમારા ગામમાં તળાવ નથી.
2: અચ્છા બરોબર, એટલે પણ વરસાદી પાણી પોતાના ઘરમાં ટાંકામાં સંગ્રહિત કરી શકે એવું બધાએ વ્યવસ્થા કરી છે.
0: પોતળીએ ટાંકા બનાવે ને,
2: હા એવા કર્યા,
0: એમાં સંગ્રહ કરેલા.
2: સરસ સરસ. જળસંચય ઉપરાંત પણ બીજા ઘણા બધા ક્ષેત્રોમાં તમે કામ કરો છો, ખાસ કરીને મહિલા સુરક્ષાને લઈને, તો એ શું છે એની થોડીક વાત કરો.
0: મહિલા સુરક્ષામાં તો એવું છે બેન કે સગીર વયની જે દીકરી હોય ઈ ભાગી ગઈ હોય એમને એમના ઘર સુધી પહોંચાડવાની તમામ જવાબદારી મારી.
2: અચ્છા.
1: એટલે આવું કઈ ગામમાં થયું હોય અથવા આખા તાલુકામાં કઈ થયું હોય તો પછી તમારો સંપર્ક કરવામાં આવે?
0: હા, પોલીસ સ્ટેશન થી ફોન આવે મને અને મારે ગમે ત્યારે જવું જ પડે ને, મારે સિગ્નેચર થાય ત્યાં પછી આગળ બધું ચાલે.
2: અચ્છા,
1: તો એમાં પછી દીકરીને સમજાવવી પણ પડે?
0: સમજાવવી પડે ને.
1: હા, એટલે કારણ કે આમાં આપણે એક વ્યક્તિના મન સાથે વાત કરવાની છે, એટલે એને પ્રેમથી પણ એક માં તરીકે પણ સમજાવવું પડે.
0: પહેલા સમજાવવાના જોઈએ ને.
1: હા,
0: ન સમજે તો પછી આગળ જોઈએ.
2: અને આ ઉપરાંત કંઈક નશાબંધી માટે તમે કાર્યરત છો, તો એ શું કરો છો?
0: નશાબંધીમાં એવું છે કે જે લોકો પીને નીકળ્યા હોય પોલીસને બોલાવેલું.
2: બરોબર બરોબર. તો એના પછી મતલબ ગામમાં તમે જયારે આ મહિલા સુરક્ષા માટે કામ કરો છો, નશાબંધી માટે કામ કરો છો, તો ગામમાં કોઈ ફેર પડેલો દેખાય છે તમને લોકોમાં?
0: હા, 100%.
2: બરાબર.
1: આ તો શું ફેરફારો
2: જોવા મળે છે?
0: ફેરફાર એમાં એવું છે કે જો મહિલાઓના મારા ગામમાં મેં તમામ બહેનોના બધા મહિલાઓને લગતા છે ને દરેક કામ કરેલા છે. મેં 251 થી 273 જેટલા ગેસ કનેક્શન બધા મહિલાઓના નામના કરાવી દીધેલા. પછી આપણે વિધવા બેનો વિધવા પેન્શન 14 પેન્શન એ કરાવી દીધા છે. પછી બહેનોને લગતો કઈ પણ પ્રશ્ન હોય ને એ તમામ ગામમાં બહેનોને લગતા મેં ખુદ સાથે જઈને કરેલા છે કામ.
1: તો સમજો બેન, તમારા અનુભવમાં કેવા કેવા પ્રશ્નો ગ્રામીણ મહિલાઓને આવતા હોય છે? કારણ કે શહેરની મહિલાઓ અને ગામની મહિલાઓ એમના પ્રશ્નો થોડા થોડા અંશે અલગ હોય છે, તો કેવા કેવા પ્રશ્નો તમારી સામે આવતા હોય છે?
0: પ્રશ્નો તો બેન આવે જ ને. અમુક બહેનોને બિચારાને બેન કાંઈ ટિકિટ ભાડા નહીં ઘરમાં ન હોય, એવા બહેનોને છે ને આપણે સાથે લઈ જઈએ ને કે ચાલો કાંઈ વાંધો નહીં તારું હું કરાવી દઈશ. પછી એવા બહેનોને છે ને સાથે જઈને કામ કરાવેલા છે મેં.
2: પણ તમે ઘણા બધા કાર્યો કરો છો સમજુ બેન, તો તમને પણ એની જાણકારી હોવી જોઈએ ને, એવું બનતું હોય ને? કારણ કે તમે કીધું કે ગેસ કનેક્શન તમે મહિલાઓના નામે લેવડાવ્યા, કે પછી વિધવાનું પેન્શન શરૂ કરાવ્યું, તો એ તમને કઈ રીતે જાણકારી મળી કે આવું બધું થઈ શકે છે એમ?
0: એમાં એવું છે, હું સરપંચ હતી એટલે મને ઓફિસેથી મારી ઘરે માણસો આવે.
2: બરાબર.
0: એલપીજી ના ઓફિસ થી તો તમારા ગામમાં આ રીતે કનેક્શન કરાવવાના છે, તો કઈ વાંધો નહીં, તો હું માઇકમાં જાહેરાત કરાવું કે ગામમાં જે કોઈ બહેનોને કનેક્શન કરાવવા હોય એ મારી ઘરે આવો તમે બધા. પછી બહેનો બધા આવે, પછી જે એના ડોક્યુમેન્ટ જોઈ એ કઈ, પછી હું છે ને ઉપર ઓફિસ માંથી ભાઈને જ બોલાવી લીધા મારા ઘરે.
2: બરાબર.
0: અને ન્યા જ ઘર બેઠા બધાને કનેક્શન કરાવી દીધા અને વિધવા બહેનોને ફ્રી.
2: અચ્છા.
0: અને ઓલા બેન ને ખાલી એક બોટલ ના 100 રૂપિયા ભરવાના, 100 રૂપિયા બધાને કનેક્શન
2: બોટલ.
1: એટલે સમજો બેન, એવું છે કે સરકાર તરફથી ઘણી બધી સ્કીમ્સ હોય છે, ઘણી બધી સહાયતા હોય છે, પણ માહિતી નથી હોતી લોકોને, એટલે એનો લાભ નથી મળતો. એટલે પહેલા તમારે બધી માહિતી ભેગી કરવી પડે, તમારે પૂરતી જાણકારી તમારી પાસે હોય તો તમે કોઈને કહી શકો ને કે ભાઈ તમે ખેડૂત છો તમને આટલું લાભ મળશે, તમે મહિલા છો તમને આટલું લાભ મળશે, તમે આ કાર્ડ કઢાવો તો આ લાભ આરોગ્યને લગતું તમને સુવિધાઓ મળી શકશે, તો એ તમારે જાણકારી મેળવવી પડે ને પહેલા.
0: હા, જાણકારી મળે. હા. અને મારા બહેનોને બધાને સખી મંડળમાં, પછી આત્મા પ્રોજેક્ટમાં, એપ્રો સંસ્થામાં, મેં બધી બહેનો 40-40, 45-45 ના ગ્રુપ છે મારી પાસે.
1: અચ્છા અચ્છા.
0: આખા ગામની બહેનો જોડી છે અને દરેક મીટિંગ જામનગર હોય કે રાજકોટ હોય કે મેં મારા બહેનોને મારા ગામના બહેનોને ગાંધીનગર સુધી પહોંચાડેલી છે.
2: અચ્છા.
0: કાંઈ પણ કાર્યક્રમ આતે હોય ને આત્માનો ને એનો, તો જોવા માટે બહેનોને બધાને હું લઈ સાથે લઈને જાઉં છું.
2: બરાબર.
0: હજી હાલમાં.
1: અને સમજુ બેન, તમે આટલું બધું કામ કરો છો, ઘણું બધી વાર બહાર જવું પડતું હશે, બરાબર, તો ઘરે સાચવવાનું છે, તો પરિવારનો સહયોગ હોય તો જ તમે બહાર નીકળીને કામ કરી શકો. બરાબર.
0: મને રાંધતા આવડી ગયું છે, રાંધી લઈએ, મારા પપ્પાને ખવડાવી લઈએ, અને મારે કાલની પણ મીટિંગ છે, પરમદિવસની છે, પરમદિવસે ખેડબ્રહ્મા જાઉં છું.
2: અચ્છા.
0: એફપીઓ સંસ્થા છે ને એમાં હું જોડાયેલી છું.

0: બરાબર.
1: અચ્છા.
0: તો
1: એટલે
0: ઘરમાં સહયોગ છે તમારા
1: ફૂલ ફૂલ સપોર્ટ.
0: હસબન્ડનો, પતિનો અને બાળકોનો,
1: બાળકોને.
0: એટલે તમે કરી શકો છો.
1: હા,
0: આ તમે એફપીઓની વાત કરી, તો આ એફપીઓ શું છે એ જરાક સમજાવો.
1: એફપીઓ અમારા ફાઉન્ડેશન છે, અમારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને હજી અમે નવું નવું ચાલુ કર્યું છે.
0: એટલે તમારા ગામ માટે.
1: અમારા 7 ગામ માટે સી કંપની તરફથી અમને બધી
0: અચ્છા, આ
1: માર્ગદર્શન.
0: પર્યાવરણ શિક્ષણ
1: હા,
0: કેન્દ્રની છે.
1: પર્યાવરણ કેન્દ્ર
0: હા,
1: ઈ અમને બધું માર્ગદર્શન આપે છે.
0: બરાબર
1: બરાબર.
0: એટલે
1: એટલે
0: બધા ખેડૂતો મળીને એક સંગઠન
1: હા, એક
0: બનાવે છે.
1: સંગઠન બનાવવાનું.
0: બરાબર.
1: પછી એમાં અમે કોઈ સુપર ખાતર ને બોલે
0: હા.
1: ને ઉરિયા ડીએપી, એમાં અમે ખરીદી કરી, લીંબોળીનો ખોળ ની બધી. પછી જે અમે બધા સભ્યો હોય ને એને આપીએ, એટલે ઓછા પૈસે. તો
0: બરાબર.
1: અને આપણે બહારથી ને કાલાવડ કે બીજેથી આપણે મંગાવીએ ને તો આપણે ભાડા બધા વધારે થાય, આમાં ઓછો ફાયદો થાય આપણને.
2: બરાબર. સમજુ બેન, તમે ઘણા બધા કામોમાં આપણે એમ કહીએ કે સતત ગૂંથવાયેલા છો એમ. એટલે જ્યારે શરૂઆત કરી આજથી કંઈક 20-25 વર્ષ પહેલાં, જ્યારે પહેલું વહેલું કંઈક કામ કર્યું હશે, ઘરની બહાર નીકળવાનું થયું હશે, તો ત્યારે કેવો અનુભવ થતો હતો એમ? સાવ પહેલી વાર ઘરની બહાર
1: ત્યારે
2: નીકળ્યા
1: કઈ
2: ત્યારે.
1: ખબર જ નથી પડતી,
2: હા.
1: ત્યારે કઈ ખબર જ નથી પડતી. પણ પછી આ બધા બહેનો બધા જાતા હોય ને જતા હોય, એ બધું અમે હું જોઉં કે આ કેમ આમ કરે છે, આ બેન આમ કેમ કરે. પછી હું પૂછું, આ તમે શું કરો છો, આને શું કહેવાય એમ. પછી એવી રીતે શીખી ગઈ. પછી મને એમ થયું કે આ બધા કરે છે તો આપણે કઈ કરવું જોઈએ.
2: બરાબર.
1: એટલે આ બધું એક્ટિવ તો હું પહેલાથી ન હતી જ, પણ થોડોક છે ને ખેતી સાથે સંકળાયેલા હતા, છોકરા નાના હતા. એટલે ખાસ કરીને તો હું છે ને 2014-15 થી ને વધારે નીકળી છું.
2: બરાબર.
0: એટલે એમ કહેવાય ને કે કામ કામને શીખવે, પણ
2: હા,
0: પહેલી વાર હિંમત તો કરવી પડે ઘરેથી નીકળવાની.
2: ઘરેથી નીકળવાની. અને એમણે હિંમત કરી અને એમણે પોતાના દ્રષ્ટિકોણથી આખા ગામ જે છે એની સુરત બદલી નાખી, એવું આપણે કહી શકીએ. એટલા માટે કેમ કે જે પાણી ભરવા જાય છે ને એને જ એની મુશ્કેલીની ખબર છે.
0: હા.
2: કારણ કે ઘણી વખત એવું બને ને કે એક તો પાણી ભરવાનું કામ બહેનોના ભાગે જ હોય, અને મોટે ભાગે યુવાન વયની મહિલા છે કે દીકરીઓ છે, વહુઓ છે, એણે જ જવાનું હોય. તો ગામને પાદર દૂર જવાનું ક્યાંક ને એવા બધામાં ક્યાંક ક્યાંક એને અસલામતીનો પણ અનુભવ થતો હોય, એવું બનતું
1: પાણી
2: હોય.
1: વગર તો બેન કઈ કામ થતું જ નથી. જો વાડીએ જવાનું હોય, સવારમાં વેલું વાડીએ જવાનું હોય, પાણી પાણી ન હોય તો શું કામ કરવું.
2: શું કામ થાય.
1: એટલે પેલા તો પાણી જોઈએ, અને પાણીના 4-5 બેડા ભરી લે ને તા છે ને 8-1 વાગી જાય.
2: હા. અને કેટલો બધો સમય ખાલી પાણી પાછળ જ
0: હા,
2: દેવો પડે.
0: અને ઘણી વાર એવું થાય કે પુરુષો છે ને એને ખબર જ ન પડે કે એમાં શું 5-10 બેડા ભર્યા એમાં શું, પણ એ એને નથી ખબર કે કેટલી મહેનત, કેટલો સમય જાય છે. અને પછી એ ઉપરાંત બીજું કામ તો છે જ મહિલાઓ માટે.
2: એટલે ઘર સુધી જો નળ આવી જાય છે અને ઘરે જ જો પાણી આવી જાય છે, તો સમયમાં કેટલો બધો ફેર પડે છે અને કામમાં કેટલો બધો ફેર પડે છે.
0: તો હવે સમજુ બેન ને કહીએ કે સમજુ બેન એકાદ દુહો અમને પાછો સંભળાવો તમે.
1: એ જીરે એ

0: વાહ, ખૂબ સરસ. એ માતાજીના દુહાનીને ની વાત કરી તો મને યાદ આવ્યું કે એ નારી જાગૃતિ ફાઉન્ડેશન સાથે પણ સમજુબેન સંકળાયેલા છે. તો આ ફાઉન્ડેશન શું છે ને શું કામ કરે છે?
1: ફાઉન્ડેશનમાં આપણે દરેક ગમે સારા કામ કર્યા હોય, કોઈ આપણે છોકરા જમેડા હોય કે કોઈ છોકરાઓને બિસ્કીટ આપ્યા હોય કે કોઈ બેન સાથે લઈને આપણે કામ કરવા ગયા હોય, એ આપણું અમારું નારી જાગૃતિ ફાઉન્ડેશન છે ને, એમાં અમે ફોટા નાન તેન મૂકીએ, અમે અમારું જોઈ અને બીજા 10 બહેનો બીજા કામ કરે છે.
0: અચ્છા, બરોબર.
1: એટલે અમે સેવા માટેનું ગ્રુપ છે આમાં, નહીં એક રૂપિયાનો કાંઈ પગાર કે કોઈ વસ્તુ કાંઈ નહીં, અમારું સ્પેશિયલ સેવાનું ગ્રુપ છે.

0: એટલે બહેનોને જે પણ જરૂરિયાત હોય એ માટેનું કામ પૂરું થાય, અને તમારા એ જોઈ અને બીજાને પણ પ્રેરણા મળે કે આપણે આવું કરી શકીએ.
1: એમાં આમ કાયદેસર અમને આઈ કાર્ડ ને બધું આપે.
0: અચ્છા.
1: અને 1100 રૂપિયા ભરીને આપણે મેમ્બરશીપ, આજીવન મેમ્બરશીપ મળે, એક ટૂર મળે અમને.
0: અચ્છા.
1: એટલે એમાં ટૂર માટે બહેનોને તો શું હોય, મજા આવે. એટલે ટૂર માટે છે ને આવે, પછી એને મજા દેવા રાખે એમાં. પછી સારું આપણે આવું કામ કરીએ તો ચલો 5 બહેનો બીજી મળે એને. પછી બધા એમ કે આપણે સારું આવું કામ કરીએ તો આપણે એમાં સારું એમ એમ કરી કરીને વધતું જાય છે બધું, અમારું ગ્રુપ મોટું થતું જાય છે અને આવા કામ કરીએ છીએ એમાં.
0: વાહ, ખૂબ સરસ.
2: તો સમજુબેન કોયાણી કે જેઓ અરલા ગામ કાલાવાડ તાલુકાનું છે ત્યાંથી આવ્યા છે અને ખૂબ સરસ મજાની વાતો, પ્રેરણાત્મક વાતો આપણી સાથે શેર કરી, ચોરે બેસીને આપણી સાથે ખૂબ નિખાલસ મને એમણે બધી વાતો કરી છે. મને લાગે છે કે ઘણા બધા મિત્રો કે જેઓને ઈચ્છા હશે સમજુબેન સાથે વાત કરવાની, તો એમનો નંબર આપણે મિત્રોને લખાવી દઈએ.
0: 9098 9098 13 018 13 018,
2: એટલે કે 9909813018.
0: અત્યારે આપણે ચોરે ભેગા થયા છીએ તો એક સરસ મજાનું ફિલ્મ ગીત સાંભળીએ.
2: ચોક્કસ.
0: બરાબર. અને મિત્રોની રજા લઈએ અને ડાયરાને કહીએ રામ રામ રામ રામ.

0: હવે ચોરાનો સમય પૂરો થાય છે, એ કાર્યક્રમો સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની છે,
1: અને આયરવાર કાનનબેન આપણે રામજી મંદિરે જઈને આરતીની તૈયારી કરવાની છે.
2: હા તો ભાઈ ડાયરાની રજા લઈએ ને બધાયને કહીએ
3: રામ રામ રામ રામ.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગ્રામજનોનો કાર્યક્રમ ગામનો ચોરો, પ્રસારણ આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું.
1: આપને લોક સંગીત પસંદ છે કે ફિલ્મ સંગીત, શાસ્ત્રીય સંગીત કે પછી યુવાનો, બાળકો કે ખેડૂત ભાઈઓ માટેના કાર્યક્રમ? આપ દુનિયાના કોઈ પણ છેડે હો, હવે ઉપલબ્ધ છે આપના મોબાઈલ પર આપનું પ્રિય આકાશવાણી રાજકોટનું પ્રસારણ. એન્ડ્રોઇડ સ્ટોરમાં જઈ ડાઉનલોડ કરો પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ ન્યૂઝ ઓન AIR NEWSONAIR અને પસંદ કરો આકાશવાણી રાજકોટ કેન્દ્ર. સાંભળો આપના માટેની જ અમારી પ્રસારણ યાત્રા.

આપને પ્રિય અને હૈયા વગો આકાશવાણી રાજકોટનું પ્રસારણ હવે ક્યાંય પણ કોઈ પણ સમયે આપના હાથ વગો પણ. આપના મોબાઈલ પર ઉપલબ્ધ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. એન્ડ્રોઈડ સ્ટોરમાં જે ડાઉનલોડ કરો ન્યૂઝ ઓન AIR પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ અને મેળવો 150થી વધુ આકાશવાણીની ચેનલો 50થી વધુ ભાષાઓમાં પણ. ન્યૂઝ ઓન AIR NEWSONAIR આ એપ ખોલીને આકાશવાણી રાજકોટ પસંદ કરો અને સાંભળો આપનું પોતાનું રાજકોટ કેન્દ્ર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ભારતના 5 દિવસના પ્રવાસ માટે નવી દિલ્હી પહોંચ્યા. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે ખેત બચાવ અભિયાનને ખેતરો, ખેડૂતો અને ગામડાઓને જોડતું વ્યાપક રાષ્ટ્રીય અભિયાન બનાવવું જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં તેમના વિચાર રજૂ કરશે. કેરલમ અને તમિલનાડુમાં આગામી 4-5 દિવસમાં ચોમાસાના આગમનની શક્યતા. અને બેડમિન્ટનમાં ભારતીય પુરૂષોની ડબલ જોડી સિંગાપોર ઓપન ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી. સમાચાર વિગતવાર. મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ યુ મિન આંગ હિંગ આજે ભારતની 5 દિવસની મુલાકાત દરમિયાન નવી દિલ્હી પહોંચ્યા. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે વિમાન મથક પર તેમનું સ્વાગત કર્યું. આ અગાઉ મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ બિહારના ગયાની મુલાકાત લીધી અને મહાબોધિ મંદિરમાં પ્રાર્થના કરી. તેમની સાથે ઘણા કેબિનેટ મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને વ્યાપારી નેતાઓનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. રાષ્ટ્રપ્રમુખ યુ મિન આંગ હિંગની વર્તમાન પદ પર ભારતની આ પહેલી મુલાકાત છે. મુલાકાતી મહાનુભાવ સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બંને દેશોના વચ્ચેના ઐતિહાસિક અને સભ્યતા સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરશે. તેઓ એક વ્યાપાર મંચમાં પણ ભાગ લેશે. મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ મંગળવારે વેપાર અને ઉદ્યોગ વાર્તાલાપ અને મુલાકાત માટે મુંબઈ પણ જશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે જણાવ્યું હતું કે ખેત બચાવ અભિયાનને ખેતરો, ખેડૂતો અને ગામડાઓને જોડતું વ્યાપક રાષ્ટ્રીય અભિયાન બનાવવું જોઈએ. મંત્રીએ નવી દિલ્હીમાં ખેત બચાવ અભિયાનની તૈયારીઓ અંગે ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરતી વખતે આ વાત જણાવી હતી. શ્રી ચૌહાણે અધિકારીઓને ખેતરો બચાવવા, ખર્ચ સંતુલિત કરવા અને ખેડૂતોને સમયસર અને યોગ્ય માર્ગદર્શન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવા નિર્દેશ આપ્યો. ખેત બચાવ અભિયાન સોમવારથી 30 જૂન સુધી દેશભરમાં ચલાવવામાં આવશે. વધુમાં જણાવ્યું કે 1600થી વધુ ટીમોની રચના કરવામાં આવી છે અને વધુ પડતા ખાતરના ઉપયોગવાળા 100 જિલ્લાઓ માટે કુલ 500 ટીમોની રચના કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. તેમજ આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. કર્ણાટકમાં વિધાનસભા પક્ષની બેઠકમાં સિદ્ધારમૈયાના રાજીનામા બાદ કોંગ્રેસે ડીકે શિવકુમારને તેમના નવા નેતા તરીકે ચૂંટ્યા છે. ડીકે શિવકુમારના કાર્યાલય દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં પુષ્ટિ કરાઈ છે કે ધારાસભ્યોએ તેમને નેતા અને આગામી મુખ્યમંત્રી તરીકે ચૂંટ્યા છે. શ્રી શિવકુમારને નેતા તરીકે ચૂંટવાનો ઠરાવ પસાર થયા પછી કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે બેઠકમાં પાર્ટીના ધારાસભ્યોને સત્તાવાર રીતે માહિતી આપી હતી. ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે ગ્રેટર નોઈડાના સુરજપુરમાં લોહમની મુલાકાત લીધી હતી, જે ટકાઉ મહત્વપૂર્ણ ખનીજો અને અદ્યતન સામગ્રીનું ઉત્પાદન કરે છે. શ્રી વૈષ્ણવે આ તકે જણાવ્યું કે લિથિયમ બેટરી અને કાયમી ચુંબક અનેક આધુનિક તકનીકોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે તેનું ઉત્પાદન ભારતમાં થવું જોઈએ અને તેની તકનીક સ્થાનિક રીતે વિકસાવવામાં આવવી જોઈએ.
1: में बैटरी बनाने के लिए, परमानेंट मैग्नेट बनाने के लिए, चाहे इलेक्ट्रॉनिक्स का प्रोडक्शन हो, चाहे किसी भी तरह का आज की बड़ी मशीनों में, सब जगह परमानेंट मैग्नेट्स और लिथियम की बैटरीज का उपयोग होता है. इसका प्रोडक्शन भारत में हो और बड़ी बात यह है कि इसकी टेक्नोलॉजी भारत में डेवलप हो, ऐसा माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का विजन है. इस विजन के तहत एक यंग स्टार्टअप लोहम, इन्होंने कम्प्लीट टेक्नोलॉजी को डेवलप किया है और टेक्नोलॉजी को डेवलप करने के बाद में वहां से प्रोडक्शन का लेवल लेके आए. आज उस प्लांट को देखने का मौका मिला. लिथियम कार्बोनेट बनाने की मशीनें जो कि आगे सीधा बैटरी बनाने में काम में आए और परमानेंट मैग्नेट बनाने

0: की मशीन है जो कि बहुत ही एक अच्छे बहुत ही कॉम्प्लेक्स टेक्नोलॉजी को अच्छे तरीके से डेवलप किया।
1: समाचार आप आकाशवाणी पर सांभी रहा छो। आ समाचार नु जीवन प्रसारण आप हमारी यूट्यूब चैनल AIR न्यूज गुजरात पर पण सांभी शकशो। वधु समाचार माटे हमारी वेबसाइट newsonair.gov.in/jio अने हमारा एक हैंडल AIR News_ABAD ने फॉलो करशो। दिल्ली पोलिस ना स्पेशल सेले पाकिस्तान ISI मुंबई अंडरवर्ल्ड नेटवर्क ना इशारे काम करता 8 आरोपियों की धरपकड़ करी छे। એક પત્રકાર પરિષદને સંબોધતા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સ્પેશિયલ CP અનિલ શુક્લાએ જણાવ્યું કે આરોપીઓને દિલ્હીમાં મહત્વપૂર્ણ જગ્યાઓ અને સુરક્ષા કર્મચારીઓ પર હુમલો કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું।
2: इसमें मुंबई से दो और उससे पहले दो और हम लोगों ने पुणे से और झारखंड से लड़कों को उठाया। उनकी पूछताछ से पता चला कि मुंबई में और दिल्ली में अटैक के लिए कुछ मुंबई अंडरवर्ल्ड और गैंगस्टर्स का ग्रुप इनको हैंडलर बन के सामान जमा करा रहे हैं और टारगेट्स की रेकी करने के लिए उकसा रहे हैं।
1: હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 4-5 દિવસમાં કેરળમ અને તમિલનાડુમાં ચોમાસાના આગમન માટે વાતાવરણીય પરિસ્થિતિઓ ઝડપથી અનુકૂળ બની રહી છે। ચોમાસુ અરબી સમુદ્ર, બંગાળની ખાડી અને લક્ષદ્વીપ અને કન્યાકુમારી પ્રદેશોના વધુ વિસ્તારોમાં આગળ વધ્યું છે। હવામાન વિભાગે કેરળમાં ભારે વરસાદની આગાહી કરી છે અને આજે 8 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે। આવતીકાલે 6 જિલ્લાઓમાં યલો એલર્ટ અમલમાં રહેશે। પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને 3 જૂન સુધી કેરળમ અને લક્ષદ્વીપમાં દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે। તીવ્ર ગરમીને કારણે દિલ્હીમાં પાણી પુરવઠાની વધતી માંગને કારણે હરિયાણા સરકારે મુનક કેનાલ દ્વારા દિલ્હીને ઓછામાં ઓછું 1000 ક્યુસેક પાણી પુરવઠો જાળવવાની ખાતરી આપી છે। આ માહિતી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એક પ્રેસ રિલીઝમાં શેર કરી હતી। સુશ્રી ગુપ્તાએ જણાવ્યું કે સરકાર દિલ્હીમાં પાણી પુરવઠો સુનિશ્ચિત કરવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે। મુખ્યમંત્રીએ આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા દિલ્હીમાં પાણી પુરવઠાની સ્થિતિની સમીક્ષા કરી હતી। આજે હિન્દી પત્રકારત્વ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે। ભારતમાં દર વર્ષે 30 મેના રોજ હિન્દીમાં પત્રકારત્વમાં શરૂઆતની યાદમાં આ દિવસ ઉજવાય છે। આ દિવસ ભારતના પ્રથમ હિન્દી અખબાર ઉદંત માર્તણના યાદ કરવા માટે છે જે 30 મે 1826 રોજ કોલકાતાથી શરૂ થયું હતું। આ અખબારની સ્થાપના અને સંપાદન પંડિત જુગલ કિશોર શુક્લા દ્વારા કરવામાં આવ્યું જેને હિન્દી પત્રકારત્વના પ્રણેતા માનવામાં આવે છે।
3: उदंत मार्तंड समाचार पत्र के संपादक और संस्थापक पंडित जुगल किशोर शुक्ल थे। उन्होंने हिंदुस्तानियों के हित के हेत जैसे अमर संकल्प और भारतीय पत्रकारिता की नींव रखने वाले ध्येय वाक्य के साथ उदंत मार्तंड समाचार पत्र की कोलकाता के बड़ा बाजार इलाके से नींव रखी। उदंत मार्तंड से शुरू हुआ ये सफर आगे चलकर स्वतंत्रता आंदोलन का सबसे बड़ा औजार बना। स्वतंत्रता संग्राम के दौरान हिंदी समाचार पत्रों और पत्रिकाओं जनमानस के भीतर स्वाधीनता का भाव जागृत करने में महत्वपूर्ण भूमिका निभाई।
1: बैडमिंटन में भारतीय पुरुषों की डबल जोड़ी सात्विक साईराज रंकीरेड्डी और चिराग शेट्टी आज सिंगापुर ओपन टूर्नामेंट की फाइनल में पहुंची गई है। भारतीय जोड़ी सेमीफाइनल मैच में विश्व की नंबर 1 दक्षिण कोरिया की जोड़ी सीओ स्यूंग जे और किम वोन हो ने 21-19, 21-18 हराई थी। પુરુષોની ડબલ્સની અન્ય સેમીફાઇનલ મેચમાં મોહમ્મદ સોહિબુલ ફિકરી અને ફઝલ આલ્ફિયાનની ઇન્ડોનેશિયન જોડી ચીની જોડી લિયાંગ વેઈ કેંગ અને વાંગ ચાંગ સામે ટકરાશે। આ મેચનો વિજેતા ટુર્નામેન્ટના અંતિમ મેચમાં સાત્વિક સાંઈરાજ અને ચિરાગની ભારતીય જોડી સામે ટકરાશે। ભારતની મિશ્ર ડબલ્સની જોડી ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોનો સેમીફાઇનલ મેચમાં જાપાનના સયાકા હોબારા અને યુચી સિમોગામી સામે 16-21, 21-17, 13-21 પરાજય થયો છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ભારતના 5 દિવસના પ્રવાસ માટે નવી દિલ્હી પહોંચ્યા। કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે ખેત બચાવો અભિયાનને ખેતરો, ખેડૂતો અને ગામડાઓને જોડતું વ્યાપક રાષ્ટ્રીય અભિયાન બનાવવું જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં તેમના વિચાર રજૂ કરશે। કેરળમ અને તમિલનાડુમાં આગામી 4-5 દિવસમાં ચોમાસાના આગમનની શક્યતા અને બેડમિન્ટનમાં ભારતીય પુરૂષોની ડબલ જોડી સિંગાપોર ઓપન ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો।

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સુરમાધુરી કાર્યક્રમમાં આપને સંભળાવીએ કેટલાક સુરીલા હિન્દી ફિલ્મી ગીતો. પહેલું ગીત પહોંચી રહ્યું છે આપના સુધી. આનંદ બક્ષીની શબ્દરચના છે, રાહુલ દેવબર્મનનું સંગીત, ફિલ્મ અમર પ્રેમ, અને ગાયન સ્વર છે કિશોર કુમારનું.

મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા હસ્તે ઝખમ ફિલ્મનું ગીત, કૈફી અઝમીની શબ્દરચના, મદન મોહનનું સંગીત. શ્રોતા મિત્રો, ગુલમહોર કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સુરમાધુરી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. સંભળાવીએ આપને બરસાત કી રાત ફિલ્મની આ કવ્વાલી. ગીતકાર સાહિર લુધિયાનવી, સંગીતકાર રોશન અને ગાયક કલાકારો છે મન્ના ડે, આશા ભોસલે, બાતિશ, સુધા મલ્હોત્રા અને સાથીઓ.

0: પાણી પીવું, લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ઓઆરએસ પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમનું પહેલું ગીત છે શ્રુતિ ગાયક વૃંદના સમૂહ સ્વરોમાં. ગીત સંગીત અવિનાશ વ્યાસ.

बरसात की रात फिल्मनी आ कव्वाली साथे જ આજનો સુરમાધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.
1: શું તમે હીટ સ્ટ્રોક થી બચવાની, ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો,

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: ગુજરાતી ગીતોના કાર્યક્રમનું સમાપન કરીશું મિયા તાનસેનની આ શબ્દરચના સાથે. સમૂહ સ્વર છે સ્પંદન ગાયક વૃંદનો અને સંગીતકાર છે ક્ષેમુ દિવેટિયા.

સ્પંદન ગાયક વૃંદના સમૂહ સ્વરમાં આ ગીત સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી થયું. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં બરાબર 8:45 આકાશવાણી દિલ્હી કેન્દ્રથી પ્રસારિત થશે સમાચાર સંધ્યા અને 9 વાગે ન્યૂઝ એટ 9. તો પ્રતીક્ષા સમાચારોની.

0: delegation comprising several cabinet ministers, senior officials, and business leaders. This is the first visit of President Woo Myint-aung Lein to India in his current capacity. External Affairs Minister Dr. S. Jaishankar called on Mr. Lein. In a social media post, Dr. Jaishankar appreciated the Myanmar president's positive sentiment towards deepening the long-standing bilateral cooperation. The visiting dignitary will also participate in a business forum. Prime Minister Narendra Modi will share his thoughts with the people of the country and abroad in the Mann Ki Baat program on Akashvani at 11 a.m. tomorrow. It will be the 134th episode of the monthly radio program. The program will be broadcast across the entire network of Akashvani and Doordarshan, AIR News website and the News on AIR mobile app. It will also be live-streamed on the YouTube channels of AIR News, DD News, the PMO and the Ministry of Information and Broadcasting. Akashvani will broadcast the program in regional languages immediately after the Hindi broadcast. India's economic performance remained resilient despite global uncertainty arising from the ongoing conflict in West Asia. The Finance Ministry's Monthly Economic Review, or MER, for May 2026 says the foreign exchange reserves remained at comfortable levels, even as elevated crude oil prices, tighter financial conditions, and slowing growth in major economies created a more challenging global environment. The index of core industries declined marginally by 0.4% in March, though infrastructure and manufacturing activities maintained underlying momentum. Retail inflation remained contained at 3.4% in March. The report also noted bank credit growth remained steady at over 17% year-on-year. Vice Admiral Sanjay Vatsyayan assumed charge as the chief of the Western Naval Command today, succeeding to one of the Indian Navy's most significant operational appointments. Prior to this role, he served as the vice chief of the Naval Staff at Naval Headquarters in New Delhi. Following the change of command, he paid tribute to fallen soldiers at the God of Stamp or Pillar of Honor at the Naval Dockyard in Mumbai. An alumnus of the National Defense Academy, he was commissioned into the Indian Navy on 1st January 1988. He is a recipient of the Param Vashisht Seva Medal, Ati Vashisht Seva Medal and Nav Sena Medal. In women's cricket, host England defeated India by 26 runs in the second T20 international of the three-match series in Bristol and levelled the three-match series 1-1 tonight. England have set a target of 169 runs for India. In reply, India could score only 142 runs for 9 in 20 overs. And in badminton, Indian men's doubles pair of Sattvik Sairaj Ranki Reddy and Chirag Shetty advanced to the finals of the Singapore Open. The Indian pair defeated world number one South Korea's duo Seo Sang-jae and Kim Won-ho in the semi-finals today. And that is the end of this news bulletin.
1: Akashvani Ahmedabad, Vadodara. જણાવીએ આપને હવામાન સમાચાર. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં આજે મહત્તમ ઉષ્ણતામાન 40 અંશ, જે સામાન્ય કરતાં 1.9 અંશ ઓછું રહેવા પામ્યું હતું. ઓછામાં ઓછું એટલે કે લઘુત્તમ તાપમાન 1.2 અંશ વધારે 29.4 અંશ સેલ્સિયસ નોંધાયું હતું. રાત્રે 8:30 56% ભેજ નોંધાયો છે વાતાવરણમાં. અને આવતા 24 કલાક માટે આગાહી છે કે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને મહત્તમ તાપમાન 40 અંશ સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. હવામાન સમાચાર બાદ શ્રોતા મિત્રો કાર્યક્રમોની રૂપરેખા આવતીકાલના દિવસના. આવતીકાલે 31 મે 2026 ને રવિવાર, આવતીકાલે મહિનાનો છેલ્લો રવિવાર એટલે કે પ્રધાનમંત્રીશ્રીની મન કી બાતનો કાર્યક્રમ પ્રસારિત થશે સવારે 11 વાગે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દેશની જનતા સમક્ષ પોતાના વિચારો વ્યક્ત કરશે. કાર્યક્રમ મન કી બાત દ્વારા આકાશવાણીના માધ્યમથી આ કાર્યક્રમની 134મી કડી કાલે પ્રસારિત થશે સવારે 11 વાગે. અને આ કાર્યક્રમ બાદ તરત જ ગુજરાતી ભાવાનુવાદ રજૂ કરવામાં આવશે અને આ ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ રાત્રે 8 વાગે થશે. સમય નોંધી લેશો, ગુજરાતી ભાવાનુવાદ સવારે 11:30 અને ત્યારબાદ રાત્રે 8 વાગે. અને હવે આપને જણાવીએ દિવસના અન્ય કાર્યક્રમોની વિગતો. દિવસના શુભારંભે સવારે 6:05 અર્ચનામાં ભજનો અને ભક્તિગીતો, 6:30 અમૃતધારામાં ચિંતનાત્મક વાર્તાલાપ, શ્રી રામચરિત માનસ ગાન સવારે 6:35. મિત્રો સવારે 6:45 આકાશવાણી દ્વારા આયોજિત વોકાથોન

નો જીવંત નજરે જોયો અહેવાલ રનિંગ કોમેન્ટ્રી આપ સાંભળશો, જેનું સીધું પ્રસારણ સ્થળ પરથી થશે. સદાબહાર ગીતો સવારે 7 વાગે અને તે ત્યારબાદ ફરીથી વોકાથોનનું જીવંત વર્ણન 7:05 તેમજ 7:30 સવારે આપ સાંભળી શકશો. ગુજરાતી ગીતો સવારે 7:20. સદાબહાર ગીતો સાંભળશો સવારે 8:30. માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ સવારે 9 વાગે. ગુજરાતી ગીતો 9:30. સવારે 10:02 રંગ રંગ વાદળિયા બાળ દોસ્તો માટેનો કાર્યક્રમ, જેમાં વર્લ્ડ મિલ્ક ડે પર વાર્તાલાપ રજૂ કરશે હર્ષાંગ શુક્લ અને સારી અને ખોટી આદતો, ગુડ એન્ડ બેડ હેબિટ્સ પર વાર્તાલાપ પ્રસ્તુત કરશે ઋષભ શાહ. મિત્રો, 10:45 સુગમ સંગીતના કલાકાર છે નીરજ અને બપોરે 1:10 નીરજ પાઠક અને બપોરે 1:10 સુગમ સંગીતના કલાકાર છે હેતલ રાવળ. ફોજી દોસ્તો માટે જય ભારતી બપોરે 1:30. બપોરે 2:40 સંઘ ગાન શિક્ષણ અંતર્ગત આસામીસ ભાષાનું ગીત આપ સાંભળશો, જેના રચનાકાર છે સતીશ વ્યાસ. તે અગાઉ 12:02 આપ સાંભળશો ગુજરાતી ગીતો અને 12:30 મહિલાઓ માટેનો ખાસ કાર્યક્રમ સહિયર. મિત્રો, બીજી સભામાં 5:10 ગુલમહોરમાં હિન્દી ફિલ્મી ગીતો, 5:45 લોકસંગીતમાં પ્રભાત ભારતી ગોસ્વામીના સ્વરમાં ભજનો અને મૌલિકા દવેના સ્વરમાં લોકગીતો. પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન 6:30. 7:00 ગેરફિલ્મી ગીતો, 7:22 ગામનો ચોરો. રાત્રે 8:00 અગાઉ જણાવ્યું તેમ મન કી બાતનો ગુજરાતી ભાવાનુવાદ. રાત્રે 8:30 ગુજરાતી ગીતો સ્પોટલાઇટ. રાત્રે 9:15 આજ કે ફનકાર વિવિધ ભારતી મુંબઈથી પ્રસારિત થશે રાત્રે 9:30. અને રવિવાર સ્તરીય સંગીત સભાનો સમય છે રાત્રે 10, જેમાં કર્ણાટક સંગીતના કલાકાર શ્રી એ યયરિયાનું સેક્સોફોન વાદન આપ સાંભળશો. તો આ હતી માહિતી અમારા આવતીકાલના દિવસના મુખ્ય કાર્યક્રમોની. મિત્રો, મીડિયમ વેવ 846 કિલો હર્ટ્ઝ અર્થાત 354.6 મીટર્સ AM બેન્ડ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:14:30 થઈ છે. અમારી આ સભા અહીં સમાપ્ત થાય છે. આજ મીટર્સ પર કાલે સવારે 5:48 અમારી પ્રથમ સભાનો પ્રારંભ થશે. અત્યારે રજા આપશો. શુભરાત્રી. જય હિન્દ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTH ડાયરેક્ટ ટુ હોમ, ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર.

શ્રોતા મિત્રો, વિગતો આપી અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની, તે પહેલાં સમય સાથે પણ મેળવી લઈએ તાલ. હાલ અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં ભારતીય સમય પ્રમાણે રાત્રિના 11:18 થવા જઈ રહી છે. અને હવે વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની.

શરૂઆત કરીશું લોકસંગીતના કાર્યક્રમથી, જેમાં સાંભળીશું ગુજરાતી લોકસંગીત. લોકસંગીતના કલાકાર છે કિશોરભાઈ ઝાપડિયા, વિજય ભારડ અને રામચંદ્ર દેશોણી. મધ્યરાત્રિ 12 વાગ્યાશે ગુજરાતી નાટક ફેનિલ ફેનિલ મોજા. લેખન વિભુત શાહ, નિર્માતા મીનાક્ષી દેસાઈ અને રમેશ ભટ્ટ. ત્યારબાદ રાત્રિના 1 વાગ્યાથી હશે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના સ્વરમાં હિન્દી ફિલ્મી ગીતો. રાત્રિના 2 વાગ્યાથી હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક રેતીના રણમાં દોડતા જીરાફો. લેખન વિભુત શાહ, નિર્માતા મીનાક્ષી દેસાઈ. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું હસમુખ પાટડિયા, કાવ્ય પાટડિયા અને કીર્તિ મિશ્રાના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે હિન્દી ગીતો સોનુ નિગમના સ્વરમાં. પરોઢિયે 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. તો મિત્રો, આ હતી વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTH ડાયરેક્ટ ટુ હોમ, ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, શરૂઆત કરીએ ગુજરાતી લોકસંગીતથી.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ હું ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી લોકસંગીત, જે અહીં સમાપ્ત થાય છે. અને હવે સાંભળીએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. થોડી ક્ષણો બાદ રજૂ કરીશું ગુજરાતી નાટક ફેનિલ ફેનિલ મોજા. લેખન વિભૂત શાહ, નિર્માતા મીનાક્ષી દેસાઈ અને રમેશ ભટ્ટ. ત્યારબાદ રાત્રિના 1 વાગ્યાથી હશે હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના સ્વરમાં હિન્દી ફિલ્મ ગીતો. રાત્રિના 2 વાગ્યાથી હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક રેતીના રણમાં દોડતા જીરાફો. વિભૂત શાહ લેખન અને મીનવાતા મીનાક્ષી દેસાઈ. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું હસમુખ પાટડિયા, કાવ્યા પાટડિયા અને કીર્તિ મિશ્રાના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે હિન્દી ગીતો સોનુ નિગમના સ્વરમાં અને પરોઢિયે 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. તો મિત્રો, આથી વિગતો હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. ને હવે પ્રસ્તુત છે ગુજરાતી નાટક ફેનિલ ફેનિલ મોજા.

फैनिल मोजा।

0: Engage. Yes.
1: Oh,
0: Mahendra.
2: Up.
0: Mahendra. Devo kyangar. Ganesh kyangar.
3: Bahar ubha chhe.
0: Jo Mahendra. મારી નાની મોટી બધી સૂચનાનો બરાબર અમલ થવો જોઈએ. કોઈએ સહેજ પણ જુદું પગલું ઉપાડ્યું છે તો ગયો સમજશો.
3: મેં બધાને સખત ચેતવણી આપી દીધી છે બોસ.
0: ને જો આપણા સંકેતમાં સહેજ પણ ભૂલ ન થાય. પહેલા નકલી ને પછી અસલી.
3: એની પણ મેં બરાબર ચોકસાઈ રાખી છે.
0: ને જો મહેન્દ્ર.
4: વિકાસ, એક મિનિટ, મારે તને એક અગત્યની વાત કહેવી છે.
0: સંગી, તું આમ વચ્ચે બોલે છે એની મને નવાઈ લાગે છે. હું પણ અત્યારે અગત્યની વાત કરી રહ્યો છું.
4: વિકાસ, એની મને ખબર છે, મારી વાત પણ અગત્યની છે, એટલે તને ન ગમતું હોવા છતાંય અત્યારે જ કહી દેવા માંગુ છું.
0: અચ્છા મહેન્દ્ર
3: જી,
0: તું અત્યારે બાર દેવા અને ગણેશને મેં કહ્યું ને એ બધું બરાબર સમજાવી દે.
3: જી.
0: અરે નાના ઉભરે. સંગી, એક મિનિટ, મારે અગત્યના બે ત્રણ ફોન કરવા છે. પહેલા કામ પછી તું છે ને હું છું, કેમ બરાબર ને?
4: તું તારું આ કામ પતાવે એ પહેલા હું મારી વાત તને કહેવા માંગતી હતી, છતાંય તને ઠીક લાગે એમ.
0: મહેન્દ્ર, બાદલ શહેરમાં છે ને?
3: યસ બોસ.
0: ઓ, તો કામ થઈ ગયું, બેડો પાર. આ રહ્યો એનો નંબર. સંગી, તું નિરાંતે બેસ ને, બસ એક મિનિટ. ઓફ, નંબર પણ ઠીકથી જોડાતો નથી, ડાયલ ફરી જાય છે. મહેન્દ્ર, તું બરાબર કાળજી નથી રાખતો. આપણો ફોન હંમેશા ઓર્ડરમાં જ હોવો જોઈએ.
3: હા બોસ, હવે ખ્યાલ રાખીશ.
0: ઠીક છે.

0: હવે રિંગ વાગી. હલો, કોણ ઇન્દર? હા, હું વિકાસ. બાદલ છે ને, એને ફોન આપ. બાદલ, હું વિકાસ. કેમ પછી શનિવારે રાત્રે તું દેખાયો નહોતો? હા, ઠીક છે ઠીક છે. જો, મારે પરમ દિવસે એટલે કે ગુરુવારે સાંજે બરાબર 8 વાગે 2 લીલી કાર જોઈએ. બંને સરખી જ જોઈએ, લીલા રંગની જ, ટીપટોપ કન્ડિશનમાં. હા, મો માગ્યા પૈસા આપીશ, પણ એકદમ ઓર્ડરમાં જોઈએ. ને જો, પાછો બાપ તો નહીં? ના ના ના, ડ્રાઈવરની જરૂર નથી, મારા માણસો છે. તારા માણસોએ ગાડી મૂકીને જતા રહેવાનું. ના ના ના, મારે ઘેર નહીં, સમર હોટલ પાસે. ચાવીઓ કાઉન્ટર પર જ આપી દેવાની, બરાબર છે? બીજા દિવસે 8 વાગે પાછી ત્યાં જ. ઓલરાઈટ, આટો મારી જજે. ઓકે
1: બોસ. બંને સરખા રંગની ગાડી મંગાવી એ સારું કર્યું.
0: હા, મારો એક ગ્રાન્ડ આઈડિયા છે, સરસ મજાની ચાલ ચાલવાનો છું, પછી કહું છું. હે સંગી, આ વખતે તું મજા આવી જશે, જોજે મારી કમાલ.
2: તું તો અત્યારે મારું કશું સાંભળવાનું જ નથી ને.
0: તું બસ એક મિનિટ થોભી જા. અચ્છા મહેન્દ્ર જી, તે રીટા દલાલ ને મારો સંદેશો પહોંચાડી દીધો છે ને?
1: હા જી. રીટા કહેતી હતી કે આજે સાંજે તે ક્યાંક બહાર જવાની છે.
0: એને પણ હું અત્યારે જ ફોન કરી દઉં છું.
2: એનું અત્યારે શું કામ છે?
0: કામ છે, ખૂબ જ હોશિયાર છોકરી છે. આ રહ્યો એનો નંબર.

0: આ વખતે તરત જ રિંગ વાગી.
1: હેલો, કોણ રીટા? હા, હું વિકાસ. મહેન્દ્રએ તને મારી વાત કરી છે, એ સંબંધમાં કાલે 4 વાગે આવજે. નહીં નહીં નહીં, 4 એટલે 4. ના ના, અત્યારે એક શબ્દ પણ નહીં, ફોન પર નહીં. હા હા હા, મળીશું ત્યારે. હા, સંગી અહીં જ છે, અત્યારે અહીં મારી પાસે જ ઊભી છે. ઓકે, બાય.
2: ભગવાન જાણે શું કામ મારી ખબર પૂછતી હશે.
1: મને જ પૂછ ને, શું કામ તારી ખબર પૂછતી હશે. હા, તું ના હોઉં તો અત્યારે સીધી અહીં આવે.
2: ચૂપ રહે વિકાસ, તને

0: આવી જ મજાક સૂજે છે.
1: તો સ્ત્રીની હાજરીમાં બીજી કઈ મજાક સૂજે?
0: તું તારું કામ પતાવ.
1: તો મહેન્દ્ર
2: જી,
1: ત્રીજો ફોન કોને કરવાનો છે?
2: તમે કહેતા હતા ખરા કોઈને ત્રીજો ફોન કરવાનો છે.
1: ઠીક, યાદ આવ્યું, કાલુ નહીં.
0: ના ના, કાલુને ફોન નથી કરવો, હું નહીં કરવા દઉં, મને પસંદ નથી.
1: સંગી, આ શું? હમણાંથી મારી દરેક નાની મોટી વાતમાં તું હાના કરે છે, દરમિયાનગીરી કરે છે, મને આ બધું પસંદ નથી.
0: ઓલ રાઈટ, નહીં બોલું, પણ તું મારી વાત સાંભળતો નથી.
1: કહ્યું ને કે પછી સાંભળીશ.
0: ઓલ રાઈટ, જેવી તારી ઈચ્છા.
1: સંગી, તું મારે પગલે પગલે ચાલ, પછી જોજે હું તને કેવી ન્યાલ કરી દઈશ.
0: એ તો ચાલુ જ છું.
1: અચ્છા, તો હું કાલુને ફોન કરી લઉં. હા કરી લો. હવે કેટલી સરસ લાગે છે. જોયું ને મહેન્દ્ર, મારા શબ્દોથી ફોન પણ ડરી ગયો. હવે બરાબર ડાયલ ટોન આવે છે.

0: ને રિંગ પણ આવે છે.
1: યસ બોસ.
0: હેલો, હું વિકાસ. હા, બીચ પરથી. કોણ, કાલુ ને? હા, જો ચીન અને રામ બંને જોઈએ. આજે જ રાત પડતા પહેલા. હા, સુવર, મારી રાત ના બગાડીશ. હા, ઠીક છે ઠીક છે.
1: નહીં તો બોસ, હું જ જઈને લઈ આવું.
0: ના, જરૂર નથી. સંગી સંગી, જીન તારા માટે, રમ મારા માટે. બોલ, જીન તારા માટે,
2: જીન મારા માટે.
0: સરસ સરસ. હવે તો મારી લવલી ભરતી આવતી હોય એમ લાગે છે.
2: વિકાસ, પાણીના મોજા કેવા ફૂફાડા મારતા ધસમસતા કિનારા સાથે પછડાય છે.
1: અને ફુવારાની જેમ કેટલા ઊંચા ઉછળે છે.
2: ફેનિલ ફેનિલ મોજા.
0: તું કવિતા જેવું કશું બોલીને. મેં તને નથી કહ્યું કે એવું બધું વાંચવાનું ને સાંભળવાનું મેં ક્યારનું બંધ કરી દીધું છે. જો હું પેલા ખડક જેવો છું, ખરબચડો.
1: બોસ, હવે શું થશે? આપણી સ્ટીમબોટ કેવી રીતે આવશે?
0: કશું થવાનું નથી, બધું બરાબર પાર ઉતરશે. હું કશાયથી ગભરાતો નથી, આ દરિયાથી પણ નહીં.
1: યસ બોસ.
2: વિકાસ, હું તને જે વાત કહેવા માંગુ છું એ પણ દરિયાના તોફાન જેવી જ છે.
0: સંગી, તારી દરેક હરકતો દરિયાના તોફાન જેવી જ હોય છે. મારી વાતોમાં, મારા વિચારોમાં પણ દરિયાનું તોફાન છે. સંગી, બસ હવે થોડીક વાર થોભી જા. આ મહેન્દ્રને હું જે ચાલ ચાલવા માંગુ છું એ સમજાવી દઉં. મારા બે ત્રણ અદભુત આઈડિયાઝ છે. સંગી, તું પણ સાંભળ. ચાલ મહેન્દ્ર, મને કહે, પરમ દિવસે બીચ પર કેટલા વાગે આવી જવાનું છે?
1: બરાબર 8 વાગે.
0: કોણ કોણ આવશો, શેમાં આવશો?
1: હું પોતે, દેવો, ગણેશ ને કાલુ, લીલી કારમાં આવીશું.
0: બરાબર છે. પણ મહેન્દ્ર, જો ધ્યાનથી સાંભળ, તમારી સાથે કાલુ નહીં હોય, એ હશે પેલી બીજી લીલી કારમાં.
1: પેલી બીજી લીલી કારમાં?
0: હા, ને તે પણ રેલવે પુલ પૂરો થાય એટલે મગના ગામનો એક ખાંચો આવે છે. એ ખાંચામાં સહેજ આગળ વધો એટલે ડાબી બાજુ કુવા પાસે ઘીચ જાળી છે. બસ એ જાળીમાં કાલુ બીજી લીલી કારમાં બેઠો હશે.
1: પણ બોસ, ત્યાં શું કરવા?
0: સાંભળ સાંભળ, એ જ તો તને સમજાવું છું. એ જ મારી ચાલ છે ને એ જ મારો આઈડિયા છે. જો તમારે બીચ પરથી રેલવે પુલ ઓળંગી બને એટલી ઝડપથી એ ખાંચામાં વળીને એ જ જાળીમાં છુપાઈ જવાનું, ને જેવી તમારી ગાડી એ જાળીમાં આવે કે તરત જ કાલુ એની ગાડી ઝડપથી હંકારી જાળીની બહાર નીકળશે. હા, ને તરત જ ધોરી સરિયા માર્ગ પર આવી જશે ને શહેર તરફ પુરપાટ દોડાવશે. એટલે જો આપણી ગાડીનો પીછો થતો હશે તો એ બીજી ગાડીનો પીછો થશે, ને કદાચ કાલુ પકડાશે તો એ ગાડીમાંથી કશું મળશે નહીં, અને આપણી માલવાળી અસલી ગાડી તો પેલી જાળીમાં સહી સલામત હશે. સમજો મહેન્દ્ર?
1: અરે સમજો બોસ, સમજો. અરે શું આઈડિયા માર્યો છે! એટલે જ બે લીલી ગાડી.
0: હા, એટલે જ બે લીલી ગાડી. સમજી સંગી?
2: હા સમજી. આ બાબતમાં તારા જેવું ભેજું કોઈકનું જ હશે.
0: તો લુલુ, હા, ચીરૂટ સળગાવ.

0: તું મારી પાસે આવું જ કામ કરાવીશ?
1: ના ના, આનાથી સારી જવાબદારી વાળું કામ સોંપીશ ને.
0: ના ના વિકાસ, મને આ બધાથી દૂર રાખજે. તું પણ દૂર રહે.
1: સંગી સંગી લુલુ.
0: ના
1: માય લુલુ.
0: ના ના.
1: ઓલ રાઈટ ઓલ રાઈટ ઓલ રાઈટ. મહેન્દ્ર
2: જી,
1: જો સાંભળ હવે મારી ચાલ.
2: બોસ, અરે હું તો આફરીન થઈ ગયો છું. આ પકડાવવાની કોઈ બીક જ નહીં. જલ્દી કહો.
1: એ જ કહું છું. સાંભળ, બીચ પર સ્ટીમ બોટ પાસે તારે એકલા જ જવાનું, ને ભીની રેતી હશે એટલે તારા પગલા પડશે, બરાબર?
2: હા બોસ. શું કરીએ તો ના પડે?
1: પહેલા પૂરેપૂરું સાંભળ. તારે તારા પગલાની ખોટી છાપ પાડવાની.
2: ખોટી છાપ?
1: હા. લંગડો માણસ ચાલે એમ હવે વખતે તારે ચાલવાનું, એટલે લંગડા માણસના પગલા પડશે. એટલે કદાચ પીછો થાય તો એ લોકો પછી કોઈ લંગડા માણસને શોધશે.
2: વાહ બોસ, એટલે મારા પર તો કોઈ શક જાય જ નહીં.
1: સાલા લંગડા.
2: અરે બોસ, અફલાતુંની આઈડિયા છે.
1: અને જો પાછો નકલી દાઢી પણ લગાવજે, એટલે તને કોઈ જોઈ જાય તો પણ દાઢી વાળા લંગડાને શોધે. કેમ સંગી, કેવો છે વિચાર?
0: સારો વિચાર છે, સારો વિચાર છે વિકાસ.
1: કેમ આમ માંદલું માંદલું બોલે છે? આ વિકાસ એટલે જળહળતી સર્ચ લાઈટ.
0: પણ ક્યારેક એના ઝગમગાટથી અંજાઈ જવાય છે.
1: ઓ લીલું, એ જ મને વધારે ગમે છે.
2: બોસ, પેલી રીટા દલાલને શું કામ સોંપવાનું છે?
1: મહેન્દ્ર, રીટા દલાલ એ મારી ત્રીજી અફલાતુની ચાલ છે. ચબરાક છોકરી છે, 25 વર્ષ.
2: અને છે પણ ફૂટરી.
1: હા, એટલે તો એને પસંદ કરી છે.
0: એ કેવી છે કે કેવીને એની વાત કર્યા વિના જે કેવું હોય ના કહેવાય?
1: લુલુ, હો, ઈર્ષ્યા ના કરીશ. મારા માટે એની વાત નથી કરતો.
2: બોસ, દરેકને 2 ફૂટ દૂર રાખી શકે છે.
1: ચાલ ચાલ મહેન્દ્ર,
2: ચાલ.
1: અરે, હજુ કાલુ નથી આવ્યો. સમય થઈ જવા આવ્યો છે, ઘણું મોડું થઈ ગયું છે.
2: હા બોસ, તમે કહેતા હતા કે રીટા દલાલ તમારી ત્રીજી અફલાતુની ચાલ છે.
1: હા હા હા, એ તો કહું છું. જો સેજ પાસે આવો. પીતોને પણ કાન હોય છે. જો સાંભળ, આપણે પેલા શેઠ તુલસીદાસને ગુમ કરવા છે ને?
2: હા બોસ.
1: તો મેં એવી યોજના બનાવી છે કે રીટા દલાલ પહેલા શેઠ તુલસીદાસને પાણી પાણી કરશે.
0: છત,
1: તું ના સમજે.
2: પછી?
1: પછી રીટા શેઠ તુલસીદાસને સિમલાની કોઈ હોટલમાં લઈ જશે.
2: ઠેઠ સિમલા? ઉત્તર ભારતમાં?
1: હા, ઠેઠ એટલે દૂર ઉત્તર ભારતમાં સિમલા. ને પછી આપણા જૂથની બીજી છોકરી લીના પારેખ આપણા જ મદનલાલને લઈ દક્ષિણ ભારતના હિલ સ્ટેશન ઉટી જશે. ને એ જ દિવસે ને એ જ સમયે ત્યાંની કોઈ હોટલમાં રીટા દલાલને શેઠ તુલસીદાસના નામે ઉતરશે. બરાબર?
2: બરાબર.
1: પછી આપણે શેઠ તુલસીદાસને સિમલામાંથી ગુમ કરવાના. ને બરાબર એ જ દિવસે ને એ જ સમયે લીના અને મદનલાલ પણ ઉટીલી હોટલમાંથી અચિંતા ગુમ થઈ જાય. સમજો?
2: સમજો. પછી?
1: પછી અહીં તુલસીદાસની શોધખોળ શરૂ થાય. ને આપણો જ માણસ પોલીસને બાતમી આપે કે શેઠ તુલસીદાસ ઉટીની હોટલમાં ફલાણી તારીખે ઉતર્યા હતા. એટલે પોલીસ ત્યાં તપાસ કરે તો હોટલના રજીસ્ટરમાંથી શેઠ તુલસીદાસની નોંધ નીકળે. એટલે પોલીસ એ બાજુ જ શેઠ તુલસીદાસની તપાસ કરે. ને સાચા તુલસીદાસ જ્યાં સિમલામાં ગુમ થયા હોય ત્યાં તો કશી તપાસ થાય જ નહીં, ને પેલી બાજુ એમને કશું મળે જ.
2: અરે વાહ બોસ વાહ. અરે શું ભેજું દોડાવ્યું છે. પોલીસ શેઠ તુલસીદાસને ઉટી શોધ્યા જ કરે, શોધ્યા જ કરે.
1: કેમ સંગી, હેપતાઈ ગઈ ને મારી બુદ્ધિથી? ચાલ સળગાવ બીજી સિગાર.
0: તું આવા બધા વિચાર કરે છે મને નથી ગમતું. આવું કામ શા માટે કરે છે?
1: એ વિચારવાનું કામ તારું નથી, તારા નશીલા બદનને ઘાટીલું રાખવું એ તારું કામ છે. આ બોલ, તારે શું કહેવું છે?
0: મારે તો ક્યારનું કશું કહેવું છે, પણ તું સાંભળતો જ નથી ને.
1: ચાલ જલ્દી બોલ, ઘણું મોડું થઈ ગયું છે.
0: વિકાસ, મારે જે કહેવું છે તે તને એકલાને જ કહેવું છે.
1: ઓ સંગી. અરે મહેન્દ્ર
2: જી,
1: જો તો બાર દેવો અને ગણેશ ઉભા છે, એમને મેં જે કહ્યું એ બરાબર સમજાવી દે. જો ક્યાંક ઊંધુ ના વેતરાય.
2: યસ બોસ. પછી બાર હું તમારી રાહ જોઈશ.
1: હા સારું, જા.
2: ઓકે.
1: સંગી, તું આજે વિચિત્ર વર્તે છે. મહેન્દ્ર

0: મહેન્દ્રની હાજરીમાં એવું કહીએ કે મારે તને એકલાને જ કશું કહેવું છે એટલે એની વફાદારી ઓછી થઈ જાય. મહેન્દ્રથી ખાનગી કશું નથી.
1: છે, કશું ખાનગી છે.
0: એવું તે શું છે?
1: મારે તને એટલું જ કહેવું છે કે હવે આ બધું તું બંધ કરી દે.
0: પણ શું કામ?
1: આ બધું સારું નથી. આપણે ગમે ત્યારે મુશ્કેલીમાં મુકાઈ જઈએ.
0: સંગી, મેં તને કહ્યું ને કે સારું ખોટું નક્કી કરવાનું કામ તારું નથી. તારું કામ તો,
1: પણ એને લીધે આપણું જીવન કેટલું અનિશ્ચિત બની જાય છે. ભયની તલવાર સતત લટકતી રહે છે. ગમે ત્યારે આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ.
0: આ વિકાસ કોઈ ભય કે મુશ્કેલીથી ગભરાતો નથી. હું કશાયથી ડરતો નથી.
1: પરંતુ મને બીક લાગે છે. હવે આપણે લગ્ન કરી લેવા પડશે.
0: લગ્ન કરી લેવા પડશે? સંગી, તું આ શું બોલે છે?
1: હા વિકાસ, હવે આપણે લગ્ન કરવા જ પડે એમ છે. હું વધારે વખત રાહ જોઈ શકું એમ નથી.
0: પણ તને ખબર તો છે કે હું લગ્ન બગનમાં માનતો નથી. હું કદી કોઈને જવાબદાર બનવા માંગતો નથી.
1: હા, એ બરાબર છે. પણ હવે હવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે આપણે લગ્ન કર્યા વિના ચાલે એમ નથી.
0: એટલે તું કહેવા શું માંગે છે? ચોખ્ખે ચોખ્ખું કહે, આમ ગોળ ગોળ ના બોલીશ.
1: એ જ કે હવે હું માં બનવાની છું.
0: માં બનવાની છે?
1: હા વિકાસ, તારા બાળકની માં બનવાની છું.
0: મારા બાળકની?
1: હા હા વિકાસ, એટલે તારી સાથે લગ્ન કરી મારે તારી હૂંફ જોઈએ છે, તારું રક્ષણ જોઈએ છે, સહી સલામતી જોઈએ છે.
0: પણ એમાં તું આટલી ચિંતા શા માટે કરે છે? તને ખબર છે કે મારે કેટલાય ડોક્ટરોની ઓળખાણ છે.
1: ઓ ના ના વિકાસ, મારે એવું નથી કરવું. હું એવું નથી ઈચ્છતી.
0: ના ના સંગી, તારે એવું જ કરવું પડશે. હવે એક જ રસ્તો છે.
1: ઓ વિકાસ, તું સમજતો કેમ નથી? મારે લગ્ન કરવું છે, માં બનવું છે, મારે તારા બાળકને જન્મ આપવો છે.
0: સંગી, એ કોઈ પણ હિસાબે શક્ય નથી. તું મારા બાળકને જન્મ નહીં આપી શકે.
1: પ્લીઝ વિકાસ, મને એકવાર માં બનવા દે. આપણું બાળક કેવું સુંદર ફૂલ જેવું હશે.
0: એ તારું સુંદર ફૂલ ખીલે પહેલા જે ડાળી પરથી ખરી પડવું જોઈએ. આ દુનિયામાં મારા બાળકે આવવાનું નથી. અંધારામાં જ ઓગળી જવું જોઈએ.
1: ઓ વિકાસ, પ્લીઝ વિચાર કર. એ ફૂલ કેટલું નમણું અને નાજુક હશે.
0: સંગી, હું નથી ઈચ્છતો કે આ દુનિયામાં મારો કોઈ વંશ રહે. મારાથી જ મારો અંત આવી જવો જોઈએ. મારા કુળનો, મારા કુટુંબનો, મારા બાપ દાદાની પેઢીઓનો હું બસ છેલ્લો જ વંશજ. મારા પછી બસ અંધારું, ઘેરું અંધારું, આ દરિયા જેવું અંધારું.
1: પણ શા માટે? શા માટે?
0: એટલા માટે કે

0: સરલી, અહીં આપણે ક્યાં આવ્યા? આ સ્થળ પણ કેટલું નિર્જન છે.
1: ના પણ ના, નિર્જન ક્યાં છે, આપણે બે છીએ ને. હે, જો આ નદી છે, નદી પર સરસ મજાનો પુલ છે. પુલ પૂરો થાય એટલે પેલો તારી કમર જેવો રસ્તાનો વળાંક છે. જો જો પેલો દૂર દૂર આપણું શહેર દેખાય. મને આશ્રમ બહુ જ ગમે છે એટલે જ હું તને અહીં લાવ્યો.
0: પણ ગાડી દૂર કેમ ઊભી રાખી?
1: મને એમ કે સાથે સાથે થોડું ચાલતી હોય. એક દિવસ એક દિવસ હું અહીં અચિંતો આવ્યો હતો ત્યારે પ્રેમમાં ચકચૂર એક યુગ.
0: બસ બસ, મારે આગળ નથી સાંભળવું. મારી સાથે હંમેશા તું આવી જ વાત કરવાનું.
1: એમાં મને વધારે મજા આવે છે.
0: તારી બધી મજા આવી જ હોય છે. સંદીપ, તું ગાડી પણ કેટલી ઝડપથી ચલાવતો હતો, મને તો એટલી બીક લાગતી હતી.
1: હું ગાડી ચલાવતો હોઉં પછી બીક કેવી? પણ ના, કદાચ તને ખબર નહીં હોય, પરંતુ આખા શહેરમાં મારા જેવી ગાડી ચલાવતા કોઈને નહીં આવડતું હોય.
0: શું હાંકી રાખે છે?
1: ના, સંદીપને કશું હાંકી રાખવાની ટેવ નથી. લંડનની પ્રખ્યાત ડ્રાઇવિંગ સ્કૂલમાં મેં ડ્રાઇવિંગની તાલીમ લીધી છે. અરે પન્ના, મેં ટોક્યો અને ન્યુયોર્કના લિસ્સા ચમકતા રસ્તાઓ પર પાણીના રેલાની જેમ 100-150 માઇલની ગતિએ ગાડી ફ્લાય કરી છે. ફ્લાય, એરોપ્લેનની જેમ.
0: હા બાબા હા, એની હું ક્યાં ના પાડું છું. તારી સ્માર્ટનેસ ને તો વાત જ ન થાય. પણ સંદીપ, તું રસ્તે જતા બિચારા સામાન્ય ગરીબ રાહદારીઓને બ્રુટ્સ અને ઇડિયટ્સ કઈ ગાળો શા માટે આપે છે?
1: તો બીજું શું કહું? માણસ જેવા માણસથી રસ્તે ચાલતા કે રસ્તો ઓળંગતા પણ આવડતું નથી. શહેરમાં વસતા પશુઓ પણ શહેરથી ટ્રેન થઈ જાય છે, પણ એ લોકો તો શેરોના કૂતરાની જેમ રસ્તે આડેધડ દોડવા માંડે છે.
0: સંદીપ,
1: શું છે?
0: મને એક વાત નથી સમજાતી.
1: કઈ વાત?
0: એ જ કે તું આટલો હોશિયાર છે.

0: तो देनदार अभ्यास कॉलेज में अधूरो के मुक्यो
1: पन्ना आ सिवाय कोई सारो प्रश्न नहीं
0: ना ना संदीप इन बात न उड़ाओ हूँ कहूँ छू बात पर तू विचार कर तमारी आटली मोटी एस्टेट छे अस्कयामतो छे माल मिलकत छे तो बिजनेस मैनेजमेंट जो कोर्स करी तू एनु वहीवट संभाली शक्यो हो
1: जो पन्ना तने एक साफ बात कही दू आ पहला मैं तने कहूँ छे भूतकाल हूँ कभी विचार करतो नहीं कि नहीं कोई दिवस भूतकाल विषय हूँ बात करतो मने आजनी बातों में रस छे ने आवती कालना विचारों में ज रस छे
0: ए बराबर छे संदीप पण तने नथी लागतो के तमारा कुटुंब नो धंधो तारे हजू वधारे विकसावो जोईए
1: कुटुंब नो धंधो ठीक छे ए वात आपणे पछी करीशुं पन्ना आओ पन्ना आपणे आ झाड नीचे बेसीए आपणे धंधानी चर्चा करवा माटे अहींया नथी आव्या
0: संदीप हूँ तारा पर रस लऊं छूं एटले ज तो आवी वातो करुं छूं हूँ तारा विशे बधुं ज जाणवा मांगु छूं ठेठ नानो हतो ने त्यारथी
1: ओ गॉड पन्ना मारो मूड खराब ना करीश जहनम में जाए मारू बाळपण मैं तने एक वार कह्युं ने के मारा बाळपण के भूतकाळनी बात ना करीश हूँ अत्यारे जे छूं ते छूं तो मारो हाथ पकड़ीने मारी साथे चाल नहीं तो मने छोड़ी दे
0: तू आ मुश्किल रहने जीश हूँ तो तारी साथे छूं एटले तो अहीं आवीशो चल बेसवा करता है पेलू नदी नु वहती पानी चाहिए
1: चल खाली खाली अमस्ती अमस्ती मने छंछेड़े छे
0: संदीप पुरुष ने खाली अमस्त कौन छंछेड़े
1: कौन
0: स्त्री ने
1: वाह ओए गमे ते हूं बोली ए तो चल ए ए पन्ना चल तो छंछेड़
0: चल जाने हवे તારા મને આ પવનમાં બહુ ફરક નથી તમારા બંનેની પજવણી સરખી છે
1: તને પજવવા માટે પવનને એકાંતની જરૂર નથી પડતી એટલે હું જીવડાયો છું
0: ના બાબા ના પવન મને ક્યાંય ઉપાડી નથી જતો એટલે આવશે તું ગાંડો
1: એટલે
0: હીરો એક પ્રકારનો હીરો
1: બરાબર એકદમ સાચું પણ તને ખબર નહીં હોય કે હું હીરા માણેકનો જબરો પારખું છું
0: ઓ શું વાત કરે છે તે તો મને અત્યાર સુધી કહ્યું કે નહીં
1: મને એમ કે એક દિવસ તને આપોઆપ ખબર પડશે એ બીજી પણ એક વસ્તુનો હું જબરો પારખું છું હા
0: શેનો
1: સ્ત્રીઓનો
0: ચલ
1: હીરા માણેક અને પન્નાનો
0: શું આવું બોલે છે
1: આ તો હું તને શેની વાત કરતો હતો
0: તારે ધંધાની
1: હા મારા ધંધાની તો સાંભળ દરેક 2-3 વર્ષે હું પેરિસ જાઉં છું
0: પેરિસ
1: હા પેરિસમાં હીરા માણેકને ઝવેરાતનું મોટું માર્કેટ છે ત્યાં જાત જાતના હીરા આવે છે હું એમાંથી કેટલાક હીરા પસંદ કરી લઉં છું
0: એટલે તું ત્યાં પેરિસમાંથી હીરા ખરીદે છે
1: હા અને એ હીરા લઈ હું સીધો જાઉં છું આરબ દેશોમાં
0: આરબ દેશો
1: હા આરબો હીરાના ગજબના શોખીન હોય છે હીરો પસંદ પડે તો મો માંગ્યા પૈસા આપે છે અને હીરો પસંદ કરાવવાનું કામ મારું
0: સરસ અદ્ભુત તું તો ટોપ બિઝનેસમેન નીકળ્યો કેટલા બધા દેશોમાં ફરવાનું મળે
1: એ જ તો મારી ખૂબી છે ને પૈસાના પૈસા ને દેશે દેશની મુસાફરી
0: પાછો છુટ્ટો ને છુટ્ટો
1: સ્ત્રીઓ માટે
0: ચલ તારી પાસે એક જ વાત હોય છે
1: અરે પન્ના પેરિસમાં શું છોકરીઓ હોય છે શું છોકરીઓ હોય છે શું એમના ડ્રેસ હોય છે એક પછી એક બસ જોયા જ કરો
0: ડ્રેસ ને
1: હા હા ડ્રેસ
0: પેરિસ તો ફેશન નો ધામ
1: એ પન્ના તને ખબર નહીં હોય સ્ત્રીઓના ડ્રેસના ઉત્તમમાં ઉત્તમ ડ્રેસ ડિઝાઇનર્સ તો ત્યાં પેરિસમાં તને જોવા મળે
0: તો મને ક્યારેક
1: એ પન્ના મેં તને ઘણી વાર કહ્યું છે કે તું આ બધા જે ડ્રેસ મેક્સી અને બેલ બોટમ પહેરે છે ને એ બિલકુલ નહીં ચાલે અત્યારે ખરી બ્યુટી તો એથી ઢંકાઈ જાય છે તારો ડ્રેસ તો એવો એલિગન્ટ અને એક્સાઇટિંગ હોવો જોઈએ કે આ તારું સુંદર ફિગર બરાબર ઉપસી આવે શું સમજી
0: પછી અત્યારે તમારે પપ્પાની મર્યાદા સાચવવી પડે
1: પપ્પાની મર્યાદા સાચવવી પડે પણ ના મને તારા જેવી જૂનવાણી છોકરી બિલકુલ પસંદ નથી એ મને તો ગમે છે છકેલી છોકરીઓ
0: અહીં અત્યારે તારી સાથે આવી છે છોકરી છકલી ના કહેવાય
1: ઓલરાઈટ ઓલરાઈટ ઓલરાઈટ તું છકલી કરી પણ મને એ નથી સમજાતું કે તારા પપ્પા આટલા મોટા સરકારી અધિકારી છે અને છતાં આવી નાની નાની બાબતોમાં વાંધો કેમ લે છે
0: એવું નથી તું વધારે પડતું ફાસ્ટ બોલે છે વોલેટાઈલ આઈ મીન તારંગી જીવન જીવે છે
1: તારા પપ્પાએ પણ આ બધા તા સમાજ સાથે ફાસ્ટ જીવન જીવવું જોઈએ ને
0: એવું આગ્રહ તો આપણાથી કેવી રીતે રાખી શકાય
1: કમ સે કમ તાર

0: તો ફાસ્ટ જીવન જીવવું જોઈએ ને.
1: મારી સમજ મુજબ જીવું છું.
0: મારી સમજ મુજબ નથી જીવતી.
1: ઓહ, તારા જેવા ફ્લેમબોયન્ટને પસંદ કર્યું છે એ શું બતાવે છે?
0: હા, મને બધું જ ભભકદાર ગમે છે. તારી વાત સાચી છે. અચ્છા, પણ ના, તને એક બીજી સરસ વાત કહું.
1: કહે, સરસ વાત હોય તો જલ્દી કહે.
0: એ આવતે મહિને હું હોલેન્ડ જવાનો છું.
1: હોલેન્ડ? અત્યાર સુધી મને કહ્યું કે નહીં.
0: તને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. મને એમ કે ઓચિંતું કહીશ તો તને જરા વધારે આનંદ થશે.
1: ઓહ સરસ, ખૂબ મજાનો.

0: સરપ્રાઈઝ નહીં.
1: તને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. મને એમ કે ઓચિંતું કહીશ તો તને જરા વધારે આનંદ થશે.
0: ઓ સરસ, ખૂબ મજાનો. પણ હોલેન્ડ શું કામ?
1: એ જ કહું છું, ધ્યાનથી સાંભળ. જો, હોલેન્ડની રાણીને મારે મળવાનું છે.
0: હોલેન્ડની રાણીને?
1: હા, હોલેન્ડની રાણીને. શું બ્યુટી ક્વીન છે!
0: પાછું આવ્યું બ્યુટી ક્વીન. બ્યુટી વગર તો કોઈ વાત થાય જ નહીં ને. હા બાપા હા, પણ ઠેઠ હોલેન્ડની રાણી સુધી ક્યાંથી પહોંચી ગયો?
1: એ જ મારી ખૂબી છે ને. પણ ના, બોઈંગ વિમાનનું નામ તો તે સાંભળ્યું છે?
0: સાંભળ્યું છે.
1: એ બોઈંગ વિમાનની અમેરિકન કંપનીને એના વિમાન વેચવા છે, બરાબર?
0: બરાબર.
1: અને હોલેન્ડને એ વિમાનો લેવા છે, બરાબર?
0: બરાબર. પણ એમાં તારે શું?
1: મારે બંને પક્ષે ઉચ્ચ કક્ષાના સંબંધો છે. સોદો પાર ઉતરે તો મને ઘણી મોટી રકમ મળે એમ છે. હોલેન્ડની રાણીને હું એ માટે જ મળવાનો છું.
0: આ તો ઘણું જ રોમાંચક લાગે છે.
1: હવે તને આના કરતા વધુ રોમાંચક કહું તો?
0: વધુ રોમાંચક? આના કરતા વધુ રોમાંચક શું હોઈ શકે?
1: તું. હા તું. તને મારી સાથે લઈ જવા માંગુ છું.
0: સંદીપ મને તારી સાથે લઈ જવા માંગે છે.
1: તારા જેવી બ્યુટી સાથે હોય તો જરા રંગત આવી જાય. આ દુનિયાની ઊંચામાં ઊંચી 5-સ્ટાર હોટલમાં આપણે રહીશું, આમાં જમન કરીશું.
0: પણ હું તો કેવી રીતે આવી શકું?
1: એ બધી વ્યવસ્થા હું કરી લઈશ, તો કશી ચિંતા ના કરીશ. અને જો મારો બીજો પણ એક અફલાતનો વિચાર છે, આપણે ત્યાંથી ફ્રાન્સ જઈશું અને કેન્સમાં આ વર્ષનો ફિલ્મ ફેસ્ટિવલ જોઈશું. શું એક એકથી ચઢેવી ફિલ્મ્સ હોય છે, સેન્સરશિપ જ નહીં. દરેક વર્ષે આ ફિલ્મ ફેસ્ટિવલ જોવા હું કેન્સ જાઉં છું.
0: પણ મારા માટે શક્ય નથી. પાપા મને આવવા જ ના દે.
1: એમાં શું થઈ ગયું? તારા પપ્પાને હું સમજાવી દઈશ. અત્યારથી આપણે પાછા ફરતા અમેરિકા જઈશું અને લાવેગાસમાં 2-3 દિવસ. નહીં નહીં નહીં નહીં નહીં, 2-3 દિવસ નહીં, 2-3 રાત રહીશું. શું નશીલી કામણઘારી નગરી છે!
0: ઓ પણ સંદીપ, એમ તારા કહેવાથી પાપા મને ના આવવા દે.
1: કેમ ના આવવા દે?
0: ઓ સંદીપ, તું સમજતો કેમ નથી? લગ્ન કર્યા વિના એમ પાપા ના આવવા દે.
1: ફરી પાછા પપ્પા આપણી વચ્ચે આવ્યા.
0: તે આપણે લગ્ન નથી કર્યા ત્યાં સુધી પાપા વચ્ચે આવે જ નહીં.
1: ના, વચ્ચે પાપા ના આવવા જોઈએ.
0: એમ તો કે ચાલતું હશે. પણ સંદીપ, તને એટલી બધી ઉતાવળ હોય તો ચાલે આપણે લગ્ન કરી નાખીએ.
1: નહીં નહીં, હમણાં નહીં, થોડાક સમય પછી.
0: પણ તું લગ્નની ના કેમ પાડે છે? આપણે લગ્ન થઈ જાય પછી કેવી મજા આવશે!
1: મને તો લગ્ન કર્યા વિના જ તારી સાથે અમન ચમન કરવામાં વધારે મજા આવે છે.
0: ચલ, સાવ તું તો નફટ છે, બેશરમ છે.
1: જો પન્ના, મેં તો તને મારા વિશે ઘણી વાર કહ્યું છે કે મને કોઈ વસ્તુ મેળવવામાં બિલકુલ રસ નથી પડતો. મારા આ હાથમાંથી લાખોના સુંદર કિંમતી હીરા પસાર થયા છે, છતાંય એક પણ હીરો મેં મારી પાસે રાખ્યો નથી. છતાં એક એક હીરાનું સૌંદર્ય આરબો કરતા હું વધારે જાણું છું.
0: એટલે શું તું એમ કહેવા માંગે છે કે?
1: ના ના ના ના, સાંભળ, આ તો મારી થોડીક વાતો તને કહેવા માંગુ છું. થોડાક વર્ષો પહેલા મારા એક રાજવી મિત્ર સાથે હું શિકારે ગયો હતો. ત્યાં મેં ક્યાંય સુધી હરણનો પીછો કર્યો હતો, પણ માર્યું નહોતું. હરણ દોડતું જાય ને હું એની પાછળ ને પાછળ પાછળ ને પાછળ દોડ્યા જ કરું, દોડ્યા જ કરું. હરણને મારવા કરતા એની પાછળ દોડવામાં મને વધુ મજા આવતી હતી. મને એવી તો મજા આવતી હતી, એવી તો મજા આવતી હતી કે
0: હું હરણ છું, મારો શિકાર કરવા તું મારી પાછળ દોડે છે.
1: નહીં નહીં નહીં નહીં, તું મારી હરણી છે. ખરી રીતે તો તું મારો શિકાર કરે છે. એ તું નથી બોલતી? એ રિસાઈ ગઈ. હરણી, એમ રિસાઈ જઈશ તો મારું શું થશે? હું તારા ઘર કેવી રીતે રહી શકીશ? પન્ના, તું કહીશ એમ કરીશ બસ. ફ્લેશી ફેમિનાઇન બ્યુટી માટે હું શું નથી કરતો? હા.

0: માને છે કરી કઈ નહીં. ચાલ તૈયાર થઈ જા, બધા રાહ જોતા હશે.
1: હું તો તૈયાર જ છું, બસ જરા અંદર બેડરૂમમાં જઈ આવું.
0: ના ના ના ના, આ સાડી ના ચાલે. ગયા મહિને મેં ડિઝાઇન આપીને ખાસ તૈયાર કરાવી છે. આસમાની રંગની મેક્સી પહેરી લે, બારીક સિફોનની લો નેકની છે એટલે ખાસ જામશે.
1: ના ના, એ તો વધુ પડતી આછી ને નીચા ગાળાની.
0: સોરી, બી બોલ્ડ એન્ડ સ્પોર્ટી.
1: ના ના, મને એમ નથી ફાવતું. એવા ડ્રેસ પહેરતા મને શરમ આવે છે.
0: એ બધું નહીં ચાલે. મેં પોતે જે ખાસ પ્રોગ્રામ બનાવ્યો છે.
1: ના ના, મારાથી એવું બધું નહીં થાય.
0: પાછી ના પાડી પન્ના, હું જે કહું છું તો તારે કરવું પડશે.
1: અત્યાર સુધી મારાથી જે કંઈ થઈ શકે મેં બધું જ કર્યું છે. સંદીપ, હવે હું એક બાળકની માં છું.
0: પણ મારી તો તું પત્ની છે.
1: પત્ની છું એનો અર્થ એવો તો નથી થતો કે તારી દરેક ઈચ્છાઓ મારે પૂરી કરવી.
0: મારે મને તો પત્નીનો એક જ અર્થ થાય છે.
1: સંદીપ, તું આટલો બધો ઘમંડીને આપ ખુદ હોઈશ એનો મને ખ્યાલ નહોતો. આમ બહારની સપાટી પર તો કેટલો મોડર્ન લાગે છે, પણ તારા વિચારો કેટલા જૂના જમાનાના છે. સ્ત્રી માટે આવું બોલતો તને કશી લજ્જા નથી આવતી?
0: આવું તો તું આ પહેલા કહી ચૂકી છે, તારા જેવી બીજી સ્ત્રીઓ પણ કહી ચૂકી છે. પણ એક વાત મને સમજાતી નથી કે તું સ્વીકારી કેમ નથી લેતી કે તું એક સ્ત્રી છે ને હું એ તારા સ્ત્રીત્વને વધારે સારી રીતે ઉપસાવવા માંગુ છું. પન્ના, હું તારો માસ્ટર છું. હું નર છું ને તું માદા છે. માદા?
1: માદા? તેમ મને માદા કહી? હવે તો હદ થાય છે. તારા જેવો જંગલી માણસ મેં બીજો કોઈ જોયો નથી. જા, તારે જ્યાં જવું હોય ત્યાં. મારે હવે તારી સાથે ક્યાંય નથી આવવું.
0: શું કહ્યું? નથી આવવું? હું જોઉં છું કે તું કેમ નથી આવતી. ચાલ, હું કહું છું પ્રમાણે તૈયાર થઈ જા.
1: ના ના, હું નથી આવવાની.
0: જો મને વધુ નાઉશ કરીશ, તૈયાર થાય છે કે નહીં, મારી સાથે આવે છે કે નહીં.
1: ના, નથી આવવાની.
0: જહન્નમમાં જા.
1: ગયેલી છું.
0: સાલી રાસ્કલ, સામો જવાબ આપે છે.
1: પાછી ગાળો બોલ્યો. જો સંદીપ, આ વખતે હું તારે
0: સાફ મારે તારે કોઈ કચકચ ના જોઈએ. તને છેલ્લી વાર કહું છું, ચૂપચાપ મારું કયું કરે છે કે નહીં.
1: મેં કહ્યું ને કે હું કઈ તારી દબાયેલી કોઈ ગુલામી નથી. મારે પણ મારું સ્વતંત્ર વ્યક્તિત્વ છે.
0: જોઈ ના હોય તો સ્વતંત્ર વ્યક્તિત્વ વાળી. હું તને છેલ્લી વાર કહું છું કે મારું કયું કરે છે કે નહીં. મને વધારે ઉશ્કેરીશ તો પછી પરિણામ ખરાબ આવશે.
1: હવે શું ખરાબ પરિણામ આવવાનું બાકી છે? કરી કરીને તું મને શું કરીશ? પેલું ફ્લાવર વાસ મારા તરફ છટ્ટું ફેંકીશ. આ બધી કાચની પ્લેટ મારા પગ પાસે પછાડીશ. મારા શરીર પર સળગતી સિગરેટ ઠૂંઠા ચાપી દઈશ. મારા પર ઠંડુ પાણી રેડીશ. મને બાથરૂમમાં પૂરી દઈશ કે પછી અંધારા સુમસાન રસ્તા પર કારમાંથી મને અથવચ્ચે ઉતારી મૂકીશ. બોલ બોલ, આનાથી વધારે તારાથી શું થઈ શકશે? બોલ સંદીપ, આ એક છોકરી પર ત્રાસ ગુજારવા માટે આનાથી વધારે બહાદુરી ભર્યો કોઈ અત્યાચાર બાકી રહ્યો છે ખરો? ના સંદીપ, ના. વિકાસ રાત્રે ઊંઘમાં ને ઊંઘમાં હિપકા પડે છે.
0: હવે હંમેશા જેમ તારો રડો બંધ કર. તને એમ લાગતું હોય કે હું રાક્ષસ છું, શૈતાન છું, તો હવે તું અહીંથી આગળી ચાલવા માંગ. જયારે જયારે હું કોઈ ઉત્તેજનાનો પ્રસંગ ઉભો કરું છું ત્યારે કોઈ ને કોઈ વાંધો વચકો પાડી મારા આનંદ પર પાણી છોડી દે છે. કોઈ દિવસ મન મૂકીને તે તારી જાતે મારી સાથે સંડોવી દીધી છે ખરી? દરેક વખતે તારા ગમા અણગમા ને એ જ તારી કચકચ.
1: મારે તારી વિકૃતિઓને પોષવી, તારી દરેક ગાડી ગેલી ઈચ્છાઓ પૂરી કરવી.
0: પન્ના, જેમ તેમ ના બોલ. મારી વિકૃતિઓને મારી ગાડી ગેલી ઈચ્છાઓ મારી પાસે છો રહી. મારું વધારે અપમાન ન કર. તારે જવું હોય તો જતી રહે, પણ મારી એક સાફ સાફ વાત સાંભળતી જા. મારી વિકૃતિઓને મારી ગાડી ગેલી ઈચ્છાઓ આપણી વચ્ચે એટલા માટે આવે છે કે તું મને પ્રેમ નથી કરતી. મારી સાથે રહેવાથી તને માનસિક ત્રાસ એટલા માટે થાય છે કે તું મને પ્રેમ નથી કરતી. તારું સ્વતંત્ર વ્યક્તિત્વ પણ આપણી વચ્ચે એટલા માટે આડું આવે છે કે તું મને પ્રેમ નથી કરતી.
1: પ્રેમ પ્રેમ પ્રેમ, સંદીપ, તારી જીભ પર અત્યારે પ્રેમ જેવો વિચિત્ર શબ્દ ક્યાંથી આવ્યો એની મને નવાઈ લાગે છે. પ્રેમ શું છે તું સમજે છે ખરો?
0: અન્ના, હું ગમે તેવો છું, છતાં એક વાત ભારપૂર્વક હું કહી શકું એમ છું કે પ્રેમની લાગણી હું જેટલી સમજું છું એટલી ભાગ્યે જ કોઈ સમજતું હશે. પ્રેમની મારી જેટલી જરૂર છે એટલી ભાગ્યે જ કોઈને જરૂર હશે. પન્ના, જો તું સાચા દિલથી મને હૃદયના ઊંડાણમાંથી મને પ્રેમ કરતી હોત તો મારી એ વિકૃતિઓને ગાડી ગયેલી ઈચ્છાઓ પોષવામાં તને આનંદ આવતો હોત, તો તારું સ્વતંત્ર વ્યક્તિત્વ ઓગળી ગયું હોત,

0: केम बाड़ू खुलता बार थी। अरे चंपा गोविंद क्या गया बता। ओहो महाराज पर केम देखा था नहीं
1: पन्ना केम मोड़ू थे।
0: ओह सेज मोड़ू थी गयू।
1: हाँ पण केम
0: पापा ने चंडीगढ़ कॉन्फ्रेंस में जवानू हतु। मम्मी नी तबियत सारी नथी। મને થયું કે લાવ થોડી મદદ કરું।
1: નહીં મારા મિત્રોની પાર્ટીમાં આપણે અત્યારે જવાનું હતું તે ભૂલી ગઈ હોઈશ તું।
0: ના ભૂલી નહોતી ગઈ
1: તો
0: એમ મને એમ કે
1: મને એમ કે થોડી મોડી જશે ચાલશે બરાબર। આપણી આ પાર્ટીનું કશું મહત્વ નહોતું।
0: ના એવું તો નહોતું પણ પપ્પાને મદદ કરવી પણ એટલું જ મહત્વનું
1: છે। ઠીક છે પણ વિકાસ ક્યાં ગયો?
0: ત્યાં મમ્મી પાસે મુક્તિ આવી।
1: કેમ મેં તને ના નથી પાડી?
0: ત્યાં મમ્મી પાસે રહેવાની વિકાસે હટ પકડી કે મેં કર્યું માન્યું જ નહીં
1: કરતા ત્યાં એને વધારે ગમે છે।
0: એવું ક્યાં કહ્યું છે?
1: કહ્યું તો

0: તારા પુરુષ તરીકે તમારો સ્વીકાર કર્યો હોત. પન્ના સ્ત્રી પુરુષના પ્રેમમાં નથી હોતું અભિમાન કે નથી હોતી કશી લજ્જા કે શરમ. પન્ના તારી જાતને સંપૂર્ણપણે મને સોંપી દઈને તે કદી એ પ્રેમના એ મધુર તત્વનો અનુભવ કર્યો છે ખરો?
1: પ્રેમના નામે આટલી મોટી મોટી વાતો કરે છે તો તારામાં કોઈ પ્રેમની ભાવના છે ખરી?
0: મારામાં પ્રેમની ભાવના ન હોત તો મેં તારી સાથે લગ્ન જ કર્યા ન હોત.
1: ઘણી વાર પ્રેમ વગર પણ લગ્ન થતા હોય છે.
0: કોઈ એવું કર્યું પણ હોય, પરંતુ મેં એવું કર્યું નહોતું. પન્ના, ફક્ત તમારી વાસને સંતોષવા માટે જ મારે લગ્ન કરવાની જરૂર નહોતી. મારી પાસે એટલા પૈસા છે કે તારાથી પણ સુંદર છોકરી હું મેળવી શક્યો હોત. મારી બધી જ વિકૃતિઓ અને ગાડી ગયેલી ઈચ્છાઓ હું પૂરી કરી શક્યો હોત. પણ હું એવી સ્ત્રી ઇચ્છતો હતો કે જે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર મને પ્રેમ કરે, જે મારા બધા જ અભાવ દૂર કરે, જે મારું એકલવાયાપણું દૂર કરે, જે એના ભીના ભીના પ્રેમમાં મને તરબતર કરી દે. ના, તને પ્રેમ ન કરતો હોત તો ઠેઠ ફ્રાન્સથી તારા માટે કોસ્મેટિક્સ ન લાવતો હોત, જાપાન અને ઇંગ્લેન્ડથી તારા માટે ડ્રેસનું કાપડ ન લાવતો હોત, તને બિઝનેસ ટૂરમાં મારી સાથે ન રાખતો હોત. પન્ના, તને બધું અસામાન્ય અને તારા ગજા બહારનું મેં આપ્યું ત્યારે તને આનંદ થતો હતો, ને જ્યારે મેં મારા માટે બધું અસામાન્ય અને ગજા બહારનું માગ્યું ત્યારે તને ખૂંચવા માંડ્યું, તારું સ્વતંત્ર વ્યક્તિત્વ આડે આવવા માંડ્યું. પન્ના, તે તારા સ્વાર્થમાં જ મારી સાથે લગ્ન કર્યું છે.
1: મારા સ્વાર્થમાં?
0: હા હા, તારા સ્વાર્થમાં, પૈસા માટે.
1: પૈસા માટે?
0: પૈસા માટે, તે હમણાં જ કહ્યું ને એ પ્રમાણે પ્રેમ વગર લગ્ન થતા હોય છે. મારી સાથે તે એવું જ કર્યું છે. મારા પ્રત્યે તને કોઈ પ્રેમ હતો જ નહીં, ફક્ત પૈસા માટે.
1: સંદીપ, ચૂપ કર. તારો અર્થ વગરનો બકવાસ બંધ કર. પાછું જેમ તે બોલવાનું શરૂ કર્યું,
0: મુસ્કરાઈને મોટેથી બોલી છે તો બોલવાનું પણ નહીં કરું. મેં હંમેશા જોયું કે લગ્ન કરીને શું આવી છે, ત્યાંથી તે મારા પૈસાનો જ ખ્યાલ કર્યો છે. મારા બાપ દાદાની બધી મિલકત વેડફાઈ ન જાય અને હું એનો બધો જ વહીવટ હાથમાં લઈ લઉં, એની જ તને સતત ચિંતા રહી છે. તું મને અવારનવાર એ જ સલાહ આપે છે. હા, મને યાદ છે, મને બરાબર યાદ છે કે લગ્ન પહેલા પણ નદી કિનારે પ્રેમ કરવાને બદલે તે મને બાપ દાદાની એસ્ટેટ અને અસ્કેમતો સાચવવાની સલાહ આપી હતી. પણ ના, જવાબ આપ કે આ બધું શા માટે? રહેવા માટે આટલું સરસ ઘર છે, પહેરવા માટે સુંદર કિંમતી પોશાકો છે, નોકરો છે, રાંધવા માટે મહારાજ છે, સારી સારી હોટલોમાં અવારનવાર જમીએ છીએ, ફરવા માટે કાર છે, તો પછી આ બધી પૈસાની ચિંતા તું શા માટે કરે છે? તને શાનો અભાવ છે? મને શું ગમશે કે શું કરવાથી મને આનંદ થશે એની ચિંતા કેમ ક્યારેય તું કરતી નથી? હું ગુસ્સો કરું છું તો કેમ ક્યારેય મને મનાવતી નથી? શા માટે મારામાં જ્વાળામુખી ફાટે ત્યાં સુધી શાંત નથી કરતી? શા માટે મને વધુ ને વધુ ઉશ્કેરે છે? શા માટે જંગલીને તું વધુ જંગલી બનાવે છે? મને ખબર છે કે વિકાસના કુમળા મનમાં પણ તે જ મને રાક્ષસ જેવો ચિત્રી ચિત્રીને મારો હાવ ઉભો કર્યો છે, મારાથી દૂર રાખે છે. તારા મમ્મી પપ્પા એને વાલ કરે છે અને હું એક ક્રૂર શૈતાન છું. વિકાસ નહોતો આવ્યો ત્યાં સુધી મને વળગી રહી અને વિકાસ આવ્યા પછી મારાથી વધુ ને વધુ દૂર પડતી ગઈ. સાંભળી લે પન્ના, કદાચ તારાથી નહીં સંભળાય પણ વિકાસ એ તારો બીજો સ્વાર્થ છે અને એ પણ પૈસા.
1: બસ સંદીપ, બસ. જે કહેવું હતું તે બધું કહી દીધું ને. જો અત્યાર સુધી તારા બધા જ અત્યાચારો મેં સહન કર્યા ને કદાચ હજુ એ સહન કરત, પરંતુ તારા છેલ્લો શબ્દ, તારો આ છેલ્લો આક્ષેપ હું સહન નહીં કરી શકું, ક્યારેય નહીં ભૂલી શકું. તારો આ સૌથી ક્રૂરમાં ક્રૂર ફટકો છે. તે સંદીપ, હવે હું જાઉં છું. આ ઘર છોડીને, તને છોડીને હવે હું ક્યારેય પાછી નહીં ફરું.
0: તારે જે કરવું હોય તે તું કરી શકે છે.
1: મેં હવે એક નિર્ણય લઈ લીધો છે.
0: કોઈ વખત સૂર્ય આથમી જાય ને સમી સાંજના અજવાળામાં તારી બાલ્કનીમાં તું એકલી બેઠી હો ત્યારે આ એક વાતનો તો વિચાર કરજે કે હું તારો છોકરો હોત તો તું શું કરત?

0: મમ્મી તમે?
1: હા પન્ની, ખાસ તને જ મળવાની ઈચ્છા હતી.
0: પણ તમે આટલી બધી તકલીફ શા માટે લીધી? તમારી તબિયત ક્યાં સારી છે? પત્ર લખ્યો હોત તો ચાલે મમ્મી.
1: પત્રથી ચાલે એવું નહોતું પન્ના, અત્યારના સંજોગોમાં મારે તને મળવું હતું, વિકાસને પણ જોવો હતો. ક્યાં છે વિકાસ?
0: એ તો રામધનની સાથે બહાર ગયો છે.
1: કોણ રામધન? ઓળખ્યો ને?
0: હા, મારો માળી છે.
1: એની બહુ માયા છે.
0: હા, એને રોજ ફૂલો આપે છે ને એટલે.
1: ક્યારે આવશે?
0: બસ હવે આવો જ જોઈએ મમ્મી.
1: પન્ના, તારા મમ્મી પપ્પા તો ઘેર જ છે ને?
0: ના મમ્મી, એ બંને પણ અમારા એક સંબંધીને ત્યાં મળવા ગયા છે.
1: એમની તબિયત તો સારી છે ને?
0: હા મમ્મી.
1: પન્ના, તારો પત્ર મળી ગયો હતો, વાંચીને ખરેખર બહુ દુઃખ થયું. આપણે બધા જ કમનસીબ છીએ.
0: શું કરું મમ્મી, મને પણ બહુ જ દુઃખ થયું. બીજો કોઈ રસ્તો જ નહોતો. પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જતી હતી. મારી તબિયત પર અને વિકાસ પર પણ અસર થતી હતી.
1: હા, એ તો તું મને વારંવાર પત્રો લખતી હતી એટલે મને તો ખ્યાલ આવી જ ગયો હતો.
0: આ તો શી ખબર સાથી, તમારી સાથે મનનો મેળ મળી ગયો છે એટલે તમને લખી શકું, મનનો ભાર હળવો કરી શકું અને તમારી સલાહ પણ લઈ શકું. મમ્મી, તમને જોઈને મને એમ જ લાગે છે કે જાણે તમે મારા મમ્મી જ છો.
1: એ બધી કુદરતની લેણ દેણ છે બેટા, બીજું શું.
0: મને ઘણીવાર વિચાર આવે છે કે તમે આટલા સારા ને માયાળુ ને વિકાસના પપ્પા.
1: સંજોગો કહો તો સંજોગો, ને અમારા કુટુંબનું એક કમનસીબ કહો તો કમનસીબ.
0: એક બાજુ મેં છૂટાછેડાની અરજી કરી છે ને મારી સાસુ મને મારી ઘેર મળવા આવે છે, એ તમારા કુટુંબના સંસ્કાર છે. બીજી બાજુ ઘરની વહુને અડધી રાત્રિ ઘરની બહાર કાઢી મૂકવી કે કારમાંથી સુમસાન રસ્તા પર એકલી ઉતારી મૂકવી, એ પણ તમારા કુટુંબના સંસ્કાર છે.
1: પન્ના, જે કંઈ તારી સાથે થયું છે એ માટે હું બહુ દિલગીર છું.
0: ના ના ના, એમાં તમારે મારી પાસે દિલગીરી વ્યક્ત કરવાની ના હોય. મમ્મી, મને એમ શરમિંદી ના કરો.
1: પન્ના, હું તો તને મારા મનની થોડીક વાતો કરવા આવી છું, ને બની શકે તો તારું મન શાંત કરવા સમજાવવા આવી છું.
0: ઓહ મમ્મી, તમે આવ્યા તે ખૂબ સારું કર્યું, પણ વાત એટલી બધી આગળ વધી ગઈ છે, એટલું બધું ત્રાસજનક છે કે હવે કશો ઉપાય જ નથી.
1: તારી બધી વાત સમજું છું બેટા.
0: ઓહ, તમને શી વાત કરું, પત્રોમાં તો બધી વાત લખાય નહીં ને કેટલીક વાતો તો અત્યારે પણ કહેવાય નહીં.
1: તું ના કહે તોય હું કલ્પના કરી શકું છું.
0: અમુક વાતો તો એવી છે કે જેની કલ્પના પણ ન થઈ શકે.
1: એનો સ્વભાવ હું ક્યાં નથી જાણતી.
0: મમ્મી, ઘણી વાર ફોન કરી મને કોઈ હોટેલમાં કે કોઈ જગ્યાએ બોલાવે ને પછી પોતે આવે જ નહીં. સાંજે હેરાન પરેશાન થઈ પૂછું તો કહે ભૂલી ગયો, ને પાછી બીજી વાર બોલાવે ને કહે હવે નહીં થાય અને પાછું થાય. ઓહ, આ બધું ચક્ર ચાલ્યા જ કરે. આવું શા માટે કરે છે એ મને સમજાય જ નહીં.
1: એની નાદાનિયત, બીજું શું.
0: મમ્મી, ત્રાસ તે કેવો ત્રાસ, નાની નાની વાતમાં ઉશ્કેરાઈ જાય, હાથ ઉગામે, વસ્તુઓ છૂટી ફેંકે. ને એક દિવસ તો મમ્મી મારો બ્લાઉઝ પણ ફાડી નાખ્યો.
1: અરે, આ તો નર્યું જંગલી પણ જ કહેવાય.
0: એકવાર અમે પિક્ચર જોઈ આવતા હતા, રસ્તામાં પિક્ચરની ચર્ચા થઈ, અમારી વચ્ચે મતભેદ પડ્યો ને એકદમ ઉશ્કેરાઈ ગયા ને ઓચિંતી જ ગાડી ઉભી રાખી. રાતના 12:30 વાગે કેટલાક મવાલી જેવા લોકોની હાજરીમાં મને ગાડીમાંથી ઉતારી મૂકી. મમ્મી, મમ્મી, એ જ વખતે મને જિંદગીમાં પહેલી વાર આપઘાતનો વિચાર આવ્યો. પાસે જ તર્યો હતો, પણ સાથે પેટમાં વિકાસ પણ હતો. હું મૂંઝાઈને થોડું આમ તેમ ચાલી, ત્યાં તો એ પાછા આવ્યા અને માફી કેમ ન માગી એમ કહી ધમકાવીને અંદર બેસાડી ઘેર લઈ ગયા. મમ્મી, મમ્મી, પછી હું આખી રાત ઊંઘી શકી નહોતી.
1: અરે રે, આ તો કોઈ સાચું પણ ન માને.
0: આનાથી પણ વધારે વધારે તમને કહેતા મને શરમ આવે છે. એમની બધી જ ગાડી ગયેલી ઈચ્છાઓ હું પૂરી કરતી. પણ મમ્મી, મમ્મી, 5-star હોટેલના સ્વિમિંગ પૂલમાં બધા મિત્રોની હાજરીમાં હું બિકિનીને સ્ટ્રીંગ ડ્રેસ પહેરું એવી જીત કરતા, આવું તે કોઈ કરે?
1: છી છી છી છી, આ તો ઘણું શરમજનક કહેવાય.
0: અને મમ્મી, આનાથી પણ એક ખરાબ વાત છે. રમ, જીન, બ્રાન્ડી કે વિસ્કીની તો આપણા કુટુંબ

0: નવાઈ નથી, પણ મમ્મી તમને જાણીને આઘાત લાગશે કે તે અવારનવાર કોકેન ડ્રગ્સ લે છે, એનું વ્યસન થઈ ગયું છે. ને કોકેન લીધા પછી તે એકદમ ઉશ્કેરાઈ જાય છે, ગુસ્સો કરે છે, ને હિંસક પશુ કરતા પણ વધુ હિંસક ને હેવાન બની જાય છે.
1: શું વાત કરે છે, કોકેન લે છે? ઓ ભગવાન, આ તો ઘણો જ આગળ.
0: મમ્મી તમને થશે કે આપણને ઘણું બોલબોલ કરે છે, પણ શું કરું, મારું મન શાંત જ થતું નથી. આ તો મારા મનનો ઉભરટ આવું છું. અરે એમાં ને એમાં તમારા ખબર અંતર પૂછવાનું તો ભૂલી જ ગઈ.
1: એમાં શું, હું તો તારા મનનો ભાર હળવો કરવા જ આવી છું.
0: તમે સોનગઢથી આવ્યા? ક્યારે આવ્યા?
1: આજે જ સોનગઢથી આવી.
0: મમ્મી તમે થોડી વાર બેસો, હું કોફી બનાવી
1: લઉં. ના ના ના દીકરી, બેસ, વાતો કરીએ. હમણાં કોફી નહીં ફાવે.
0: તો કશું ઠંડુ પીશો, લીંબુનું શરબત ફાવશે.
1: પછી વિકાસ આવે એટલે બનાવજે, એ તો મજામાં છે ને?
0: હા મમ્મી.
1: પન્ના.
0: શું મમ્મી?
1: બેટા, તે છૂટાછેડા માટે અરજી કરી છે.
0: હા.
1: ને મિલકતમાંથી વિકાસનો ભાગ પણ માગ્યો છે. હશે પન્ના, તને જે ઠીક લાગે તે કર, પણ હું તો તને એક જ સલાહ આપું છું કે તારું મન ઊંચું થઈ ગયું હોય તો હમણાં થોડોક વખત તું અહીં રહે કે મારી સાથે સોનગઢ આવ, પણ આ બાબતમાં તું કશો ઉતાવળો નિર્ણય ના કરીશ.
0: મમ્મી, મેં આવેશમાં ને આવેશમાં ઉતાવળે આ નિર્ણય નથી લીધો. છેલ્લા કેટલાય સમયથી મને આ જ વિચાર આવે છે. મને લાગે છે કે હવે મારાથી ત્યાં રહી શકાય એમ નથી. મેં બહુ સહન કર્યું. ઓહ, અત્યારે એનો વિચાર કરતા પણ કમકમા આવે છે.
1: શાંત થા પન્ના, શાંત થા. હું તો તને એટલું સમજાવવા આવી છું કે આ રીતે તારો અને સંદીપનો સંબંધ તોડી નાખવો એ સારું નથી. આ રીતે લગ્ન જીવનનો અંત આવે એ ઘણો જ ખરાબ કહેવાય. એ કોઈના હિતમાં નથી બેટા, સંદીપના, તારા કે પછી વિકાસના.
0: મમ્મી, અત્યાર સુધી મેં ખૂબ સહન કર્યું, પણ હવે હું સાવ ભાંગી પડી છું.
1: સાંભળી રે બેટા,
0: છેવટે એમણે મારા પર ખૂબ જ ભયંકર આક્ષેપ કર્યો કે હું પૈસા માટે એમને પડી છું. મમ્મી સાંભળો, હું તમારા કુટુંબના પૈસા છીનવી લેવા આવી છું.
1: એક વાત સાંભળ, હું સંદીપની માં છું. તું એનાથી છૂટી પડી નહીં આવી છે, છતાંય આજે હું તને મળવા આવી છું.
0: તમે તો ઘણા સારા છો, આવું કેમ બન્યું એ જ સમજાતું નથી. હું જ કમનસીબ છું.
1: હું આજે તને એ જ વાત કહેવા આવી છું, હું પણ તારી જેમ એક કમનસીબ.
0: મમ્મી, તમને પણ હંમેશા મેં એકલા અટુલા જોયા છે.
1: પન્ના, મારું લગ્ન જીવન પણ દુઃખી હતું. સંદીપના પિતા પણ ઘણા જ ધૂની તરંગીને મનમોજી હતા, પોતાના જ ખ્યાલોમાં મસ્ત રહેતા. એટલું જ નહીં, પણ અમારા જ કુટુંબની એક બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધી બેઠા હતા, ને એનામાં જ ટ્વાયલા રહેતા હતા. શરૂઆતમાં તો હું પણ તારી જેમ અસ્વસ્થ થઈ ગઈ, ગભરાઈ ગઈ, અકળાઈ ઉઠી, ઘર છોડી નાસી જાઉં એવી લાગણી પણ થઈ આવતી. પણ એટલામાં સંદીપ આવ્યો. છેવટે સંદીપની ખાતર મેં એમને સ્વીકારી લીધા, મારું ઘર સ્વીકારી લીધું.
0: મમ્મી, તમે એ બધું સહન કરી શક્યા? મારાથી સહન નથી થતું, ને મારા પર તો કેવા કેવા અત્યાચારો થયા છે. આવી વિચિત્રતા કે વિકૃતિ તો મેં કોઈનામાં જોઈ નથી.
1: મારે તને એ જ કહેવું છે, અમારું લગ્ન જીવન દુખી હતું એટલે સંદીપ એકલો સોનાતો હતો, હિજરાતો હતો. એને એના બાપના લાડ કોળ મળ્યા નહીં, એટલે એના બકુલ મામા એને નાંદીપુર લઈ ગયા.
0: નાંદીપુર વિશે પણ સારું નથી બોલતા.
1: હા, ત્યાં તો એ વધારે અતડો ને એકલવાયો થઈ ગયો. મામી તો હતા નહીં, મામા ધંધામાં રોકાયેલા રહેતા, એટલે તે નોકરોના હાથે

0: છતો.
1: નોકરો ના હાથે?
0: હા એટલું જ નહીં, પણ એમના ઘરમાં ચાર પાંચ તો કૂતરાઓ હતા, હાઉન્ડ, પોમેરિયન ને આલ્સેશિયન. મારા ભાઈને કૂતરાઓનો બહુ શોખ હતો, એટલે સંદીપ કૂતરાઓની સોબતમાં મોટો થયો. નોકરો અને કૂતરાઓ વચ્ચે મા બાપના પ્રેમ વગર ઉછરેલો એકલો અટોલો છોકરો જંગલી જાનવર જેવો જ થાય ને. પન્ના, પન્ના કેમ બોલતી નથી? હું કહું છું એના પર વિચાર કર. હું તને આ જ વાત કહેવા માંગુ છું, તું સમજવાનો પ્રયત્ન કર કે સંદીપ શા માટે ક્યારેક ક્યારેક રાની પશુ જેવો હિંસક ને વિકૃત બની જાય છે. કદાચ કદાચ તું સમજીશ તો એને સ્વીકારી શકીશ. પન્ના, પન્ના.
2: મમ્મી, આપણે જંગલી વાઘને સમજી શકીએ ખરા, પણ એની સાથે રહી શકાય ખરું?

0: એટલે તું કહેવા શું માંગે છે? ચોખ્ખે ચોખ્ખું કહે, આમ ગોળ ગોળ ના બોલીશ.
1: એ જ કે હવે હું માં બનવાની છું.
0: માં બનવાની છું?
1: હા વિકાસ, તારા બાળકની માં બનવાની છું.
0: મારા બાળકની?
1: હા વિકાસ, એટલે તારી સાથે લગ્ન કરી મારે તારી હૂંફ જોઈએ છે, તારું રક્ષણ જોઈએ છે, સહી સલામતી જોઈએ છે.
0: પણ એમાં તું આટલી ચિંતા શા માટે કરે છે? તને ખબર છે કે મારે કેટલાય ડોક્ટરોની ઓળખાણ છે.
1: ઓ ના ના વિકાસ, મારે એવું નથી કરવું, હું એવું નથી ઈચ્છતી.
0: ના ના સંગી, તારે એવું જ કરવું પડશે. હવે એક જ રસ્તો છે.
1: ઓ વિકાસ, તું સમજતો કેમ નથી? મારે લગ્ન કરવું છે, માં બનવું છે, મારે તારા બાળકનો જન્મ આપવો છે.
0: સંગી, એ કોઈ પણ હિસાબે શક્ય નથી. તું મારા બાળકને જન્મ નહીં આપી શકે.
1: ઓ પ્લીઝ વિકાસ, મને એકવાર માં બનવા દે. આપનું બાળક કેવું સુંદર ફૂલ જેવું હશે.
0: એ તારું સુંદર ફૂલ ખીલે પહેલા જે ડાળી પરથી ખરી પડવું જોઈએ. આ દુનિયામાં મારા બાળકે આવવાનું નથી, અંધારામાં જ ઓગળી જવું જોઈએ.
1: વિકાસ પ્લીઝ વિચાર કર, એ ફૂલ કેટલું નમણું અને નાજુક હશે.
0: સંગી, હું નથી ઈચ્છતો કે આ દુનિયામાં મારો કોઈ વંશ રહે. મારાથી જ મારો અંત આવી જવો જોઈએ. મારા કુળનો, મારા કુટુંબનો, મારા બાપ દાદાની પેઢીઓનો હું બસ છેલ્લો જ વંશ જ. મારા પછી બસ અંધારું, ઘેરું અંધારું, આ દરિયા જેવું અંધારું.
1: પણ શા માટે? શા માટે?
0: એટલા માટે, એટલા માટે કે જો તને પેલા ધસમસતા ફેનિલ ફેનિલ મોજા દેખાય છે ને, કેવા ઉછળી ઉછળીને કિનારે પછડાય છે, દેખાય છે ને, પણ ખબર પડે છે ક્યાંથી આવે છે, કેમ આવે છે?

0: આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો સાંભળીએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. થોડી ક્ષણો બાદ રજૂ કરીશું હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના સ્વરમાં હિન્દી ફિલ્મી ગીતો. રાત્રિના બે વાગ્યાથી હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક રેતીના રણમાં દોડતા જીરાફો, લેખન વિભૂત શાહ, નિર્માતા મીનાક્ષી દેસાઈ. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું હસમુખ પાટડિયા, કાવ્યા પાટડિયા અને કીર્તિ મિશ્રાના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે હિન્દી ગીતો સોનુ નિગમના સ્વરમાં અને પરોઢિયે 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. તો મિત્રો આ હતી વિગતો હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની, અને હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યુવા જગત. સાંભળીએ મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના સ્વરમાં.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ. રેતીના રણમાં દોડતા જીરા.

0: નાટકના લેખક છે શ્રી વિભુત શાહ. પાત્રવર્ણી આ પ્રમાણે છે: ઘોષા દામિની મહેતા, નીરદ કમળ ત્રિવેદી, જીન કિશન ત્રિવેદી, અમૃત પ્રેમળ ભટ્ટ. પારુલના પાત્રમાં તથા રજૂઆત મીનાક્ષી દેસાઈ. સહાયક ગોપાળ મુદલિયાર.
1: રેતીના રણમાં દોડતા જીરાફો

0: કેમ મમ્મી પપ્પા નથી આવ્યા?
1: મેં એમને અત્યારે કશી વાત નથી કરી, પછી એમને પત્ર લખી નાખીશ.
0: અને તારો ભાઈ દર્શન પણ દેખાતો નથી.
1: એ તો બહારકામ ગયો છે, અહીં નથી.
0: ઓ હા હા, તો તું અત્યારે જાય છે એ સારું નથી કરતો. હા, એને કેવું લાગશે?
1: શું કરું જીન, બીજો કશું છૂટકો જ નહોતો.
0: ઠીક છે ઠીક છે. અરે વિરદ, હા, કશું ઠંડુ પીણું પીશ કે ચા કોફી?
1: નહીં નહીં, રહેવા દે, કશું નથી પીવું.
0: ચાલ જવા દે. હા, પણ 2-3 મહિના પછી તું અહીં આવી તો જઈશ ને?
1: ના જીન, હવે અહીં આ શહેરમાં હું પાછો નહીં આવું. કદાચ ક્યારેય પાછો નહીં આવું.

0: મને તો ક્યારેક એમ લાગે છે કે આ શહેરમાં ફરફરથી ફૂંકાતી આ હવા પણ મારી છે.
1: હા જીન, અત્યારે મને પણ કેટલું યાદ આવે છે, આપણી આર્ટ ગેલેરી, આપણા ચિત્રો, કેનવાસો, આપણી પેકોડા, પીળું આસોપાલવનું વૃક્ષ, નદીનો કિનારો, તારું ફ્લેટ, અનિલ, પારુ, અમૃત અને ઘોષા.
0: નીરદ, નીરદ હવે દરેકને ભૂલી જવાનો પ્રયત્ન કરજે.

0: કરવી છે.
1: હા હા બોલ, જલ્દી બોલ, શું કેવું છે?
0: જીન, જીન, મેં તને કહ્યું, મેં કહ્યું એમ હું તો આ શહેરમાં હવે ક્યારેય પાછો નહીં આવું, અને તું કહે છે એમ હું તો એની દરેક વસ્તુને ભૂલવાનો પ્રયત્ન કરીશ. પણ પણ જીન, મારી તને એટલી જ વિનંતી છે કે જીન, તું જ્યારે જ્યારે જ્યારે જ્યારે તને તક મળે ત્યારે મને, તારા નીરદને આ શહેરમાં જીવતો રાખજે. જીન, આ શહેર છોડતી વખતે મારી મારી આ છેવટની ઈચ્છા છે, આ શહેરમાં અહીં ત્યાં થતી વાતચીતમાં મને જીવતો રાખજે. અને અને જીન, ક્યારેક ક્યારેક ક્યારેક ઘોષા સાથેની વાતચીતમાં પણ.

0: અરે અરે ટ્રેન ઉપરથી લાગે છે. અરે જો સિગ્નલ પણ ડાઉન થયો.
1: હા ટ્રેન ઉપડી. જીન જીન જીન લાવતા રાહત. મારે મારે તને એક વાત કરવી છે. એક વિનંતી.

0: પ્રથમ તો સૂર્યનું અજવાળું તારા ચહેરા પર કેટલું સરસ લાગે છે.
1: હા ખરેખર ગોશા, યુ લુક ગ્લોરિયસ.
2: પેલો સૂર્ય પણ તારો આશક લાગે છે.
3: ચૂપ કર.
0: એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. અચ્છા ગોશા, તું શું લઈશ? હા, અને પારોલ તું?
4: મારાથી અત્યારે કશું ખવાશે નહીં બાબા, હું તો કોલ્ડ કોફી લઈશ.
0: ખાવાનું તો તું કોઈ દિવસ છોડતી નથી. હે, આ જામફળ કે સફરજન જોયું નથી અને ભડક ભડક બચકા ભરવા માંડી પડતી.
2: હે, તો સારું છે કે જામફળ અને સફરજન ને બચકા ભરે છે, નહીં તો.
1: એ નહીં નહીં
2: પારો,
1: પ્લીઝ પ્લીઝ પ્લીઝ, નહીં નહીં નહીં, જાહેરમાં કશું નહીં બોલવાનું.
4: નહીં નહીં પારુ, તું અત્યારે આટલું બધું બોલતા શીખી છે, પણ અમારા ગ્રુપમાં આવી ત્યારે તો કોઈની સાથે બોલતા પણ ગાલે શરમના શેરડા પડતા.
0: જો કે અંગત રીતે મને તો કોઈના ગાલે શરમના શેરડા પડે એ જોવું ખૂબ ગમે. ઇટ ઇઝ ધી મોસ્ટ લવલી થિંગ ટુ સી.
5: અરે ભાઈ, આમ હસાસ કરશો કે કઈ ખાવા પીવાની વાત કરશો? હા જીન, તું શું કહેતો હતો?
0: અરે તો હું આ પારુલ અને ઘુસાને પૂછતો હતો, તને નહીં? હા, છતાંય હવે તે સામેથી પૂછી જ નાખ્યું છે. તો બોલ, કહે શું ખાઈશ, શું પીશ?
5: અરે ભાઈ જીન, મારે તો ગરમા ગરમ પીઝા.
0: નીરજ તારે?
1: મારે એમ કર, પોટેટો ચિપ્સ.
0: ઓકે ઓકે. પારોલ?
2: મારે પાઇનેપલ જ્યુસ, કશું ખાવું નથી.
5: મારે પણ પાઇનેપલ જ્યુસ.
0: દો કોલ્ડ કોફી ઓર દો પાઇનેપલ જ્યુસ, હા, એક પ્લેટ પીઝા ઓર હા પોટેટો ચિપ્સ, જરા જલ્દી કરના.
5: અરે તમને કોઈને ખબર છે કે નહીં કે આપણા નીરદે ઘોષાના બે ત્રણ પોર્ટ્રેટ્સ બનાવ્યા છે, ખાનગીમાં બનાવ્યા છે અને ખાનગી જ રાખ્યા છે, કેમ ખરું ને નીરજ?
1: હા, ઇમ્પ્રેશનિસ્ટિક સ્ટાઇલમાં મેં એના ત્રણ ચાર પોર્ટ્રેટ બનાવ્યા છે ખરા.
5: હા, મેં પણ ચોરી ચૂપીથી ગઈકાલે જ જોઈ લીધા હતા. સ્ટાઇલ છે ઇમ્પ્રેશનિસ્ટિક, હા, છતાંય એમાં ઘોષા પકડાઈ જાય છે, એની ઓળખ છતી થઈ જાય છે.
2: તો જ ઘોષા હાથમાં આવે ને.
4: ઓહો, તમે બધા કેવું કેવું બોલો છો, એ તો નીરજે કહ્યું કે.
0: અચ્છા અચ્છા અચ્છા, એક મિનિટ એક મિનિટ એક મિનિટ, આ તમે બધા આવું બોલો છો તે ઘોષાને નથી ગમતું એમ એ કહે છે, તો જવા દો એ વાત. હવે મારે બધાને ગમે એવું કંઈક કહેવું છે, મારે એક અગત્યની જાહેરાત કરવાની છે, અરે ખુશ ખબર આપવાની છે.
5: અરે ભાઈજી, જે કહેવું એ જલ્દી કહે ને, એમાં આમ જાહેરાત કરતો હોય એમ શું બોલે છે?
0: તો સાંભળો,

0: અમેરિકા યુનેસ્કોની મુખ્ય કચેરીએ આપણા નીરજનું એક ચિત્ર ઓઇલ પોર્ટ્રેટ $1,000 માં ખરીદ્યું. આજે જ કાગળ આવ્યો.
1: થેન્ક યુ એવરીબડી, થેન્ક યુ વેરી મચ ગોશા, થેન્ક યુ ગોશા.
2: પણ નીરજ, એ તો કે તારું કયું ઓઇલ પોર્ટ્રેટ પસંદ થયું?
1: શિશુ અને માં.
3: શિશુ અને માં, હા હા, યાદ આવ્યું. ચિત્રમાં એક નાનકડું બાળક હાથમાં રમકડું લઈ રઘવાયું થઈ કદાચ એની વિખૂટી પડી ગયેલી માં ને ખોળે છે, અને ઉપર આકાશમાં યુદ્ધનું નેટ વિમાન પસાર થઈ ગયેલું બતાવાયું છે. પાછળ એનો લીસોટો પડેલો છે, એ જ ને?
2: હા, એ ચિત્ર તો ખૂબ જ સરસ બન્યું છે. ચિત્રનું શીર્ષક છે શિશુ અને માં, પણ ચિત્રમાં માં ક્યાંય નથી, છતાંય છે એટલે ચિત્ર ખૂબ જ કલાત્મક બન્યું છે.
3: એને લીધે ચિત્રમાંથી અનેક ધ્વનિ અને અર્થ વિસ્તરે છે. નીરદ, ચાર્મિંગ.
1: થેન્ક યુ.
3: ઇન્ડીડ ચાર્મિંગ.
1: મારે તને મારા મનની એક વાત કહેવી છે.

0: વાત ખૂબ જ નાજુક છે.
1: હા, હું પણ એ જાણું છું, પણ હવે હું રહી ન શક્યો અને તને કહી દીધું.
0: નીરદ, તે સારું કર્યું, પણ
1: જીન, આ સોપાલવના વૃક્ષ નીચે આ બાંકડા પર મેં તને ઘણી વાર આવી જ રીતે મારા મનની વાતો કહેલી છે.
0: આપણું બોધિ વૃક્ષ આસુ પાલવનું ઝાડ.
1: જૈન, પણ આજે તો મેં તને મારી આસક્તિની, મારી માયા મમતાની વાત કરી છે. જૈન,
0: નીરદ, ક્યારેક આ આસક્તિમાંથી જ અનાસક્તિ ઉભી થાય છે.
1: પણ આ આસક્તિ તો મારા હૃદયમાં, મારા લોહીમાં, મારા માંસ મજ્જામાં ઊંડે ઊંડે ઉતરી ગઈ છે. જૈન,
0: એવું છે તો તું તારા મનની વાત સીધે સીધી જ ગોશાને કેમ નથી કહી દેતો?
1: તારી વાત સાચી છે, હું એવું જ વિચારું છું.
0: પણ ઘોષાને આ વાત કહેતા પહેલા તે પૂરેપૂરો વિચાર તો કરી લીધો છે ને?
1: જો જીન, અમુક બાબતોમાં તો એવું છે ને કે વિચારો કરવાનું શરૂ કરીએ તો એનો અંત જ નથી આવતો, એટલે વિચાર ના કરીએ એ જ સારું. ને અમે જીન, હવે તો મારી વિચાર કરવા જેવી સ્થિતિ રહી જ નથી.
0: અચ્છા, એક સિગાર આપ.
1: લે લે, એક નહીં બે. પણ જીન, સાચું કહે, ઘોષાની સાથે લગ્ન કરવાનો મેં નિર્ણય કર્યો છે, એમાં તારી સંમતિ તો છે ને?
0: નીરદ, મારી સંમતિ કે અસંમતિનો પ્રશ્ન જ ઉભો થતો નથી, આ તો તારો અને ઘોષાનો પ્રશ્ન છે. છતાંય હું એક પ્રશ્ન પૂછું.
1: હા હા, પૂછ.
0: ઘોષા સાથે લગ્ન કરવાનો આ નિર્ણય તે એકાએક કેમ લીધો?
1: શું કહું જીન, છેલ્લા કેટલાય સમયથી હું ઘોષા પ્રત્યે એક પ્રકારનું ન સમજાય એવું અદમ્ય ખેંચાણ અનુભવું છું. એ હોય તો એની હાજરીમાં, અને એ ન હોય તો એની ગેરહાજરીમાં. જીન, હું સતત સતત બેચેન રહું છું. જીન,
0: નીરદ, નીરદ, બીજો એક તદ્દન ખાનગી પ્રશ્ન પૂછું?
1: હા હા, પૂછ ને. અરે, જે પૂછવું હોય તે પૂછ.
0: અચ્છા, તો મને એ કહે કે તું અને ઘોષા અરસપરસ આત્મીય બન્યા છો ખરા?
1: આત્મીય? જીન, આત્મીય શબ્દનો અત્યારે તું શું અર્થ કરે છે મને ખબર નથી, પણ હું જે અર્થમાં સમજું છું એ પ્રમાણે અમારા માટે એવી પરિસ્થિતિ ઉભી જ થઈ નથી.
0: અચ્છા અચ્છા અચ્છા, ચાલ પેગોડામાં બેસી ચા કે કોફી કશું લઈએ. હા,
1: પણ જીન, તે મારી વાતનો જવાબ ના આપ્યો. તારી સંમતિ છે કે નહીં તને શું લાગે છે?
0: જો નીરદ, આમાં એક વાત સાફ છે, જો અરસપરસ તમારી ઈચ્છા હોય તો મારી દ્રષ્ટિ આમાં કશું ખોટું નથી. પણ હા, ઠીક, યાદ આવ્યું, તે તારા મમ્મી પપ્પાને આ વાત કરી છે કે નહીં?
1: પણ જીન, એ પ્રશ્ન તો પછી ઉભો થાય છે ને.
0: એ બરાબર છે, પણ ઘોષાને તારી આ

0: પ્રકારની લાગણીની ખબર છે?
1: એ તો મને ખબર નથી, પણ જીમ તે દિવસે એ એકલી આવી હતી, ખબર છે? શનિવાર હતો.
0: હા, એ તો મને કહ્યું હતું.
1: હા, અને એ દિવસે મેં પાણી પીને ગ્લાસ રાખ્યો હતો, એની અંદર મેં પીધેલું થોડું પાણી વધ્યું હતું. જીમ, એ દિવસે ઘોષા એ પાણી કટકટાવી ગઈ. એનો અર્થ શું થાય જીમ?
0: એક રીતે જોતા એના જેવી છોકરી આવું કરે એ. હા નીરજ, તું કહે છે એ બરાબર છે. બીજી કશી વાત તે કરી છે?
1: ના, હવે વિચારું છું કે હું કહી જ દઉં.
0: હા હા નીરજ, ઘોષાને તારા મનની વાત કહી જ દે, વહેલી તકે કહી દે.

0: જીન, તારા ફ્લાઇટ ના આ રસોડામાં આજે પહેલી વાર તને ચા બનાવતો જોયો.
1: હે ગોશા, સારું થયું તું આવી. હા ચાલ ચા બનાવ, હું આરામથી બેસું.
0: ચા બા પછી લે, હું આજે તારા માટે આ મિલ્ક ચોકલેટ લેતી આવી છું.
1: ગોશા, આજે પાછી નાઈને બાથરૂમ માંથી તું સીધી જ મારા ફ્લેટ પર આવી લાગે છે.
0: હું નાઈને આવી છું કે નાયા વગર આવી છું, એની સાથે તારી શી નિસ્બત? આજે તો હું નાયા વગર જ આવી છું.
1: જૂઠ
0: નહીં સાચું. અચ્છા બાબા જૂઠ, પણ તને શી ખબર પડી કે હું નાઈને સીધી જ આવી છું?
1: કહી દઉં.
0: કહી દે.
1: જો આ તારા કોરા અને છૂટા વાળ જોઈને હું કહી દઉં છું કે તું નાઈને સીધી જ અહીં આવી છું. હા, આ તારા શરીરનો લીસો તામ્ર વર્ણ પણ વધારે ચમકે છે, અને એમાં પાછું તે પહેર્યું છે આ જાંબલી બેલ બોટમ અને ઊંચે ગાંઠ વાળેલું ચુસ્ત બ્લાઉઝ. જયારે જયારે તું આવો ડ્રેસ પહેરે છે ને કોશા, ત્યારે ત્યારે મસ્તીખોર બને છે, કેમ ખરું કે નહીં? એટલે જ આવીને સીધી મને નાના બાબાની જેમ મિલ્ક ચોકલેટ આપતી હતી. હા
0: સિરિયસલી, મને મિલ્ક ચોકલેટ બહુ જ ભાવે છે, પણ આવું બોલી બોલી ને તું મને વધારે મસ્તી ખૂબ બનાવે છે.
1: પણ મારો એવો આશય નથી. હા,
0: આશય વગર ઘણા કાર્યો થતા હોય છે. ચા સારી બની છે? પણ જીન, તું એકલો રહી છે તો ગામથી માને કેમ બોલાવી નથી લેતો?
1: મારા કરતા મોટા ભાઈ તથા ભાભી પાસે માં રહે તો વધારે સુખચેનથી રહી શકે એમ છે. પણ તું અત્યારે આ વિચિત્ર સમયે કેમ આવી ને પાછી ઉપરથી સલાહ આપવા માંડી પડી?
0: આ સેન્ડવિચ સરસ બની છે. હા તો તું શું કહેતો હતો, વિચિત્ર સમય કેમ આવી? પણ આવા વિચિત્ર સમય આવું તો જ તું મળે ને. જવા દે વાત, પેલા એ કહે કશું નવું કામ કર્યું?
1: જો જો પેલું ચિત્ર પડ્યું છે જોયું?
0: પહેલા મને આ બારી બંધ કરી દો હા, અને પડદો પાડી દો, ચિત્ર જોવાની વધારે મજા પડશે.
1: સારું સારું એમ કર.
0: અરે વાહ વાહ બાબા વાહ, નથી માણસોના આકાર, નથી પશુઓના આકાર, કે નથી પક્ષીઓના આકાર, ત્રણેયના આકાર ભેગા કરી કોઈ નવા જ ભૂરા ભૂરા આકાર બનાવ્યા છે. ચિત્રનું શીર્ષક રાખ્યું છે કે હજુ હવે રાખવાનું છે?
1: ફેન્ટસી ઇન બ્લુ.
0: ફેન્ટસી ઇન બ્લુ, તારા ચિત્રો અફલાતુન હોય છે, પણ તારા શીર્ષકો તો એથી વધારે અફલાતુન હોય છે.
1: ઠીક છે ઠીક છે, લે બીજી સેન્ડવિચ લે.
0: ઓ થેન્ક યુ, થેન્ક્સ. હું આ પલંગ પર લયથી અડેલીને બેસું?
1: પણ એક વાતનો જવાબ આપ.
0: કઈ વાતનો? આ સેન્ડવિચ ખરેખર સરસ છે, તેજ બનાવી છે ને?
1: હા મેં જ બનાવી.
0: ખરેખર સરસ છે.
1: હવે મારો પ્રશ્ન પૂછો.
0: પૂછ. શું પૂછતો હતો?
1: તે દિવસે નીરજના ચિત્રો પ્રદર્શન માટે ગોઠવવાના હતા ત્યારે બધા જ આવ્યા, પણ આર્ટ ગેલેરીમાં તું કેમ ના આવી?
0: મારે બીજું કામ હતું, અને આમે એના ચિત્રો મને બહુ ખાસ રસ પડતો નથી.
1: નીરજના ચિત્રોમાં તને રસ પડતો નથી? શું વાત કરે છે?

0: પૂછી શકું કેમ?
1: બીજું તો શું કહું, પણ નીરદના ચિત્રોમાં જુસ્સો નથી હોતો.
0: ગોશા, નીરદ ઘણો પ્રમાણિક કલાકાર છે. એ જે કંઈ કામ કરે છે એ લાગણીથી અને નિષ્ઠાથી કરે છે. એના કામમાં એને ઊંડી શ્રદ્ધા હોય છે.
1: એ જે હોય તે. હું તો બસ એટલું જ કહેવા માંગુ છું કે કળાના નામે જે કંઈ રચના થાય એમાં વિદ્યુતનો, વીજળીનો ધક ધક તો પ્રવાહ જોઈએ.
0: ગોશા, આપણે બધા કળાના નામે વટલાયા છીએ. એમાં આપણા મનની આંતરિક અંદરની પ્રક્રિયાની હું વાત કરી રહ્યો હતો. પણ આ નીરદની વાત નીકળી છે તો તને આજે મારા મનની એક વાત કહું. કલાકાર કરતા એ નીરદ માણસ તરીકે ઘણો મોટો છે. અરે, ક્યારેક તો મને એ અબ્રાહમ લિંકન જેવો લાગે છે. એનું મન અત્યંત રૂજુ છે અને અમારા બંનેના વ્યવહારમાં એના પર તમને બધા મિત્રોને મારું વર્ચસ્વ દેખાતું હશે. પણ મનોમન મેં એની મોટાઈ, એની સર્વોપરિતા સ્વીકારી છે.
1: છોડને આ નીરદની વાત. આમાં તને બીજી વાત કહું.
0: ગોશા, આમ મારી વાત ઉડાડવાનો પ્રયત્ન ના કર.
1: ઓહો, પણ એમાં આટલો બધો ઉશ્કેરાઈ કેમ જાય છે? કઈ તારી વાત ઉડાડી મેં?
0: તો હવે મને એક વાતનો સીધો જવાબ આપ.
1: બોલ.
0: છેલ્લા 2-3 દિવસમાં તને નીરદ મળ્યો હતો?
1: હા.
0: તમારી બે વચ્ચે કશી મહત્વની વાતચીત થઈ હતી?
1: હા.
0: તે શું જવાબ આપ્યો?
1: ના.
0: કેમ, તું લગ્ન કરવા નથી માંગતી?
1: ના.
0: ગોશા, યાદ હોય તો એક દિવસ મેં તને કહ્યું હતું કે આ તારા મુક્ત સહચારના બદલે ગમે તે એક સાથે તું લગ્ન કેમ નથી કરી લેતી. ત્યારે પણ તે મને ઉડાવ જવાબ આપ્યો હતો.
1: ઉડાવ જવાબ નતો આપ્યો. મેં એમ કહ્યું હતું કે એટલે અંશે હું વિકૃત અને અવળચંડી. બીજું શું, અને આજે પણ એમ જ કહું છું.
0: ગોશા, આજે મારી સામે પણ તું તારો મિજાજ બતાવી રહી છે.
1: હા હા, હું મારો મિજાજ બતાવી રહી છું. તારે જે માનવું હોય તે માન, મને કોઈ ની પડી નથી. હું બીજા માટે મારું જીવન જીવતી નથી. હું ફક્ત મારા માટે જ જીવન જીવવા માંગુ છું. હા, મારા માટે જીવું છે તેવું. નકામું તો નકામું.
0: ગોશા, બસ બંધ કર તારી આ નાદાન વાતો. તારી વિકૃતિઓમાં અને અવળચંડાઈમાં જીવવાને બદલે એને સમજવાનો પ્રયત્ન કર.
1: બંધ કર તારો આ ઉપદેશ. તું અત્યારે આ સિગરેટ પી રહ્યો છે તેને સમજીને પી રહ્યો છે? લાવ લાવ એક સિગરેટ, હું પણ પી નાખું. મારી આટલી વિકૃતિઓમાં બસ એકનો ઉમેરો કરી દઉં. જીવન જીવવાનો ઓર આનંદ આવશે. જીન,
0: ચૂપ કર ઘોષા.
1: ના ના, હું ચૂપ નહીં થાઉં. હું કોઈથી ચૂપ નથી થતી.
0: હા હા, મને ખબર છે. તું અલ્લડ બિંદાસ છોકરી છે. તું સમાજથી તરછોડાયેલી, ડ્રોપ આઉટ ફેંકાઈ ગયેલી છોકરી છે. અને એટલે જ આજે તું.
1: હા હા, હું બિંદાસ છું, ડ્રોપ આઉટ, ફેંકાઈ ગયેલી એકલી છોકરી છું. પણ છતાંય જીન ચોખ્ખે ચોખ્ખું સાંભળી લે, મારા જીવનમાં હું કોઈની પણ રોકટોક દરમિયાનગીરી પસંદ નથી કરતી. મને કશું પણ કહેવાનો તને અધિકાર નથી.
0: ઓલ રાઈટ ઓલ રાઈટ, મારે એવો અધિકાર જોઈતો પણ નથી. મારા રૂમ પર તું સામે ચાલીને આવી છે. મેં તને અત્યારે બોલાવી નહોતી. મારા માટે મારા હાથની બનાવેલી સેન્ડવિચ મારા આપ્યા વિના તું ખાઈ ગઈ. મારા પલંગ પર લહેર થી અડી લઈને બેસવાનું મેં તને નહોતું કહ્યું. જા જા, મારો અધિકાર ના હોય તો ચાલવા માંડ. જા આપ ઘડી મારા રૂમ માંથી ચાલવા માંડ. સાંભળી ગોશા, લે આ સિગારેટ પણ લેતી જા.
1: મને તારા રૂમ માંથી ચાલી જવાનું કહે છે. જીન, મને માફ કરી દે. જીન, મને માફ કરી દે.
0: ગોશા, તને તો મેં કાયમ ને માટે માફ જ કરી દીધી છે.
1: શું કરું શું કરું? હું અત્યારે કમ નસીબ છું, પણ હું નાની હતી ત્યારે મારા મા બાપને તથા મારા ભાઈ બહેનોને બહુ વાલી હતી. મારા બધા જ લાડ કોડ પૂરા થતા, મારી હાર્ટ, મારી દરેક જીત પૂરી થતી. મારે જે કરવું હોય તે, જ્યાં જવું હોય ત્યાં બધી જ મને છૂટ હતી. પણ જેવી હું 15-16 વર્ષથી થઈ જુવાન થઈ, એટલે એકદમ ઓચિંતા મારા મા બાપ તથા ભાઈ બહેનોએ મારી આજુબાજુ બંધન મૂકી દીધા. કોઈની સાથે બોલું કે ઘેર આવતા મોડું થાય એટલે શંકા કુશંકા અને ઠપકો. અને ક્યારેક તો રૂમમાં પૂરી દેતા અને મને મને મારતા પણ ખરા.
0: યાદ હોય તો આ પહેલા મેં તને કેટલીય વાર તારા બાળપણ વિશે, તારા ભૂતકાળ વિશે પૂછ્યું હતું.
1: હા, પણ એ વખતે મારે કશું

0: નહોતું કહેવું.
1: હા, ઘણી વાર જીવનમાં એવું કશું બની જાય છે કે કોઈને ના કહીએ તો સારું.
0: હા જીન, પણ એ બંધનોને લીધે જ મારામાં બિંદાસ બંડખોર વૃત્તિ જન્મી, અને એમાં અચિંતા મારા મમ્મી પપ્પા અવસાન પામ્યા, ને પછી તરત જ મારા કાકાને સમજાવી તમારા મોટા શહેરમાં આવી ગ્રાફિક્સ અને સિરેમિક્સનો કોર્સ શરૂ કર્યો, ગર્લ્સ હોસ્ટેલમાં રહેવાનું શરૂ કર્યું, અને મારા મુક્ત સહચાર માટે તમારા કલાકારોની દુનિયામાં પ્રવેશ કર્યો.
1: ઠીક છે,

0: મારે હવે તને કશું વધારે નથી કહેવું, પણ છેવટે એક જ પ્રશ્ન પૂછવો છે. પૂછું?
1: પૂછ.
0: તને લાગે છે કે કાયમ માટે તું આવું જીવન જીવી શકીશ?
1: એ તો શી ખબર, પણ મારા ભવિષ્ય વિશે હું કેવી રીતે કહી શકું તને? પણ એટલું તો ચોક્કસ કહી શકું કે જ્યારે અત્યારના મારા આ જીવનથી હું કંટાળી જઈશ કે ધરાઈ જઈશ કે પછી ક્યાંક ઠોકર વાગશે, ત્યારે આપોઆપ હું મારા જીવનનો રાહ બદલીશ.
0: ઠીક છે, ઠીક છે.
1: જીન, તારા ચહેરા પરથી લાગે છે કે તારે મને કશું કહેવું છે, પણ તું કહેતો નથી.
0: હા ઘોષા, હું તો ક્યારનું તને એક જ વાત કહેવા માંગુ છું.
1: કઈ વાત છે? તો હવે કહી દે.
0: બસ એ જ કે નીરજને સ્વીકારી તારા જીવનનો રાહ તું અત્યારે જ ના બદલી શકે.
1: ના જીન, મારે માટે શક્ય નથી. તને કઈ રીતે સમજાવું, શું કહું? નીરજ પ્રત્યે મને મને મને એવું આકર્ષણ નથી થતું. મારા મનમાં એને લીધે કશી ઉત્તેજના પણ ઉભી થતી નથી. એક સ્ત્રી તરીકે, એક પુરુષ તરીકે, એક પુરુષ, એક સ્ત્રી.
0: બસ ઘોષા, બસ હું સમજી ગયો તારે જે કહેવું છે.

0: નિરંત ચાલ આપણે પેગોડામાં બેસી કોફી પીએ, બીજા મિત્રો પણ કદાચ મળશે.
1: જીન, હવે આઘાત જીરવવો મારા માટે મુશ્કેલ છે.
0: ચાલ કશું નાસ્તો પણ કરીશું, મન તો ઘણી ભૂખ લાગી છે.
1: સારું, સેન્ડવિચ ખાઈશું બસ.
0: હા ચાલ.
1: જીન, આવી જ રીતે મેં પણ મારા પોતાના પ્રશ્નને ટાળવાનો પ્રયત્ન કર્યો હતો, પણ હું ફાવ્યો નહીં દોસ્ત.
0: નિરંત, આ પ્રકારના આઘાત પ્રત્યાઘાત તો આપણા જેવા કલાકારોને સર્જનની ભૂમિકા ઉભી કરી આપે છે.
1: હા એ હશે, પણ મને ભય છે કે કદાચ મારી આ વેદનાને લીધે હું મારી સ્વસ્થતા ગુમાવી બેસીશ.
0: નિરંત, સ્ત્રીના પ્રેમ સિવાય, ઘોષા સિવાય જીવનમાં બીજા પણ મહત્વના ઘણા પાસા છે, ને આમે સમગ્ર જીવનનો અનાદર તો ના જ કરવો જોઈએ.
1: પણ હું તો બીજું કશું વિચારી શકતો નથી. જ્યાં હોઉં છું ત્યાં સતત સતત એની સ્મૃતિ સતાવ્યા કરે છે. જીવન જીવવું મારા માટે ખૂબ જ અસહ્ય બની ગયું છે, અને આ શહેરમાં હું ગૂંગળાઉં છું. જીન,
0: નિરત, તો તું આ શહેરને કાયમ માટે છોડી દે, એ એક જ માર્ગ તારા માટે ખુલ્લો છે.

0: મમ્મી પપ્પા નથી આવ્યા?
1: મેં એમને અત્યારે કશી વાત નથી કરી, પછી એમને પત્ર લખી નાખીશ.
0: અને તારો ભાઈ દર્શન પણ દેખાતો નથી.
1: એ તો બહારકામ ગયો છે, અહીં નથી.
0: ઓ હા હા, તો તું અત્યારે જાય છે એ સારું નથી કરતો. હા, એને કેવું લાગશે?
1: શું કરું જીન, બીજો કશું છૂટકો જ નહોતો.
0: ઠીક છે ઠીક છે. અરે વિરદ, હા કશું ઠંડુ પીણું પીશ કે ચા કોફી?
1: નહીં નહીં, રહેવા દે, કશું નથી પીવું.
0: ચાલ જવા દે. હા પણ બે ત્રણ મહિના પછી તું અહીં આવી તો જઈશ ને?
1: ના જીન, હવે અહીં આ શહેરમાં હું પાછો નહીં આવું. કદાચ કદાચ ક્યારેય પાછો નહીં આવું.

0: મને તો ક્યારેક એમ લાગે છે કે આ શહેરમાં ફરફરથી ફૂંકાતી આ હવા પણ મારી છે.
1: હા જીન, અત્યારે મને પણ કેટલું યાદ આવે છે આપણી આર્ટ ગેલેરી, આપણા ચિત્રો, કેનવાસો, આપણી પેગોડા, પીરુ આસો પાલવનો વૃક્ષ, નદીનો કિનારો, તારો ફ્લેટ, અને પારુ અમૃત અને ઘોષા.
0: નીરદ, નીરદ હવે દરેકને ભૂલી જવાનો પ્રયત્ન કરજે.

0: અરે અરે ટ્રેન ઉપરથી લાગે છે, સિગ્નલ પણ ડાઉન થયો.
1: હા ટ્રેન ઉપડી. જીન જીન જીન લાવ તારો હાથ.
0: હા
1: મારે મારે તને એક વાત કરવી છે, એક વિનંતી કરવી છે.
0: હા હા બોલ, જલ્દી બોલ, શું કેવું છે?
1: જીન જીન મેં તને કહ્યું, મેં કહ્યું એમ હું તો આ શહેરમાં હવે ક્યારેય પાછો નહીં આવું, અને તું કહે છે એમ હું તો એની દરેક વસ્તુને ભૂલવાનો પ્રયત્ન કરીશ. પણ પણ જીન મારી તને એટલી જ વિનંતી છે કે જીન તું જ્યારે જ્યારે જ્યારે જ્યારે તને તક મળે ત્યારે મને તારા નીરદને આ શહેરમાં જીવતો રાખજે. જીન આ શહેર છોડતી વખતે મારી મારી આ છેવટની ઈચ્છા છે, આ શહેરમાં અહીં ત્યાં થતી વાતચીતમાં મને જીવતો રાખજે. અને અને જીન ક્યારેક ક્યારેક ક્યારેક ઘોષા સાથેની વાતચીતમાં પણ.

Bye.

0: ચાલ હઠ અનાળી, બધા હતા ને છાનો માનો ચૂપકી દીધી, મને રોકાઈ જવાના કેવા ઈશારા કરતો હતો.
1: પારું, તે તું ક્યાં અનાળી નથી? હમ, પેલા કેવી ભલી ભોળી છોકરી જેવો દેખાવ કરતી હતી, જાણે કશું જાણતી જ નથી.
0: હા, તે ના જ જોઉં ને, મને આવી રીતે એકલી રોકી રાખવાની?
1: એ અધિકાર તો મેં ક્યારનો લઈ લીધો છે પારું. મનમાં તો એવું થતું હતું કે તારો પાલો પકડીને તને રોકી રાખું, પણ સોરી, આજે તો તે એવો ડ્રેસ
0: જાણે આવે. તારું નામ છે અમૃત, પણ
1: પારું શી ખબર સાથી, આ સલૂણી સંધ્યાના અજવાળાના અંધારામાં તારી સાથે વાતો કરવાની, સમય પસાર કરવાની ખૂબ જ મજા આવે છે. એવું જ થાય છે કે અનિલ જાપાન વધારે રોકાઈ જાય તો સારું.
0: આવું શું બોલે છે, શરમાતો નથી? મને તો ઘણી વાર થાય છે કે તું મને ક્યાંથી ક્યાં લાવ્યો, બલકે હું ક્યાંથી ક્યાં આવી.
1: ભારું, તું નથી આવી, પણ મનની અંદર ધસમસતી તારી લાગણીઓ અને તારા આવેગો તને આગળ ને આગળ

0: લઈ જાય છે.
1: અમૃત, આ જીવન જીવવાની મથામણ પણ કેવી છે, એમાં ખબર પણ નથી પડતી કે શું પાપ કે શું પુણ્ય, કઈ સચ્ચાઈ અને કઈ ભ્રમણા.
0: પારું, હું તો આવા બધા વિચારો જ નથી કરતો, પણ હા એટલું ચોક્કસ કે આપણી અનિતિમાં પણ આપણે પ્રમાણિક છીએ.
1: હા, તારું એ જ પાસું મને વધારે ગમે છે. તારા પાપમાં પણ દંભ નથી, તારા કેનવાસ પર અને તારા ચિત્રોમાં તું ખુલ્લે ખુલ્લું આક્રમણ કરે છે, એટલે જ તો તારા ચિત્રો તીખા તેજાબ જેવા હોય છે.
0: પારું, તારી જ વાત કરીએ તો એ સચ્ચાઈ અને પ્રમાણિકતા જ તને આગળ લઈ જાય છે. પહેલા તો તું પેન્સિલ સ્કેચ કરતી હતી, ચિત્રો કરતી હતી, એમાં સૌષ્ઠવ હતું, પણ હું જોઈ શકું છું કે હવે તું જે રચના કરે છે, જે રંગો મૂકે છે અને જે ચિત્રો બનાવે છે, એ રીતસર ચીસો પાડતા હોય છે, એટલા બધા જીવંત લાગે છે.
1: અમૃત, તું મારા વિશે કે બીજા વિશે આવું બધું બોલે છે ને, ત્યારે એમ થાય છે કે જાણે સાંભળ્યા જ કરીએ.
0: તું બોર તો નથી થતી ને? હા, પહેલા એક છોકરીએ મને કહ્યું હતું કે યાર તું તો મોટો બોર છે, બોર.
1: તે છે જ ને, બોર પણ છે અને બેર પણ, રીચ રીચ.
0: પાછા જોજે, પાછા નોર ભરી લઈશ.

0: અમૃત, આ તારા ચિત્રોની વાત નીકળી છે તો એક વાત પૂછું.
1: હા, કે?
0: જીન પણ કહેતો હતો કે તારા ચિત્રોમાં અને તારામાં એક પ્રકારનો જનુની ઉન્માદ છે.
1: હા, જીનની વાત તે કાઢી છે તો પારું તને એક વાત કહું.
0: હા હા, કે.
1: પારું, જીન એક માણસ તરીકે અને કલાકાર તરીકે આપણા બધા કરતા ઘણો ઊંચો અને મોટો છે, અને છતાંય તે આપણને બધાને આગળ આગળ કરે છે અને પોતે પાછળ રહે છે,
0: જે કોઈક વિરલ માણસ જ કરે. કમસે કમ મેં તો આવો ઉમદા માણસ જોયો જ નથી. ના ના, તું પણ નહીં, તું તો બીજાનું છીનવી લે છે.
1: એમાં જોર મજા છે ને, તે આપણે ક્યાં દાવો કરીએ છે કે.
0: પણ મને આપણી આ ઘોષા સમજાતી નથી.
1: કેમ, શું થયું?
0: ક્યારેક એ જીન તરફ ડરતી લાગે છે, ક્યારેક કોઈ બીજા તરફ, તો ક્યારેક સાવ એકલી એકલી એકલતાથી પીડાતી હોય એમ લાગે છે.
1: એને સમજવી અઘરી છે, એ જે હોય તે, પણ તે અદ્ભુત છોકરી છે. એને એની પોતાની આગવી સ્વતંત્ર છટા છે. પણ જવા દે વાત. પાડું એક ખાનગી વાત કહું?
0: ખાનગી વાત?
1: ખાનગી વાત સાંભળ. પહેલા મારી ચોઈસ ડેલિકસી એ હતી, અને આજે આજે તું છે.
0: જાને નફટ જેવો.
1: પારું, હું નફટ નથી, હા, સંવેદનશીલ કવિ પણ છું. તને ખબર નથી કે આ શુક્લ પક્ષના ઉગતા ચંદ્રના અજવાળામાં તો કેટલી સુંદર લાગે છે. દર્પણમાં તો એ સુંદરતા કોઈને દેખાડી પણ ન શકાય.
0: હવે તો મારી વાત બંધ કરીશ, આવ બોલી બોલીને.
1: હા હા, બોલ બોલ કરવાથી ખોટો સમય બગડે છે. નહીં,
0: તને અત્યારે એવી મસ્તી સૂજે છે, પણ મારા મનમાં અત્યારે એક બીજી જ વાત ચાલી રહી છે.
1: હા તો તું બોલી નાખ ને.
0: ઘોષાની જ વાત. હમણાં હમણાંથી તે મને ઉદાસ અને ખોવાયેલી લાગે છે.
1: નીરદ એને કેટલો બધો પ્રેમ કરતો હતો. આ ઘોષા ના પાડીએ સારું નથી કર્યું.
0: હા, બિચારા નીરદને આ શહેર છોડવું પડ્યું. તને નથી લાગતું કે હવે એકાદ વર્ષ થવા આવ્યું તો આપણે નીરદને બોલાવી લેવો જોઈએ?
1: ના પારું, મને એમાં દરમિયાનગીરી કરવાની કોઈ જરૂર નથી લાગતી.
0: આપણા બધાના ચિત્રોનું આપણે પ્રદર્શન ગોઠવવાના છીએ, એમાં એને બોલાવીએ તો એને આમંત્રણ આપીએ.
1: એનો કશો જ અર્થ નથી પારું.
0: કેમ, કશો જ અર્થ નથી? આ શહેર છોડતા નીરદને કેટલી વેદના થઈ હશે. અહીંની આ એક એક વસ્તુઓ સાથે, સ્મૃતિઓ સાથે તે ભણાઈ ગયો છે. આપણી આ પેગોડા હોટલ, આ સામેનું આસોપાલવનું વૃક્ષ, એની નીચેનો બાંકડો, પહેલો નદીનો પળાંક, આપણી આર્ટ ગેલેરી, આપણા આ શહેરના રસ્તાઓ.
1: ના પારું ના, આ બધી નરી આત્મવંચના છે. આપણે ક્યાંય હોતા નથી. આપણે

ક્યાંય થી આવતા નથી, ક્યાંય જતા નથી. પારુ પારુ, આપણું આ જગ્યાએ હોવું અને જવું એ આપણો પોતાનો નર્યો અંગત અનુભવ છે, બીજું કશું જ નથી. આ પેગોડા હોટેલ, આસોપાલવનું વૃક્ષ, બાંકડો, નદીનો વળાંક, આર્ટ ગેલેરી, રસ્તાઓ, એ બધી ક્રૂર શાશ્વત રહેનારી વાસ્તવિકતાઓ છે. આપણે તો આ ફરફર ફૂંકાતી માત્ર હવા છીએ. અને પારુ, આપણા ચિત્રો, કેનવાસો, રંગો, એ તો રોક અને ડિસ્કો સંગીતની બંદિશોની જેમ અવાજો છે, ફક્ત અવાજો. અને હા, કેટલાક અવાજોની કેવળ બંદિશો.

0: જીન, કેમ આજે તારી રૂમ આટલી સ્વચ્છ અને વ્યવસ્થિત લાગે છે?
1: ગામથી માં આવવાની છે.
0: માં આવવાની છે તો ઘણું સારું.
1: કેમ, આજે મારા માટે મિલ્ક ચોકલેટ નથી લાવી?
0: ના.
1: અને આ બેલ બોટમ ના બદલે આજે આ સાડી છે શું? હે,
0: બસ એમ જ.
1: અચ્છા અચ્છા, પણ આમ ઉભડક કેમ બેઠી છે? તારી અદામાં પલંગ પર લહેર થી અડી લઈને બેસ ને.
0: ના, બસ આમ ઠીક છે.
1: તું હમણાંથી દેખાતી નહોતી, ક્યાં ખોવાઈ ગઈ હતી?
0: ક્યાંય નહોતી ગઈ, બસ અહીં તઈ એકલી એકલી ફરતી હતી.
1: કેમ એકલી એકલી?
0: બસ સમજતું જ, થોડોક સમય એકલું રહેવું હતું, મન ખુશ મિજાજમાં નહોતું.

0: શનિવારે સાંજે તારી હોસ્ટેલ પર મેં તપાસ કરી હતી, તું નહોતી.
1: અમારી હોસ્ટેલના સામેના બંગલામાં 13-14 વર્ષની કોમલ નામની એક સ્માર્ટ છોકરી રહે છે. એની સાથે રોજ સાંજે હાઈવે પર ફરવા જાઉં છું. ત્યાં યુકેલિપ્ટસના ઊંચા રૂપકડા વૃક્ષોની હાર માળે છે. ત્યાંથી આથમતા સૂર્યને જોવાની ખૂબ જ મજા આવે છે.
0: કોશા, બસ આ જ શબ્દોમાં વ્યક્ત થતી કોશા મને વિશેષ ગમે છે. અને ફક્ત આ જ તું હોઉં તો આ સિવાય બીજું કશું જ ના હોઉં.

0: جن.
1: કેમ ગોશા, આજે તને થયું છે શું? દરેક વખતે તો આવીને તું ચા બનાવવા માંડી પડે છે, આ મારા અધૂરા ચિત્રોના ખબર અંતર પૂછે છે.
0: જીન, ઘેરથી કાકાનો પત્ર આવ્યો છે.
1: શું લખે છે?
0: બસ એ જ કે ગ્રાફિક્સ અને સિરામિક્સનો કોર્સ પૂરો કરી હવે મારે મારા જીવનનો કશો ચોક્કસ વિચાર કરી લેવો જોઈએ.
1: કાકા ઠીક કહે છે ગોશા, હવે તારે તારા જીવનનો વિચાર કરી જ લેવો જોઈએ.

0: આજે તને એ જ વાત કહેવા આવી છું.
1: શી વાત છે ગોશા, આજે આટલી ગંભીર કેમ થઈ ગઈ છે?
0: જીન, નીરદને તું લખી નાખ કે પછી એને રૂબરૂ મળી આવ. હું એની સાથે લગ્ન કરી લેવા માંગુ છું.

0: શું વાત કરે છે ખોશા? તારા આ શબ્દો મારા માટે એટલા અણધાર્યા છે કે હજુ હું એનો પૂરેપૂરો અર્થ તારવી શક્યો નથી.
1: મારા શબ્દનો અર્થ શું કરીશ જીન? મારા શબ્દનો અર્થ તારવીને તું મને મદદ નહીં કરે જીન. તું નહીં કરે મદદ તો બીજું કોણ કરશે
0: મદદ? અરે કેવું બોલે છે કોશા. પર તને યાદ હોય તો એક દિવસ તે જ મને કહ્યું હતું કે નીરદ પ્રત્યે તને એવું આકર્ષણ નથી થતું અને એને લીધે તારા મનમાં કશી ઉત્તેજના પણ ઉભી થતી નથી.
1: હા, એવું કહ્યું હતું ખરું, પરંતુ આજે આજે મને નીરદ જ યોગ્ય લાગે છે.
0: પણ ગોશા, તું તો લગ્નની વિરુદ્ધ હતી અને હવે લગ્ન કરવાનો એકદમ વિચાર કેમ કર્યો?
1: ઓહ જીન, હવે હું ઈચ્છું છું, સહી સલામત ઈચ્છું છું.

0: Jin, હવે હું માં બનવાની છું. મારે મારે મારા બાળકને જન્મ આપવો છે.
1: ઘોષા ઘોષા શું બોલે છે? તારા જીવનનો આવો ઝડપી વળાંક મારી કલ્પના બહારનો છે.
0: છતાં આજે મારા માટે સત્ય છે.
1: પણ ઘોષા, મને એ નથી સમજાતું કે તે નીરજ સાથે લગ્ન કરવાનું કેમ નક્કી કર્યું છે. એક દિવસ તારી લીધે જ આ શહેર એને છોડી દીધું હતું. એ વાતને પણ સારો એવો સમય પસાર થઈ ગયો છે. અત્યારે તારે જે સંબંધો છે એમાંથી જ કોઈ એક સાથે તું લગ્ન કરી શકે.
0: હા, એ બરાબર છે, મારે એમ જ કરવું જોઈએ. પરંતુ બહુ વિચાર કરતા મને લાગ્યું કે તે કહ્યું હતું એવા અર્થમાં મારે નીરજ સાથે આત્મીય સંબંધ નહોતો. છતાં અત્યાર સુધી એણે એકલાએ જ મારી સાથે લગ્ન કરવાની વાત મૂકી છે. મને લાગે છે કે નીરજ જ મને તથા મારા બાળકને સારી રીતે નિભાવશે.

0: जिन केम कशु बोलतो नथी
1: शुं बोलू विचार करू छू तारी तथा निरदनी लागणियो केवी साम सामे अमळाती हती मानव संबंध नो राग अनुराग संगति असंगति
0: पण जिन एक दिवस मैं ज तने नहोतु कयु कि ज्यारे मारा अत्यारना जीवन थी धराई जईश कि मने क्यांक ठोकर वागशे ત્યારે આપો આપ હું મારા જીવનનો રાહ બદલી નાખીશ.
1: પણ આ રીતે રાહ બદલીશ એ નહોતું માન્યું.
0: તો નીરજને મળવા જઈશ ને?
1: હા જઈશ.
0: તો ચાલ હવે હું જાઉં જીન.
1: અચ્છા પણ ખુશા એક મિનિટ, જતા જતા મારું એક ચિત્ર જોતી જા. ઘણા વખતથી તને બતાવવાનો વિચાર કરતો હતો. ખુશા, નીરજે આ શહેર છોડ્યું ત્યારે સ્ટેશન પર મેં એને કહ્યું હતું, હવે દરેકને ભૂલી જવાનો પ્રયત્ન કરજે. અને ત્યાં તો સિગ્નલ ડાઉન થયો હતો, એન્જિનની વિસલ વાગી હતી. નીરજનો ચહેરો બદલાઈ ગયો હતો, એની આંખો ખૂણામાંથી ભીની થઈ ગઈ હતી. એણે મારો હાથ પકડી લીધો હતો અને લાગણી ભરે અવાજે બોલ્યો હતો, ચીન મારી તને એક વિનંતી છે. તું કહે છે એમ હું તો અહીંની દરેક વસ્તુને ભૂલવાનો પ્રયત્ન કરીશ, પણ તું જ્યારે જ્યારે તક મળે ત્યારે આ શહેરમાં મને જીવતો રાખજે. મારી આ છેવટની ઈચ્છા છે, આ શહેરમાં અહીં તહીં થતી વાતચીતમાં મને જીવતો રાખજે. ક્યારેક ક્યારેક ઘોષા સાથેની વાતચીતમાં પણ. અને ઘોષા, ટ્રેન ઉપડી ગઈ હતી. ટ્રેન ઉપડી પછી પણ એ દિશામાં હું જોઈ રહ્યો હતો, સિગ્નલ ડાઉન હતો. અને પછી ઘોષા ફ્લેટ પર આવી આખી રાત જાગીને આવીશમાં મેં આ ચિત્ર ચિત્રી

0: જો જો આ મોટા મોટા કાળા કાળા ધાબા અને વચ્ચે વચ્ચે આડાવાળા સિંદુરિયા સ્તંભો. ઘોષા, અત્યાર સુધી તને આ વાત નથી કરી, તને આ ચિત્ર નહોતું બતાવ્યું. જો ઘોષા, જો
1: ચિત્રનું નામ શું રાખ્યું છે જી?
0: રેતીના રણમાં દોડતા જિરાફો.
1: રેતીના રણમાં દોડતા જિરાફો. જીન, ગજબ દાફલા તું હોય છે તારા ટાઇટલ્સ. રેતીના રણમાં દોડતા જિરાફો.

ગોસાતાને આપણું આ જીવન અફલાતું નથી લાગતું? આપણા માનવ જીવનનો બહુ ગંભીરપણે વિચાર કરું છું ત્યારે મને હંમેશા આવી જ રીતે હસવું આવે છે. ગોસા, તને પણ હસવું આવે છે ને? પણ સાંભળ ગોસા, મારી જ વાત કરું તો જીવનમાં હું ઘણી વસ્તુઓ સમજ્યો નથી. આપણું આ જીવવું, આ કેનવાસો, આ ચિતરવું, નીરજનો તારા તરફ ઉત્કટ અનુરાગ થવો, તારી ના પાડવી, આ શહેરને છોડીને નીરજનું ચાલ્યા જવું, પારુનું અમૃત તરફ ખેંચાવવું, બિંદાસ અલ્લડ છોકરીમાંથી માં બનવાની મથામણ કરતી નીરજનો સ્વીકાર કરવા માંગતી તું, અને આ બધામાં અટવાયેલો હું, આ બધું આપણે શા માટે કરવા માંગીએ છીએ? કોશા, આ બધા પ્રશ્નોનો કશો જવાબ નથી. અરે, ક્યારેક તો એમ લાગે છે કે આપણે બધા જ દિશા ભૂલેલા રેતીના રણમાં દોડતા જીરાફો છીએ. નથી કોઈ મંજિલ, નથી કોઈ મકસદ.

રેતીના રણમાં દોડતા જીરાફો. શ્રી વિભૂત શાહ લિખિત નાટક આપે સાંભળ્યું. પાત્રવરણી આ પ્રમાણે હતી: ઘોષા દામિની મહેતા, નીરદ કમળ ત્રિવેદી, જીન કિશન ત્રિવેદી, અમૃત પ્રેમળ ભટ્ટ. પારુલના પાત્રમાં તથા રજૂઆત મીનાક્ષી દેસાઈ. સહાયક ગોપાળ મુદલિયાર.

0: આ નાટક આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજથી પ્રસારિત કરવામાં આવ્યું.
1: અલી નૈના,
2: હા
1: આ ચંપાબેન ને કેટલું દુઃખ.
2: જમલી, એમને શેનું દુઃખ?
1: બબ્બે છોકરાની માં થઈ તો એમ લોટો લઈને જવું પડે છે.
2: હાલી હો, ઈ વાત તો સાચી.
1: મેં તો મારા ઈને લગ્ન કરતા પહેલા જ કહી દીધું હતું કે મારા બાપને ત્યાં ક્યારે હું લોટો લઈને બહાર ન ગઈ. પહેલા સંડાસ બનાવડાવો પછી લગ્ન.
2: તે સાચી જ વાત છે ને, સંડાસ બનાવવામાં આ સરકાર આટલી સહાય આપે છે.
1: હા, અને ગામના મોભ્યો થોડી ઘણી મદદ કરે છે, ને આપણે તો થોડાક જ રૂપિયા કાઢવાના રહે ને.
2: આ વિષ્ણુના પપ્પાને મેં વાત કરી તો ચાલ હું આમ ફટ દઈને સંડાસ બનાવડાઈ દીધું, જેવી આમ શાંતિ થઈ જઈ.
1: સાચી વાત છે, હા આટલી સગવડ મળે ને જાણી જોઈને દખ વેઠવાનું. અને આ શૌચાલય બની જાય તો ગામમાં રોગચાળો ના ફેલાય.
2: સાચી વાત કીધી તે. હું
3: સરકારી સહાયથી હવે તમે પણ શૌચાલય બનાવી શકો છો. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, એક કદમ સ્વચ્છતા તરફ.
4: चॉकलेट खूब लाएंगे, घर अभी वो आएंगे, मैं उनसे खेलूंगी.

આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ ઓલ ઇન્ડિયા રેડિયો .gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે એઆઈઆરની એફએમ ગોલ્ડ અને એફએમ રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, એઆઈઆર ઉર્દુ, એઆઈઆર ગુજરાતી, એઆઈઆર મરાઠી, એઆઈઆર પંજાબી અને એઆઈઆર મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. એઆઈઆરની વેબસાઇટ ઉપર આ લિંક મુકેલ છે. જાહેરાત પૂરી થઈ.

આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી

0: అలి నైనా,
1: ఆ
0: చంపా వెన్నె కెట్లు దాఖ
1: జమలి ఇమ్నేషన్ దుఃఖ
0: బబ్బే చుక్రాని మాథై తో ఆమ్ లోటో లేని సౌ పడేస
1: హాలి హో ఈ వాత తో హాచీ
0: మే తో మరా ఈనే లగన్ కట్టా పెహలాజ్ కై దీదు తో కి మరే బాప్ నే త్యా క్యారే హూ లోటో లేని బాహర్ నత గై పెహలా సండాస్ బనేవడాఓ પછી લગન
1: તે હાચી જ વાત છે ને સંડાસ બનાવવામાં આ સરકાર આટલી સહાય આપે છે
0: હા અને ગામના મોભ્યો થોડી ઘણી મદદ કરે છે ને આપણી તો થોડાક જ રૂપિયા કાઢવાના રહે ને
1: આ વિષ્ણુના પપ્પાને મેં વાત કરી ને ચૌ આમ ફટ દઈને સંડાસ બનાવડાવી દીધું જેવી આમ શાંતિ થઈ જઈ
0: હાચી વાત છે હા આટલી સગવડ મળે ને જાણી જોઈને દખ વેઠવાનું અને આ શૌચાલય બની જાય તો ગામમાં રોગચાળો ના ફેલાય
1: હાચી વાત કીધી તે હો
2: સરકારી સહાયથી હવે તમે પણ શૌચાલય બનાવી શકો છો. સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત, એક કદમ સ્વચ્છતા તરફ.

मेरे दिल से जा नहीं सकता। तमाम उम्र मैं तुझको भुला नहीं सकता।

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ હું ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સોનુ નિગમના સ્વરમાં હિન્દી ગીતોનો કાર્યક્રમ, જે અહીં સમાપ્ત થાય છે. અને હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ.